नमस्कार, फ्रीक्वेंसी मॉड्यूलेशन बैंड 102.2 विदेशांश मेगाहर्ट्स पर आकाशवाणीनुं आ ગોધરા કેન્દ્ર છે। આજે તારીખ 5 જુલાઈ 2026 રવિવાર, શક સંવત 1948 અને સમય સવારના 5:58 37 સેકન્ડ્સ થઈ છે। અમારી પ્રસારણ યાત્રાની શરૂઆત કરીએ છીએ શરણાઈના મંગળસૂરોથી।

મિત્રો, આ પ્રસારણ આપ સૌ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. થોડી જ વારમાં આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી હિન્દીમાં સમાચાર સહપ્રસારિત થશે.

ભગવતી કુમાર શર્માની આ ભક્તિ રચના હતી અને સ્વર હતો સોલિકા પડ્યાનો. આ કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી FM બેન્ડ 102.2 દશાંશ મેગાહર્ટ્ઝ પર.

પ્રફુલ્લ દવે અને સાથીદારોના સ્વરમાં ગવાયેલા ભજનની સાથે જ આજનો ભજનોનો કાર્યક્રમ ભવસાગરના મોતી સમાપ્ત કરીએ છીએ. આ પ્રસારણ હતું આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.

0: શ્રોતામિત્રો, આ સાથે જ શ્રી રામચરિત માનસ ગાન કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: એફએમ બેન્ડ 102.2 દશાંશ મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય સવારના 6:45 થઈ છે. સાંભળીશું એક વિચાર.

અંતઃકરણ એટલે જ્ઞાન, સુખ વગેરેના અનુભવનું સાધન. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારથી ઓળખાતી ઇન્દ્રિય. અંતઃકરણ એટલે હૃદય, મન અને અંતરનો ઉજાસ. અંતઃકરણ એ કોઈ અલગ અવયવ નથી, પણ મનમાં રહેલો પવિત્રતાનો ભાવ છે, જે મનુષ્યના સદવર્તનને પ્રેરે છે અને એના ખોટા કે ખરાબ વર્તનને રોકવાની કોશિશ કરે છે. અંતઃકરણ એટલે ઈશ્વરે મનુષ્યને જાગૃત રાખવા માટે મૂકેલી એક ઘંટડી. મનુષ્ય કોઈપણ પ્રકારનો દુરાચાર કરે ત્યારે તે ન કરવાની માણસને ચેતવણી આપે છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો અંતઃકરણ એટલે અંદર રહેલું સદતત્વ. પ્રત્યેક પાપકર્મની ખાઈમાં કૂદતા પહેલા માનવનો અંતરાત્મા તેને ચેતવણી આપે છે. જ્યાં કોઈ કાયદો કામ નથી કરતો ત્યાં માણસનું અંતઃકરણ કામ કરે છે. નેપોલિયન બોનાપાર્ટ પણ સ્વીકારે છે કે જ્યાં અંતઃકરણનું રાજ્ય શરૂ થાય છે ત્યાં મારું રાજ્ય સમાપ્ત થઈ જાય છે. તેવી જ રીતે એક ચિંતકે કહ્યું છે કે મનુષ્યનો આત્મા જ રાજનીતિ છે, અર્થશાસ્ત્ર છે, શિક્ષણ છે, વિજ્ઞાન છે. એટલે મનુષ્યના અંતઃકરણને સુસંસ્કૃત બનાવવું એ સૌથી જરૂરી છે. મનુષ્યના શરીરની જેમ જ તેનું અંતઃકરણ પણ સ્વસ્થ રહેવું જોઈએ. અંતઃકરણ એ દેવવાણી છે, જે આપણને અંદરથી ચેતવે છે કે તમે જે કાંઈ કરો છો તેને ગુપ્ત રીતે કોઈ જોઈ રહ્યું છે. કહેવાય છે કે એ માણસ અંધ છે જે પોતાના અંતઃકરણને નથી જોઈ શકતો. અંતઃકરણ એ અંદરની અદાલત છે, જે તમને ચેતવણી આપીને સન્માર્ગે જવાની તક આપે છે. પરંતુ લાજ શરમ વગરનો મનુષ્ય એ રીઢો ગુનેગાર બને છે, કારણ કે તે અંતઃકરણની વાત સાંભળતો નથી અને અંતઃકરણને નહીં સાંભળનારને અનેક

પાણી આપીને સન્માર્ગે જવાની તક આપે છે, પરંતુ લાજ શરમ વગરનો મનુષ્ય એ રીઢો ગુનેગાર બને છે, કારણ કે તે અંતઃકરણની વાત સાંભળતો નથી અને અંતઃકરણને નહીં સાંભળનારને અનેક જાતની પીડાઓ ભોગવવી પડે છે. સ્વાર્થ, સ્વહિતની પ્રબળ ઈચ્છા અને ભયનો સામનો કરવાની કાયરતાને કારણે મનુષ્ય પોતાના અંતઃકરણના અવાજને દબાવી દે છે. સાત્વિક મનુષ્ય અંદરથી જાગૃત હોય છે, એટલે તે સ્વાર્થને વશ થતો નથી અને પોતે શરમાય તેવું કંઈ કરતો પણ નથી. રાજસી પ્રકૃતિવાળો મનુષ્ય એક હદ સુધી ખરાબ કામ કરે છે, પણ તેથી આગળ વધતો નથી. તે ક્યારેક પોતાના અંતરાત્માનો અવાજ સાંભળી લે છે અને સન્માર્ગે વળી શકે છે. પરંતુ તામસી પ્રકૃતિનો મનુષ્ય દુષ્ટતાની ચરમ સીમા ઓળંગતા પણ અચકાતો નથી. અંતરાત્મા માણસને ત્યાગ શીખવે છે, વિવેક સારા નરસાની પરખ શીખવે છે, છોડવા જેવું હોય તે છોડવાની ભાવના શીખવે છે. પરંતુ સ્વાર્થ અને દુષ્ટતાને વશ મનુષ્ય સન્મતિ, સદવર્તન અને સદાચાર બાજુ પર મૂકી દે છે. આપણાથી જ્યારે કંઈ પણ ખોટું થઈ જાય અને કંઈ ખોટું કરવાનું વિચારીએ, ત્યારે આપણી અંદરથી ધક ધક અવાજ શરૂ થઈ જાય છે અને આ અવાજ જ આપણને ખોટું કાર્ય ન કરવા માટેની ચેતવણી અથવા સંકેત આપે છે. એટલે જ કહેવામાં આવ્યું છે કે અંદરનો અવાજ ધીમેથી પણ ના પાડતો હોય ત્યારે તેની સાથે વધારે પડતી આનાકાની કરવી નહીં. આજના મનુષ્યનું આત્મબળ ઘટ્યું છે અને સ્વાર્થબળ વધ્યું છે, પરંતુ માણસાઈ હારે અને માણસ જીતે એવું વિશ્વ શા ખપનું?

અને મિત્રો, હવે એક નજર કરીશું આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમની રૂપરેખા પર. કાર્યક્રમની રૂપરેખા બાદ તરત જ બરાબર 6:55 આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી સંસ્કૃતમાં સમાચાર સાંભળીશું અને ત્યારબાદ 7 હિન્દીમાં અને 7:05 અંગ્રેજીમાં સમાચાર સહપ્રસારિત થશે. પ્રાદેશિક સમાચાર 7:10 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના સાંભળીશું 7:20 આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. 7:45 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી ગુજરાતીમાં સમાચાર સાંભળીશું અને ત્યારબાદ એક ગીત સાંભળીશું FM ગોધરા પરથી. સમાચાર પ્રભાતનું પ્રસારણ કરીશું બરાબર 8 આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી અને ત્યારબાદ મોર્નિંગ ન્યૂઝ 8:15 સાંભળીશું. દોસ્તો, આપ સૌનો મનપસંદ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક બરાબર 8:30 FM ગોધરા પરથી પ્રસારિત થશે. નવ વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું અને ત્યારબાદ 10 સાંભળીશું આપના ફોન કોલ્સ અને આપની ફરમાઇશના ગીતોનો કાર્યક્રમ હેલો FM ગોધરા. 10:30 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું સહપ્રસારણ માણીશું અને સૌપ્રથમ સાંભળીશું ફિલ્મી ગીતો. 10:45 સુગમ સંગીત સાંભળીશું અને ત્યારબાદ 11:02 સાંભળીશું ફિલ્મ સંગીતનો કાર્યક્રમ વિસરાતા સુર. 12:02 લોકસંગીત સાંભળીશું અને ત્યારબાદ 12:30 સાંભળીશું બહેનો માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. બરાબર 1 અમારા આકાશવાણીના મુંબઈ કેન્દ્ર પરથી સાંભળીશું વિવિધ ભારતીના કાર્યક્રમો અને સૌપ્રથમ સાંભળીશું કાર્યક્રમ સુરીલા સફર. બરાબર 2 સાંભળીશું ત્રિવેણી કાર્યક્રમ અને ત્યારબાદ 2:15 હિન્દીમાં સમાચાર. 2:30 આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળીશું પ્રાદેશિક સમાચાર અને ત્યારબાદ ફરી એકવાર વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ થશે 2:35

0: સાંજે 5 વાગે સાંભળીશું છાયા ગીત કાર્યક્રમ અને ત્યારબાદ 5:20 એફએમ ગોધરા પરથી સાંભળીશું ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. દોસ્તો, સાંજે 5:30 યુવાનો માટેનો ખાસ કાર્યક્રમ સાંભળીશું યુવાણી એફએમ ગોધરા પરથી. આજના યુવાણી કાર્યક્રમમાં સાંભળીશું ડિજિટલ યુગમાં માનવીય સંબંધોનું મહત્વ, આ વિષય ઉપર મંસૂરી સદફ અને શિવાની ભાટિયાને. સાંજે 6 વાગે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ગુલમહોર એફએમ ગોધરા પરથી પ્રસારિત થશે અને ત્યારબાદ 6:30 પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન. 7:10 આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળીશું પ્રાદેશિક સમાચાર અને ત્યારબાદ 7:30 આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી સાંભળીશું લંડનના લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલ આઈસીસી 2026 મહિલા T20 ફાઇનલ ક્રિકેટ મેચનો આંખે દેખ્યો અહેવાલ. 7:50 ગુજરાતીમાં સમાચાર અને ત્યારબાદ રાત્રિના 8 વાગે સાંભળીશું પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળો ગુજરાત અને ત્યારબાદ આઈસીસી 2026 મહિલા T20 ફાઇનલ ક્રિકેટ મેચનો આંખે દેખ્યો અહેવાલ સાંભળીશું. 8:45 સમાચાર સંધ્યાનો હિન્દી અંક અને ત્યારબાદ 9 વાગે અંગ્રેજીમાં સમાચાર સાંભળીશું અને ફરી એકવાર 9:15 સાંભળીશું ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલ આઈસીસી 2026 મહિલા T20 ક્રિકેટ મેચનો આંખે દેખ્યો અહેવાલ. તો મિત્રો, આ હતી રૂપરેખા આજે હવે પછી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની અને હવે સાંભળીશું સંસ્કૃતમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી.
1: અથ વાર્તાઃ. પ્રધાનમંત્રીણા નરેન્દ્ર મોદીના હ્યઃ ગુજરાતસ્ય સાનંદ ક્ષેત્રે સીજી સેમી સંસ્થાયાઃ અત્યાધુનિકસ્ય ઓસેટ સેમીકન્ડક્ટર સંયંત્રસ્ય ઉદ્ઘાટનં કૃતમ્. અત્રાવસરે જનસભા સંબોધયન પ્રધાનમંત્રીણા પ્રતિપાદિતમ યત અયમ વિકાસઃ ભારતસ્ય પ્રગાઢ ઇલેક્ટ્રોનિક્સ ક્રાંતેઃ આગામી ચરણમસ્તિ, યેન દેશઃ પૂર્વમેવ વિશ્વસ્ય દ્વિતીયઃ બૃહત્તમઃ દૂરભાષ નિર્માતૃત્વેન સમેધિતઃ. સહ દૃઢવિશ્વાસં પ્રકટિતવાન યત સાનંદક્ષેત્રં વૈશ્વિક સેમિકન્ડક્ટર કેન્દ્રત્વેન સમેધિષ્યતે.
2: આજ કા યે કાર્યક્રમ ઇસ બાત કા પ્રમાણ હૈ કિ ભારત જો ઠાન લેતા હૈ વો કરકે દિખાતા હૈ. 5 સાલ પહેલે ભારત ને સંકલ્પ લિયા થા કે દેશ કો સેમી કન્ડક્ટર હબ બનાયેંગે. હમ ડિઝાઇન ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા કે મંત્ર કો લેકર આગે બઢે ઓર આજ દેશ કે તીસરે સેમી કન્ડક્ટર પ્લાન્ટ મે ભી ચીપ પેકેજિંગ કા કોમર્શિયલ પ્રોડક્શન શરૂ હો રહા હૈ.
1: તેન ગદિતમ યત સાણંદમ પ્રતિવર્ષમ 50 કોટી ચિપ્સ નિર્માણાર્થમ સજ્જમસ્તિ. તેન 500 કોટી પરિમિતસ્ય લક્ષ્ય નિર્ધારણાર્થમ શુભાશયાઃ અપિ પ્રકટિતાઃ. અત્રાવસરે કેન્દ્રીય મંત્રીણા અશ્વિની વૈષ્ણવેન ઘોષિતમ યત 2050 વર્ષાંતમ યાવત ભારતે 5 સેમિકન્ડક્ટર સંયંત્રાણી પૂર્ણતઃ ક્રિયાશીલાનિ ભવિષ્યંતિ. પ્રધાનમંત્રીણા જોધપુર વિમાનપત્તને નૂતનસ્ય ટર્મિનલ ભવનસ્યાપિ ઉદ્ઘાટનં કૃતમ્. તદનંતરં સહ બાલોત્તરા મંડલસ્ય પચપદરા ક્ષેત્રે દેશસ્ય અત્યાધુનિકમ ગ્રીનફિલ્ડ રિફાઇનરી સહ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ ઇત્યેતત રાષ્ટ્રાય સમર્પિતવાન. અત્રાંતરે તેન જયપુર મેટ્રો દ્વિતીય ચરણસ્ય શિલાન્યાસોપિ કૃતઃ. અવસરેસ્મિન પ્રધાનમંત્રીણા પ્રોક્તમ યત પશ્ચિમ એશિયા ક્ષેત્રસ્ય સંઘર્ષેણ 21તમાયાઃ શતાબ્દ્યાઃ મહત્તમઃ ઉર્જા સંકટઃ સમુત્પન્નઃ, કિંતુ ભારતેન સમયોચિત નિર્ણયૈઃ કૂટનીત્યા ચ એષઃ કાલઃ સમ્મુખીકૃતઃ.
2: ભારતને હર સ્તર પર સહી ફૈસલે લિયે, સંકટ કા સમય રહેતે સટીક આકલન કિયા, પ્રભાવી રણનીતિ બનાઈ, ભારત કે સંસાધનો કા સંતુલિત પ્રયોગ કિયા, ભારત કી ડિપ્લોમેટિક પાવર કા સકારાત્મક ઇસ્તેમાલ કિયા ઓર તબ જાકર ભારત સંકટ સે ઉભર

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. સાણંદમાં અત્યાધુનિક પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીએ દેશની યુવા શક્તિ અને કૌશલ્ય પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો. અમદાવાદ પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળતા અનુપમસિંહ ગેહલોતે કહ્યું, નાગરિકોની સલામતીને પ્રાથમિકતા અપાશે. નમો સ્વચ્છતા અભિયાનના ચોથા દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 1,30,000થી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 196 તાલુકામાં વરસાદ, 7 દિવસ રાજ્યમાં વરસાદ વરસવાની આગાહી. અને માન્ચેસ્ટર ખાતે રમાયેલી 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ભારતને ઇંગ્લેન્ડે 4 વિકેટથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગુજરાતના સાણંદમાં સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ સુવિધાનું ઉદઘાટન કર્યું. તેમણે કહ્યું કે દેશ ડિઝાઇન ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાના પાયાના મંત્ર સાથે સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે. તેમણે દેશની અપાર કૌશલ્ય શક્તિ અને યુવાનોમાં અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો.
1: ભારત ચીપ તો બનાયેગા હી, ભારત કા યુવા મેડ ઇન ઇન્ડિયા ચીપ પર AI, રોબોટિક્સ ઓર નેક્સ્ટ જેન ટેક ક્રાંતિ કો ભી ગતિ દેગા. મુજે ભારત કી યુવા શક્તિ પર, ભારત કી યુવા ટેલેન્ટ પર અતૂટ વિશ્વાસ હૈ. એ જો સેમીકન્ડક્ટર રેવોલ્યુશન ઓર AI રેવોલ્યુશન કા દોર હૈ, યે ભી અનગિનત નયે અવસર લેકર કે આ રહા હૈ.
0: પ્રધાનમંત્રીએ જણાવ્યું કે માઇક્રોન, કેઇન્સ અને સીજી સેમી જેવી અગ્રણી કંપનીઓએ માત્ર થોડા મહિનામાં રાજ્યમાં એક સાથે ઉત્પાદન શરૂ કર્યું છે. સ્થાનિક ઉદ્યોગો વ્યાપક આર્થિક અને રોજગારીની તકોમાં અનેક ગણો વધારો કરતા હોવાનું વર્ણવીને શ્રી મોદીએ જણાવ્યું કે આ ક્લસ્ટરની સાચી શક્તિ છે, જ્યાં એક ઉદ્યોગ અન્ય 10 ઉદ્યોગોને જન્મ આપે છે અને આખરે સમગ્ર પ્રદેશની અર્થવ્યવસ્થાને બદલી નાખે છે. પહેલા પ્રોડક્ટ, પછી કમ્પોનન્ટ્સ અને હવે સેમીકન્ડક્ટર. આ મેક ઇન ઇન્ડિયાનો નિર્ણાયક આગામી તબક્કો હોવાનું પણ પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું.
1: સાથીઓ, બીતે વર્ષો મેં હમને પૂરે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ કો મજબૂત કિયા હૈ. આજ ભારત કા ટોટલ ઇલેક્ટ્રોનિક પ્રોડક્શન 2014 કે મુકાબલે લગભગ 7 ગુના બઢ ચુકા હૈ. ઇલેક્ટ્રોનિક્સ એક્સપોર્ટ લગભગ 11 ગુના બઢ ચુકા હૈ. સાથીઓ, હમારા પ્રયાસ સિર્ફ ફાઇનલ પ્રોડક્ટ મેં આત્મનિર્ભરતા તક સીમિત નહીં હૈ. હમારા પ્રયાસ કમ્પોનન્ટ્સ મેં ભી આત્મનિર્ભરતા કી તરફ હૈ.
0: અમદાવાદ શહેરના નવ ન્યુ

0: તો પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે ગઈકાલે પોતાનો ચાર્જ સંભાળ્યો. ચાર્જ સંભાળતા તેમણે જણાવ્યું કે તેમની પ્રાથમિકતા કાયદો અને વ્યવસ્થા જાળવવાની અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવાની રહેશે. તેમણે કહ્યું, જગન્નાથ રથયાત્રા સહિતના મુખ્ય કાર્યક્રમોનું સુગમ સંચાલન સુનિશ્ચિત કરવાની અને આગામી મોટા પાયે શહેરની માળખાકીય સુવિધાઓની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી તૈયારીઓ સુનિશ્ચિત કરવાની પ્રાથમિકતા રહેશે.
1: जो हमारी अभी टॉप मोस्ट प्रायोरिटी है रथ यात्रा की, जो है जो भगवान जगन्नाथ जी की रथ यात्रा पूरे शहर का सबसे बड़ा हमारा त्यौहार है, वो खूब अच्छे से पूर्ण हो जो है, ऐसा हमारा प्रयास रहेगा. जो साथों साथ हमारे पूरे क्षेत्र में पब्लिक घूमना हो, ये हम लोग इंश्योर करेंगे. आने वाले समय में हमारा अहमदाबाद शहर के लोगों को किसी भी प्रकार की तकलीफ नहीं पड़े, कोई असामाजिक तत्व उनको जो परेशान नहीं करे, जो है उसकी पूरी हम लोग इंश्योर करेंगे इस चीज को.
0: चार्ज संभाळ्યા બાદ તેમણે નગરદેવી માં ભદ્રકાળીના દર્શન કર્યા હતા. રાજ્યભરમાં આરંભાયેલ નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્યની સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજ અને હોસ્પિટલો સુધીની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે વ્યાપક સ્તરે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં ચોથા દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 1,31,299 બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી, જે પૈકી 6,000થી વધુ વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો, જેને પરિણામે 822 જેટલા ઓરડા ખાલી થયા, જે આગામી સમયમાં ઉપયોગમાં લઈ શકાશે. અભિયાનના ચોથા દિવસે અંદાજે 1,288 જેટલી વસ્તુઓનું રિપેરિંગ કામ પૂર્ણ કરાયું. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ અમરેલીના ખાંભામાં 7.76 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. અમરેલીના રાજુલામાં 7.5, નવસારીના ગણદેવીમાં 6, ચીખલીમાં 5.67 અને ગીર સોમનાથના ઉનામાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો. રાજ્યમાં હાલ સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. જૂનાગઢના માંગરોળમાં ભારે વરસાદને પગલે હુસેનાબાદ પાસે હાઇવે બંધ થતાં અટવાયેલા 900 લોકો માટે વહીવટીતંત્ર દ્વારા ભોજન સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં ચાલુ સિઝનમાં 6,292 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. હાલ ઉકાઈ ડેમની સપાટી 308.61 ફૂટે પહોંચી છે. છોટાઉદેપુરમાં બોડેલી નજીકથી પસાર થતી ઓરસંગ નદી પરના બ્રિજ છેવાડે ગાબડું પડવાની જાણ થતાં જિલ્લા કલેક્ટરે ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક ગાબડું પૂરવાના આદેશ આપ્યા. અરવલ્લીમાં ભારે વરસાદની પગલે ઉભી થનારી પરિસ્થિતિને પહોંચી વળવા મોડાસા નગરપાલિકાનું ફાયર વિભાગ સજ્જ છે, તેમ ફાયર અધિકારી હેમરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું.
2: રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે નવીન અંડરવોટર સોના સ્કેનર ફાળવવામાં આવેલું છે નગરપાલિકા ખાતે, અને ગયા વર્ષે પણ રેસ્ક્યુ ક્રાફ્ટ જેના મદદથી આપણે ડૂબતા હોય માણસને બચાવી શકીએ છીએ. અંડરવોટર સોના સ્કેનર છે જેનો મદદ આપણને નદી તળાવની અંદર જે પણ વ્યક્તિ ડૂબી ગયેલ છે તો તેની બોડી શોધવા માટે આપણે એ મશીનનો ઉપયોગ, અને ટોટલ આપણે 100 ઉપર લાઈફ જેકેટ છે, 50 ઉપર લાઈફ બોયા રિંગ છે, અંડરવોટર ડ્રોન છે અને રેસ્ક્યુ ક્રાફ્ટ.
0: અમરેલીના મીઠાપુર ગામ નજીક ભારે વરસાદ વચ્ચે કન્ટેનર તણાયું. રાજુલાના ચોત્રા ગામમાં મુશળધાર વરસાદ પડતા ધસમસતા પાણીમાંથી 2 બળદને બચાવી લેવાયા. ભાવનગર જિલ્લામાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો. રાજકોટમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા નાગરિકો તાત્કાલિક સંપર્ક કરી શકે તે માટે વિવિધ તાલુકામાં કંટ્રોલ રૂમના નંબર જાહેર કરાયા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/ju અને અમારા એક્સ હેન્ડલ EIR_ABADને ફોલો કરશો. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વિવિધ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે સુરત, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે જણાવી છે.
3: अभी तटीय क्षेत्र में पवन का जो दिशा है दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति बने हुए है. जो स्पीड है 20 से 25 नॉट गस्टिंग टू 30 नॉट होने का संभावना रहेगा. और अहमदाबाद के लिए जनरली क्लाउडी स्काइज के साथ एक दो स्पेल लाइट टू मॉडरेट रेन का संभावना रहेगा और बिजली गिरने का संभावना रहेगा. और जो सी कंडीशन अभी वेरी रफ टू हाई होने का संभावना रहेगा. जो रेन और थंडरस्टॉर्म का भी संभावना है.
0: ક્રિકેટમાં ઇંગ્લેન્ડે ગઈકાલે માન્ચેસ્ટર ખાતે રમાયેલી 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ભારતને 4 વિકેટે હરાવ્યું. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 190 રન બનાવ્યા. જવાબમાં ઇંગ્લેન્ડે 19 ઓવરમાં 6 વિકેટે 191 રન બનાવીને મેચ જીતી લીધી. બંને દેશો વચ્ચેની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ મંગળવારે

0: આરે નોટિંગહામ ખાતે રમાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે અમદાવાદના આંબલી વિસ્તારમાં નવનિર્મિત સીતાવન ગીર ગૌશાળાનું લોકાર્પણ કરાયું. આ તકે રાજ્યપાલે ગૌશાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી ઉપસ્થિત સૌને ગૌસેવાની સાથે પર્યાવરણના સંતુલનને જાળવી રાખવા, વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા આગ્રહ કર્યો. રાજકોટના અમરાપુર ખાતે શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને રોજગાર ભરતી મેળો અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો, જેમાં ઉપસ્થિત રહેલા 1800થી વધુ ઉમેદવારોમાંથી 780 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં વિવિધ વિકાસ કાર્યો અને નાગરિક સુવિધાઓની સમીક્ષા કરવા બેઠક યોજાઈ. બેઠકમાં શહેરમાં ચાલી રહેલા રોડ રસ્તા સહિતના આધુનિક સુવિધાઓના વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી. મરીન ટાસ્ક ફોર્સ દ્વારા જામનગરના બેડી સચાણા ખાતે માછીમારો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં માછીમારી કરતી વખતે અજાણી બોટ, શંકાસ્પદ વ્યક્તિઓ કે પદાર્થો નજરે ચડતા સુરક્ષા એજન્સીને જાણ કરવા અંગે માછીમારોને માર્ગદર્શન અપાયું. વલસાડ જિલ્લાના વાપીમાં ડુંગરા પોલીસે હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે એક યુવકને ઝડપી પાડ્યો. પોલીસે આરોપી પાસેથી 1,13,000 રૂપિયાથી વધુની કિંમતનો ગાંજો અને અન્ય મુદ્દામાલ મળી કુલ 1,90,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સાણંદમાં અત્યાધુનિક પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીએ દેશની યુવા શક્તિ અને કૌશલ્ય પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો. અમદાવાદ પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળતા અનુપમસિંહ ગેહલોતે કહ્યું, નાગરિકોની સલામતીને પ્રાથમિકતા અપાશે. નમો સ્વચ્છતા અભિયાનના ચોથા દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 1,30,000થી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 196 તાલુકામાં વરસાદ, 7 દિવસ રાજ્યમાં વરસાદ વરસવાની આગાહી. અને માન્ચેસ્ટર ખાતે રમાયેલી 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ભારતને ઇંગ્લેન્ડે 4 વિકેટે હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: ફ્રીકવન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 વિદેશાંશ મેગાહર્ટ્સ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય સવારના 7:20 થઈ છે. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના. મિત્રો, આરાધના કાર્યક્રમની શરૂઆત કરીશું નરેન્દ્ર ચંચલ અને સાથીદારોના સ્વરમાં ગવાયેલ આ ભક્તિગીતની સાથે.

આરાધના કાર્યક્રમમાં હવે સાંભળીશું નીતિન લિંબાયતના સ્વરમાં આ કૃષ્ણ ભજન. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.

0: એફએમ ગોધરાના શ્રોતાઓ માટે ફોન કોલ્સ પર આધારિત ફરમાઈશી ગીતોનો ખાસ કાર્યક્રમ
1: હેલો એફએમ ગોધરા.
2: ધાનપુર તાલુકાના ધામલી ગામમાંથી બોલીએ છીએ. મારું નામ કરિશ્મા છે સર.
0: દર રવિવારે
3: સવારે 10 કલાકે
0: આપ આ કાર્યક્રમમાં આપની પસંદગીના ગીતો સાંભળવા માટે આપની ફરમાઈશ અમને જણાવી શકો છો. આ માટે રેકોર્ડિંગ સમય
4: દર બુધવારે સવારે 11 કલાકે.
0: અમારો ફોન નંબર નોંધી લેશો
5: 25 27 27.
6: ફોન નંબર ફરી એકવાર નોંધી લેશો
5: 252727.
0: અને ગોધરાનો એસટીડી કોડ છે 026720276.

0: દોસ્તો, આ હતી આજના આરાધના કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ. આ પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. હવે બરાબર 7:45 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી ગુજરાતીમાં સમાચાર સાંભળીશું.
1: આકાશવાણી સમાચાર, જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના મુલાકાતે જશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી 5 દિવસ કતાર, બહેરીન, કુવૈત અને ઓમાનની સત્તાવાર મુલાકાતે. સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે અને 13 ઓગસ્ટ સુધી ચાલશે. કેન્દ્ર સરકારે ભાવ સ્થિરતા બફર માટે ડુંગળીના ખરીદ ભાવમાં 13% વધારો કર્યો અને પુરૂષોની ક્રિકેટમાં 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 4 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તોના આમંત્રણ પર આવતીકાલે જકાર્તાની મુલાકાતે જવા રવાના થશે. પ્રધાનમંત્રી મોદીની ઇન્ડોનેશિયાની આ 4થી મુલાકાત છે. મે 2018માં ભારત ઇન્ડોનેશિયા સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડવામાં આવ્યા બાદ આ તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. મુલાકાત દરમિયાન શ્રી મોદી શ્રી પ્રબોવો સુબિયાન્તો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. પ્રધાનમંત્રી જકાર્તામાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. દરમિયાન ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની એલ્બેનીઝે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગામી ઓસ્ટ્રેલિયા મુલાકાત પહેલા ભારતને એક મહત્વપૂર્ણ આર્થિક ભાગીદાર ગણાવ્યું છે. એક નિવેદનમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે વિશ્વની સૌથી 4થી મોટી અને સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ભારત ઓસ્ટ્રેલિયા માટે એક મહત્વપૂર્ણ આર્થિક ભાગીદાર બનશે. શ્રી એલ્બેનીઝે જણાવ્યું હતું કે તેમના સંબંધો વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પર આધારિત છે. તેમણે ઉમેર્યું હતું કે વેપાર, સંરક્ષણ, સુરક્ષા અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં સહયોગ બંને દેશો માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ ભાગીદારી ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓ મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા ભારત વાર્ષિક નેતાઓના સંમેલનમાં મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસે જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગુજરાતના સાણંદમાં અત્યાધુનિક સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ વિકસિત ભારતની

0: ઇલેક્ટ્રોનિક્સ ક્રાંતિનું આગળનું પગલું છે. દેશ પહેલાથી જ વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઇલ ફોન ઉત્પાદક બન્યો છે. તેમણે કહ્યું કે સાણંદનું આ કેન્દ્ર સ્થાપિત ચીપ ઉત્પાદન ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે, ટેકનોલોજીકલ સ્વનિર્ભરતાને પ્રોત્સાહન આપશે અને વૈશ્વિક સેમિકન્ડક્ટર મૂલ્ય શૃંખલામાં ભારતની સ્થિતિ સુધારશે.
1: ભારત જો ઠાન લેતા હૈ વો કરકે દિખાતા હૈ. 5 સાલ પહેલે ભારતને સંકલ્પ લિયા થા કે દેશ કો સેમી કન્ડક્ટર હબ બનાયેંગે. હમ ડિઝાઇન ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા કે મંત્ર કો લેકર આગે બઢે. और आज देश के तीसरे सेमीकंडक्टर प्लांट में भी चीप पैकेजिंग का कॉमर्शियल प्रोडक्शन शुरू हो रहा है.
0: પ્રધાનમંત્રીએ કહ્યું કે સાણંદ પ્લાન્ટ દર વર્ષે 20 કરોડ ચિપ્સનું ઉત્પાદન કરશે. તેમણે દર વર્ષે 500 કરોડ ચિપ્સનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક નક્કી કરવા બદલ અભિનંદન પાઠવ્યા. આ પ્રસંગે અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં ભારત

0: भारत जो ठान लेता है वो करके दिखाता है। 5 साल पहले भारत ने संकल्प लिया था कि देश को सेमीकंडक्टर हब बनाएंगे। हम डिजाइन इन इंडिया, मेक इन इंडिया के मंत्र को लेकर आगे बढ़े और आज देश के तीसरे सेमीकंडक्टर प्लांट में भी चिप पैकेजिंग का कॉमर्शियल प्रोडक्शन शुरू हो रहा है।
1: પ્રધાનમંત્રીએ કહ્યું કે સાણંદ પ્લાન્ટ દર વર્ષે 20 કરોડ ચિપ્સનું ઉત્પાદન કરશે. તેમણે દર વર્ષે 500 કરોડ ચિપ્સનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક નક્કી કરવા બદલ અભિનંદન પાઠવ્યા. આ પ્રસંગે અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં ભારતમાં 5 સેમીકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થશે. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્લાન્ટમાં ઉત્પાદિત ચિપ્સનો ઉપયોગ કાર, સ્કૂટર અને વિવિધ ઔદ્યોગિક કાર્યોમાં થશે અને જાપાન, અમેરિકા અને યુરોપમાં તેની નિકાસ કરવામાં આવશે. આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના પચપદરામાં 1,05,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. તેમની એક દિવસની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ જોધપુર હવાઈ મથકે નવા ટર્મિનલ બિલ્ડિંગનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ તેમણે બાલોત્રા જિલ્લાના પચપદરા ખાતે દેશની સૌથી આધુનિક ગ્રીનફિલ્ડ રિફાઇનરી કમ પેટ્રોકેમિકલ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી 10 જુલાઈ સુધી કતાર, બહેરીન, કુવૈત અને ઓમાનની સત્તાવાર મુલાકાતે જશે. મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર આ દેશોના વિદેશમંત્રીઓ સહિત અન્ય નેતાઓને પણ મળશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે મુલાકાતનો હેતુ આ દેશો સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો અને પ્રાદેશિક વિકાસ અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરવાનો છે. ઓમાન બાદ ડોક્ટર જયશંકર 13 જુલાઈના રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના 2028-29 કાર્યકાળ માટે ભારતના અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ તેઓ 14 અને 15 જુલાઈના રોજ બ્રેસેલ્સમાં 3જી ભારત યુનિયન સંઘ વેપાર અને ટેકનોલોજી પરિષદની બેઠકમાં ભાગ લેશે તથા યુરોપિયન સંઘ અને બેલ્જિયમના વિદેશમંત્રીઓ સાથે વાતચીત કરશે. સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે અને 13 ઓગસ્ટ સુધી ચાલશે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 20 જુલાઈથી સંસદનું ચોમાસુ સત્ર બોલાવવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી રિજિજુએ જણાવ્યું હતું કે આ સત્ર રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર અર્થપૂર્ણ ચર્ચા અને નિર્ણય લેવા પર ધ્યાન કેન્દ્રિત થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. સરકારે ભાવ સ્થિતિકરણ બફર માટે ડુંગળીના ખરીદ ભાવમાં 13% વધારો કર્યો છે. ડુંગળીનો ભાવ 1,876 રૂપિયાથી વધીને પ્રતિ ક્વિન્ટલ 2,125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરાયો છે. અમારા સંવાદદાતાનો એક અહેવાલ સાંભળીએ.
2: સરકાર કે મૂલ્ય સ્થિરીકરણ બફર કે લીએ ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ લિમિટેડ ઓર ભારતીય રાષ્ટ્રીય સહકારી ઉપભોક્તા સંઘ લિમિટેડ કે માધ્યમ સે પ્યાઝ કી ખરીદ જારી હૈ. કૃષિ ઓર કિસાન કલ્યાણ વિભાગ કે વર્ષ 2025-26 કે દૂસરે અગ્રિમ અનુમાન કે અનુસાર પ્યાઝ કા ઉત્પાદન 307 લાખ મેટ્રિક ટન સે અધિક હોને કા અનુમાન હૈ. મંત્રાલય ને કહા કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ ઓર ગુજરાત મે વર્તમાન સ્ટોક પર્યાપ્ત है और फिलहाल प्याज के भंडार में कोई कमी नहीं है. अखिल भारतीय औसत खुदरा मूल्य 31 रूपए प्रति किलोग्राम है. प्याज का निर्यात भी सामान्य है. इस वर्ष जून में लगभग 1,50,000 मेट्रिक टन प्याज का निर्यात हुआ है. सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
1: પુરૂષોની ક્રિકેટમાં ઇંગ્લેન્ડે ગઈકાલે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ભારતને 4 વિકેટથી હરાવ્યું. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 190 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે 191 રનના લક્ષ્યાંકનો પીછો કરતા 19 ઓવરમાં 6 વિકેટે 191 રન બનાવી લીધા હતા. અને મેચ જીતી લીધી હતી. જેકબ બેથેલેનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. બંને દેશો વચ્ચેની ત્રીજી ટી

0: ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચ મંગળવારે નોટિંગહામના ટ્રેન્ટ બીચ ખાતે રમાશે. આઈસીસી મહિલા ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે લંડનના લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. બંને ટીમો અપરાજિત રહીને ફાઇનલમાં પહોંચી હતી. આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
1: આજના મોટાભાગના અખબારોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સાણંદમાં સેમિકન્ડક્ટર સુવિધાના ઉદઘાટન અંગેના સમાચાર હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, સાણંદમાં બનેલી સેમિકન્ડક્ટર ચીપની મલેશિયામાં નિકાસ કરાઈ, પીએમ મોદીએ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું. ગુજરાત સમાચાર લખે છે, સાણંદ સિલિકોન ગેટવે, મોદીનું સાકાર થતું સ્વપ્ન.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની મુલાકાતે જશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી 5 દિવસ કતાર, બહેરીન, કુવૈત અને ઓમાનની સત્તાવાર મુલાકાતે. સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે અને 13 ઓગસ્ટ સુધી ચાલશે. કેન્દ્ર સરકારે ભાવ સ્થિરતા બફર માટે ડુંગળીના ખરીદભાવમાં 13% વધારો કર્યો. અને પુરૂષોની ક્રિકેટમાં 5 મેચની ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 4 વિકેટે હરાવ્યું. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.
2: આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.

ખૂબ સુંદર મજાનું વરસાદી ગીત આપ સૌ માણી રહ્યા હતા આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. અને હવે સાંભળીશું સમાચાર પ્રભાતનો હિન્દી અંક બરાબર 8 વાગે અને ત્યારબાદ 8 વાગે 15 મિનિટે મોર્નિંગ ન્યૂઝ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી.

ચિત્રલોક કાર્યક્રમમાં આજે હું છું આપની સાથે આપની દોસ્ત તેજલ. દોસ્તો, આપ સૌ સ્વસ્થ હશો, ખુશ હશો અને આ વરસાદની મોસમની મજા માણતા હશો. નમસ્કાર આપ સૌને અને શરૂઆત કરીએ આજના ચિત્રલોક કાર્યક્રમની.

ચારે બાજુ ભીની ભીની મોસમ છે અને વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે. ક્યાંક અનરાધાર વરસે છે તો ક્યાંક ઝરમર વરસે છે, અને આ ઝરમર વરસતા વરસાદમાં મોરના ટોંકા જરૂર સંભળાય છે.

દોસ્તો, ચિત્રલો કાર્યક્રમની શરૂઆત કરી તલાશ ફિલ્મના ગીતથી. સ્વર હતો અલકા યાજ્ઞિક અને સાથીદારોનો. સમીરની ગીત રચના હતી ને સંજીવ દર્શનનું સંગીત હતું. હવે સાંભળીએ કુમાર શાહનું અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરમાં બરસાત ફિલ્મનું આ ગીત. સમીર અંજાનની ગીત રચના છે અને નદીમ શ્રવણનું સંગીત.

0: રોહન અને રિયાની લવ સ્ટોરીની મેચ થઈ શરૂ. બંને ખાધું ઇટાલિયન ક્વિઝિન. વેટરે નાખ્યું સ્પિન 4000 નું આવ્યું બિલ. રોહન નું ધડક્યું જોરથી દિલ. વોલેટ ભૂલી જવાની કરી હતી ભૂલ. રિયાએ કર્યું ડિજિટલ પેમેન્ટ, બની ગઈ કૂલ. તમે પણ QR કોડ સ્કેન કરીને UPI થી કરો પેમેન્ટ. ડિજિટલ પેમેન્ટ થી જીતો લાઈફ ની દરેક ટુર્નામેન્ટ.
1: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
2: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.

જી હા દોસ્તો, હમ તુમ ફિલ્મનું આ ટાઇટલ સોંગ આપ સાંભળી રહ્યા છો બાબુલ સુપ્રિયો અને અલકા યાજ્ઞિકના સ્વરમાં. પ્રસન્ન જોશીની ગીત રચના છે અને જતીન લલિતનું સંગીત.

0: જિલ્લા ગાઝિયાબાદ ફિલ્મનું આ ગીત હતું મોહિત ચૌહાણ અને તુલસી કુમારના યુગલ સ્વરમાં. ગીતકાર હતા શબ્બીર અહેમદ અને સંગીતકાર અમજદ નદીમ.
1: એફએમ ગોધરાના શ્રોતાઓ માટે ફોન કોલ્સ પર આધારિત ફરમાઈશી ગીતોનો ખાસ કાર્યક્રમ.
2: હેલો એફએમ ગોધરા.
3: ધાનપુર તાલુકાના ધામલી ગામમાંથી બોલીએ છીએ. મારું નામ કરિશ્મા છે સર.
1: દર રવિવારે
4: સવારે 10 કલાકે
1: આપ આ કાર્યક્રમમાં આપની પસંદગીના ગીતો સાંભળવા માટે આપની ફરમાઈશ અમને જણાવી શકો છો. આ માટે રેકોર્ડિંગ સમય
5: દર બુધવારે સવારે 11 કલાકે.
1: અમારો ફોન નંબર નોંધી લેશો
4: 25 27 27.
6: ફોન નંબર ફરી એકવાર નોંધી લેશો
4: 252727.
1: અને ગોધરાનો STD કોડ છે 026720672.

ઝુબેદા ફિલ્મનું આ ગીત હતું કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં. સંગીતકાર હતા એ આર રહેમાન. અને આ હતી આજના ચિત્રલોક કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ. આ પ્રસારણ આપ સૌ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું, FM બેન્ડ 102.2 દશાંશ મેગાહર્ટ્ઝ પર.

ફ્રીકવન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 દશાંશ મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.

0: દોસ્તો, આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું ગોધરા કેન્દ્ર. સમય સવારના 10 થયા છે અને હવે પ્રસ્તુત છે આપના ફોન કોલ્સ અને આપની ફરમાઇશના ગીતોનો કાર્યક્રમ હેલો એફએમ ગોધરા.
1: પ્રસ્તુત છે આપના ફોન કોલ્સ પર આધારિત ફરમાઇશી ગીતોનો ખાસ કાર્યક્રમ
2: હેલો એફએમ ગોધરા.
1: યાંત્રિકી સહયોગ ચંદ્રશેખર મીણા. પ્રસ્તુતિ નિર્માણ વિપુલ પુરોહિત. હેલો એફએમ ગોધરા,
3: પ્રદીપજી પુવાર દીવડાથી.
1: શું કરો છો પ્રદીપજી?
3: સર, મારો ડેરીનો બિઝનેસ છે અને ઓર્ગેનિક ફાર્મિંગ કરું છું.
1: શું વાત કરો છો, અત્યારે ઓર્ગેનિક ફાર્મિંગની બોલબાલા છે.
3: હા,
1: હાલની પરિસ્થિતિમાં જે ઓર્ગેનિક ફાર્મિંગ છે એનાથી શું ફાયદો થયો તમને?
3: હવે જે આપણા પ્રાકૃતિક સંસાધનો છે તેનો ઉપયોગ કરીને જ આપણી જૂની ખેતી જે કરતા હતા એ પદ્ધતિથી આપણે ખેતી કરીએ
1: છીએ.
3: એમાંથી મુખ્ય બેનિફિટ એ થયો છે કે આપણી જે જમીન હતી જે મૂળ સ્થિતિમાં હતી, જે પોષક તત્વોથી ભરપૂર હતી,
1: બરાબર,
3: જે રાસાયણિક ખાતર દવાઓ વાપરવાથી એના પોષક તત્વો જે ગુમ થઈ ગયા હતા એ પાછી જે પ્રાકૃતિક કૃષિ દેશી ગાયના ગોબર ગૌમૂત્રથી જયારે કરીએ છીએ ત્યારે ફરી જમીન જીવન થાય છે. આપણા શરીરને જે પોષક તત્વોની જરૂર છે જમીનમાંથી જ આપણને મળવાના છે.
1: અરે વાહ,
3: તો તે પરત ફર્યા આપણી આ પ્રાકૃતિક કૃષિ કરવા.
1: જી,
3: તો જમીન પણ જીવન બની, આપણું જીવન પણ ફરી પાછું મૂળભૂત જે આપણા પોષક તત્વોની જરૂરિયાત હતી તે જમીનમાંથી આપણને ફરી પ્રાપ્ત થવાનું.
1: જી જી,
3: અને ઉત્પાદન ખર્ચ ઘટ્યું અને આપણું પત્ની છે વિલાસબા, સાથે મારો પુત્ર છે રાજવીર, બે પુત્રીઓ છે યોગેશ્વરી અને વૈષ્ણવી.
1: જી જી, સાથી મિત્રો?
3: હા, સાથી મિત્રો છે મારા શાંતિલાલભાઈ, મનહરભાઈ, મનુભાઈ,
1: શાંતિભાઈ. ઓકે, આપને નવરાશની પડો હોય તો શું કરવું ગમે?
3: નવરાશની પળોમાં સરસ ગીતો સાંભળવાની ઈચ્છા થાય.
1: તો આજે આપને કઈ ફિલ્મનું ગીત સાંભળાવી દઈએ બોલો?
3: દેશભક્તિના ગીતો સાંભળવાની ખૂબ ઈચ્છા હોય છે.
1: અચ્છા અચ્છા,
3: હા, એમાં રંગ દે બસંતી છોલા એ ગીત સાંભળવું છે.
1: તો આપને આપના પરિવારજનોને અને સાથી મિત્રોને સંભળાવીએ છે આપની પસંદનું સુંદર મજાનું દેશભક્તિ ગીત સાંભળો. મેરા

0: હેલો એફએમ ગોધરા,
1: ગોધરા
0: શું કરો છો અરવિંદભાઈ?
1: કેમ્પ પરવારી કામ કરીએ,
0: અને સાથે સાથે અમારો જે એફએમ રેડિયો છે ગોધરા એફએમ એ પણ સાંભળતા હશો?
1: સારું, સાંભળી.
0: અરવિંદભાઈ, આપને બીજો કોઈ શોખ, નવરાશની પળોમાં કંઈક કરવું ગમતું હોય તો શું ગમે? અચ્છા, પુસ્તકો વાંચો છો, તો કયા પ્રકારના પુસ્તકો વાંચવા ગમે? અચ્છા અચ્છા, કોઈ ધાર્મિક ગીત સંભળાવી દો તો આ રહ્યું આપની પસંદનું ગીત અરવિંદભાઈ, સાંભળો.

0: હેલો એફએમ ગોધરા,
1: હું વિવેક વાત કરું છું ગોધરાથી.
0: વિવેક, શું કરો છો આપ?
1: હું દૂરદર્શનમાં નોકરી કરું છું.
0: સમાચાર વિભાગમાં છું?
1: જી, સમાચાર વિભાગમાં છું.
0: અચ્છા અચ્છા. વિવેક, ખાસ કરીને નવરાશની પળો હોય તો કઈ શોખ પણ હોય છે દરેકને, તો તમને શેનો શોખ છે?
1: બુક્સ વાંચવાનો છે, પછી મ્યુઝિક સાંભળવાનો, પણ મ્યુઝિક સાંભળવાનો મારો વિશેષ શોખ છે.
0: અચ્છા અચ્છા. અને કયા પ્રકારના બુક્સ વાંચવા ગમે?
1: બુક્સમાં આમ જીઓગ્રાફી એટલે વર્લ્ડનું ભૌગોલિક પરિસ્થિતિ છે, અલગ અલગ ટ્રાવેલિંગને જે બુક્સ છે એ પ્રકારના હું બુક્સ મોસ્ટલી વાંચતો છું.
0: જી જી. સોશિયલ મીડિયાના યુગમાં પણ જે લોકોને વાંચવાનો શોખ છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે.
1: જી બિલકુલ જી, આભાર આભાર.
0: અને બીજી વાત છે, મ્યુઝિકની વાત કરું તો કયા પ્રકારના ગીતો આપને સાંભળવા ગમે છે?
1: જૂના પણ સાંભળું છું અને નવા પણ સાંભળું છું, ક્યારેક ક્યારેક અમુક ઇંગ્લિશ સોંગ પણ સાંભળતો હોઉં છું.
0: ખાસ કરીને સમાચાર સાથે જોડાયેલા, જે મીડિયામાં જોડાયેલા જે વ્યક્તિઓ હોય છે, તો એ જે સમાચાર મેળવવું ને આ જે પ્રક્રિયાઓ હોય છે તે માટે તમારે જે સંઘર્ષ હોય છે એ કયા પ્રકારનો હોય છે?
1: સંઘર્ષની વાત કરવામાં આવે તો ક્યારેક ક્યારેક બિલકુલ આમ કામમાં બેઠા હોય અને ભાગવાનું પણ થતું હોય છે. ક્યારેક એવો ટાઈમ આવતો હોય કે બિલકુલ નવરાશ બેસી રહેવાનું થતું હોય, આપણે સમાચાર બહુ એના માટે સંઘર્ષ કરવો પડતો શોધવા માટે.
0: જી જી જી. આપ તો યુવાન છો, તો તમારું જે સ્વાસ્થ્ય છે માનસિક અને શારીરિક એ માટે તમારું દિનચર્યા અને એ કયા પ્રકારનું?
1: દિનચર્યાની વાત કરું તો સવારે રનિંગ છે, ક્યારેક ક્યારેક સ્વિમિંગ કરવા જતા હોઈએ
0: છીએ,
1: ક્યારેક સાયકલિંગ પણ કરતા હોઈએ
0: છીએ. જે પ્રક્રિયા નિયમિત થતી હોય તેની જીવન પર અસર થાય, તો નિયમિત કોઈ વસ્તુ એવી આપ કરો છો એવું ખરું?
1: હા બિલકુલ. સવારે મોસ્ટલી જે કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે ત્યાં જતો હોઉં છું, ત્યાં રનિંગ કરતો હોઉં છું, પછી ત્યાં આજુબાજુ જે બધા ગેટ ટુગેધર મળતા હોય એટલે મિત્રો મળતા હોય એટલે થોડું
0: જી જી
1: મનને
0: ઓકે ઓકે
1: મળતી હોય છે,
0: શાંતિ મળતી હોય છે. ઓકે. પરિવારજનો મિત્રોમાં આપના?
1: ઘણા મિત્રો છે એવા જે મારા ક્લોઝ છે, પરિવારમાં ભાઈ છે, બેન છે, પત્ની છે, પપ્પા છે.
0: ઓકે. તો આજની આપની પસંદગીનું ગીત કયું છે?
1: મારી

0: પસંદગી જે હમણાં ધુરંધર આવ્યું હતું એનું એક આખરી ઇશ્ક કરીને એક ગીત આવ્યું હતું, એ મને ખૂબ આમ સ્પર્શી ગયું હતું, મને ગમ્યું.
1: ઓકે ઓકે, આપને સંભળાવીએ છીએ આપની પસંદનું ગીત, સાંભળો.

0: હેલો એફએમ ગોધરા.
1: હા દિલીપભાઈ જનતા કોઈ વાળા બોલું છું, અંકલેશ્વર માટે ગોધરા.
0: અચ્છા અચ્છા, અને શું કરો છો આપ?
1: હું અત્યારે ભજન નાના મોટા પ્રોગ્રામ કરું છું.
0: અચ્છા, નાના મોટા પ્રોગ્રામ કરો છો ને આપ, ટૂંકમાં ભજન ગાવ છો?
1: હા ભજન ગાવ.
0: કયા તમારા ફેવરિટ ભજનીક તમે જે સાંભળતા હોય જેના ભજનો એવા એવા કોણ?
1: કબીર સાહેબ.
0: કબીર સાહેબના ભજનો ગાવ છો. પરિવારજનો મિત્રોમાં કોણ છે?
1: અમારા કિરણભાઈ હતા, પણ તો ગુજરી ગયા.
0: હાજી હાજી હા હા હા,
1: એફએમ માં જ નોકરી કરતા હતા.
0: બરાબર. પરિવારમાં આપના?
1: એક છોકરી છે મારે,
0: છોકરા છે. અચ્છા, કયું ફિલ્મી ગીત આપને ગમે સાંભળવું?
1: હાજી હે આતે જાતે રસ્તે મે યાદે થોડી તા.
0: દિલીપભાઈ આપને સંભળાવી દઈએ છે આજ ગીત.

0: હેલો એફએમ ગોધરા,
1: ગોધરા થી બોલીએ છીએ.
0: અને શું કરો છો આપ?
1: અમે ઘર આવીએ, હાઉસવાઈફ.
0: હાઉસવાઈફ છો? અચ્છા, તમારું નામ શું છે?
1: રમીલાબેન.
0: આપ હાઉસવાઈફ છો તો તમે અમારો જે એફએમ રેડિયો છે એના પર ભજનો કે ગીતો આવું કઈ સાંભળો છો?
1: હા, સવારે સાંભળ્યું છે. સખી સહેલીનો કાર્યક્રમ સાંભળીએ, બધા કાર્યક્રમ સાંભળીએ.
0: તો કેવા લાગે છે કાર્યક્રમ આપને?
1: સરસ લાગે છે, અમને તો બહુ ગમે છે.
0: અચ્છા, ખુબ જ ગમે છે એમને. આપને પણ કોઈ શોખ હશે કે નવરાશની પળોમાં શું કરવું ગમે?
1: તો રેડિયો સાંભળીએ, ગીતો સાંભળીએ, જૂના ગીતો આવે, ગાયનો આવે.
0: આપના પરિવારજનોમાં કોણ કોણ છે જણાવશો?
1: મારે સુયમ ભાઈ છે, બીજીબેન છે, તારાબેન વકીલ છે, કલ્પેશન છે, ભગવતી પ્રસાદ છે.
0: જી જી જી. તો આજની આપની પસંદગીનું ગીત કયું છે?
1: અમારે ઝુલકા ફિલ્મ છે ને, તું હિન્દુ બનેગા અને મુસલમાન બનેગા.
0: તો સુંદર મજાનું ગીત છે, આપને આપના પરિવારજનોને સંભળાવી દઈએ છે. આપની પસંદનું ગીત સાંભળો.

0: હેલો એફએમ ગોધરા,
1: જગદીશભાઈ બોલું છું. ગોવિંદી,
0: શું છે નવા જૂની જગદીશભાઈ?
1: બસ બિલકુલ મજા.
0: શું કરો છો, શું આપની પ્રવૃત્તિ શું છે?
1: સૌથી મોટો અત્યારે સામાજિક કાર્યક્રમો વધારે કરું છું અને સમાજ પ્રત્યે થોડું ધ્યાન વધારે છે.
0: અચ્છા અચ્છા.
1: આમ ઓલરેડી મારા બિઝનેસ હું બિલ્ડિંગ લાઈનમાં છું, કન્સ્ટ્રક્શન લાઈનમાં.
0: અચ્છા.
1: પછી અને મારે એક ફિલ્મી પ્રોડ્યુસર તરીકે પણ વર્ક કરું છું. પછી મારી ગ્રોસરીની દુકાન પણ છે.
0: જી.
1: અને લોકોને નાની મોટી જરૂરિયાતો હોય કે કઈ પણ હોય,
0: વાહ,
1: આપણે એમને ગમે તે રીતે હેલ્પ કરીએ છીએ.
0: આટલા બધા જે કામો છે એક સાથે જે મેન્ટેન કરવા, એ ઘણા બધા લોકોને અઘરું પડતું હોય છે, તો આપ તમારું શરીર અને મન એને મેન્ટેન કેવી રીતે રાખો છો?
1: મારી ટીમ વર્ક છે.
0: જી.
1: હા. અને ટીમ વર્ક પ્લસ આ મેન્ટલી હું પોતે સવારમાં રોજ યોગા કરું છું.
0: અચ્છા અચ્છા.
1: કમસે કમ, હા, મેડિટેશન કમસે કમ 15 મિનિટ ડેલી.
0: ઓકે.
1: તો એનાથી, હા, એનાથી મને ઘણી બધી આમ કુદરતી શક્તિ જે મળે એ ખૂબ હોય છે. અને મારી સવારની શરૂઆત હું દરેક વસ્તુનું કામનું બ્રહ્મૃતમાં શરૂઆત કરી દઉં છું અને પછી લગભગ 10 વાગે હું ફ્રી થઈ ગયો.
0: શું વાત છે, વાહ, બહુ ઓછા લોકો આવું કરી શકતા હોય છે.
1: સાચી વાત.
0: તમે ઘણા બધા કામો કરો છો એટલે નવરાશની પડો તો ઓછી મળતી હશે, પણ માણસને શોખ પણ હોય છે, તો આપને કોઈ શોખ હોય તો શેનો છે?
1: શોખ બસ મને એક ફિલ્મો પ્રત્યે શોખ ખરો, અને મેં પોતે ગુજરાતી ફિલ્મો 4 બનાવી છે.
0: અચ્છા, પ્રોડ્યુસ કરી છે?
1: હા, પ્રોડ્યુસ કરી છે.
0: વાહ વાહ, ખૂબ જ સારી વાત છે. ખૂબ જ ઓછા લોકો એક સાથે ઘણી બધી પ્રવૃત્તિઓમાં આ રીતે ઇન્વોલ્વ થઈ અને કંઈક એચિવ કરતા હોય છે. જગદીશભાઈ, આપ તો સમાજમાં ફરો છો, સમાજની પરિસ્થિતિ જુઓ છો, ખાસ કરીને યુવકોને કોઈ સંદેશ આપવા માંગતા હોય તો શું કહેશો?
1: યુવકોને અત્યારે જે ગેમ લાઈન અમુક વસ્તુમાં મોબાઈલ લતમો અને ખોટી એક રહે, એના કરતા સારી એક્ટિવિટીમાં એ ધ્યાન લગાવે અને સારી પ્રવૃત્તિ કરે તો ક્યારેય લોકો પાછળ નહીં પડે.
0: જી જી.
1: અને અત્યારે સાચું દેશનું આપણું જે મૂડી હોય તો એ યુવાન છે.
0: સાચી વાત છે.
1: અને યુવાન ને જો સારો એક્ટિવ થાય,
0: હા,
1: તો દેશને ઘણો આગળ લઈ જાય.
0: એટલે જે દેશના યુવાનો જો પ્રભાવી હોય એ રાષ્ટ્ર પણ એટલું પ્રભાવી બની શકે.
1: બિલકુલ બિલકુલ.
0: અને આજના મોટા ભાગે આપણે જોઈએ છે તો ખાસ કરીને જે વ્યસન અને મોબાઈલ સ્ક્રીન, આ બે વસ્તુ તો ખરેખર ખૂબ જ ઘાતક છે.
1: યુવાનને જો ખોખલા કરતો હોય તો વ્યસન અને આ મોબાઈલ સૌથી વધારે મોટી લત છે.
0: જી જી જી.
1: પણ જો સરકાર પણ આ પ્રત્યે થોડીક ગંભીરતાથી જો કંઈક સારી કંઈક વ્યવસ્થા કરે અને લોકોને જાગૃતિ તરફ લાવે તો ફરક પડે. હું,
0: સાચી વાત છે, માનસિક રીતે માણસ જેને કહેવાય ને કે દુનિયા માટે નકામો થઈ જતો એવી હાલતમાં હોય
1: સાહેબ. હવે અત્યારે 3 વર્ષનું છોકરું હોય તે પણ કદાચ મોબાઈલ ની સ્ક્રીન પર એવું ચોંટી જાય છે ને તો એને આજુબાજુ બીજી શું ઘટનાઓ બની રહી છે.
0: સાચી વાત છે. અને એકચ્યુઅલી મોબાઈલ તો જળ છે અને એની જળતા બી આપણામાં પ્રવેશતી હોય છે. માણસમાં જે પ્રેમ ભાવ છે એ ધીરે ધીરે એને લઈને જ ઘટતો હોય છે.
1: અરે સાહેબ, એવું પણ જોયું છે ક્યારેક પરિવારમાં 4 વ્યક્તિ છે, 4 વ્યક્તિ પાસે અલગ અલગ મોબાઈલ છે, તો 4 વ્યક્તિ મોબાઈલમાં જ એક્ટિવ છે, બીજી કોઈ પ્રવૃત્તિમાં એક્ટિવ નથી.
0: એટલે 4ની દુનિયા અલગ છે. તો જગદીશભાઈ, આપની સાથે વાત કરીને આનંદ થયો. અને આજની આપની પસંદગીનું ગીત કઈ ફિલ્મનું છે?
1: મુકદ્દર કા સિકંદર, વો સાથી રે.
0: તો જગદીશભાઈ આપને સંભળાવે છે આપની પસંદનું ગીત, સાંભળો.

0: એફએમ ગોધરાના શ્રોતાઓ માટે ફોન કોલ્સ પર આધારિત ફરમાઈશી ગીતોનો ખાસ કાર્યક્રમ
1: હેલો એફએમ ગોધરા.
2: ધાનપુર તાલુકાના ધામલી ગામમાંથી બોલીએ છીએ. મારું નામ કરિશ્મા છે સર.
0: દર રવિવારે સવારે 10 કલાકે આપ આ કાર્યક્રમમાં આપની પસંદગીના ગીતો સાંભળવા માટે આપની ફરમાઈશ અમને જણાવી શકો છો. આ માટે રેકોર્ડિંગ સમય
3: દર બુધવારે સવારે 11 કલાકે.
0: અમારો ફોન નંબર નોંધી લેશો
4: 25 27 27.
3: ફોન નંબર ફરી એકવાર નોંધી લેશો
4: 252727.
0: અને ગોધરાનો એસટીડી કોડ છે 0262 026 72.

0: દોસ્તો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આપના ફોન કોલ્સ પર આધારિત ફરમાઈશી ગીતોનો ખાસ કાર્યક્રમ.
1: હેલો એફએમ ગોધરા.
2: યાંત્રિકી સહયોગ ચંદ્રશેખર મીણા.
0: પ્રસ્તુતિ નિર્માણ વિપુલ પુરોહિત.
3: રોહન અને રિયાની લવ સ્ટોરીની મેચ થઈ શરૂ. બંને ખાધું ઇટા

શ્રોતા મિત્રો, હમણાં જ આપે 10 ફિલ્મનું ગીત સાંભળ્યું કે અને શાનના યુગલ સ્વરમાં. કાર્યક્રમના અંતમાં સાંભળીએ શાન ગાયત્રી આયરના યુગલ સ્વરમાં આ ગીત. ફિલ્મ છે ચુરા લિયા હૈ તુમને.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

ગીતનો કાર્યક્રમ. આજના કલાકાર છે હસમુખ પાટડિયા અને ચેતના પાટડિયા. આરંભે સાંભળીએ તેમના જ કંઠે તુષાર શુક્લની આ રચના.

શ્રોતા મિત્રો, આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 11 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રખ્યાત પાનવણી ગાયિકા તીજનબાઈના નિધન પર શોક વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પી. પ્રધાનમંત્રી યુનાઇટેડ સ્ટેટ્સની સ્વતંત્રતાની 250મી વર્ષગાંઠ પર યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિને શુભેચ્છા પાઠવી. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે 2026ના અંત સુધીમાં દેશમાં 5 સેમિકન્ડક્ટર પ્લાન્ટ સંપૂર્ણપણે કાર્યરત થવાની શક્યતા. અમદાવાદના સુભાષબ્રિજ ડિમોલિશનમાં વધુ એક સફળતા. શાહીબાગ તરફનો સ્પાન સુરક્ષિત રીતે ઉતારાયો. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ

ગોઈ ઇબોલાના 1528 પૃષ્ઠી થયેલા કેસ નોંધાયા, 492 મૃત્યુ નોંધાયા. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા રિજનલ સેન્ટર ગાંધીનગર દ્વારા સન્ડેઝ ઓન સાયકલની વધુ એક આવૃત્તિ યોજાઈ. ભાવનગરમાં સાયબર ફ્રોડના 21.37 કરોડ રૂપિયાના સંગઠિત કૌભાંડમાં ગુજસી ટોક હેઠળ તપાસમાં 9 આરોપીઓ ઝડપાયા. 134 બેંક ખાતાનો ઉપયોગ ખુલ્યો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે અમદાવાદના આંબલી વિસ્તારમાં નવનિર્મિત સીતાવન ગીર ગૌશાળાનું લોકાર્પણ. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં વિવિધ વિકાસ કાર્યો અને નાગરિક સુવિધાઓની સમીક્ષા બેઠક યોજાઈ. હવામાન વિભાગે આજે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ, જ્યારે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, તેલંગાણા અને વિદર્ભમાં પણ ભારે વરસાદની આગાહી છે. રાજકોટના ધોરાજી તાલુકાનો ભાદર 2 જળાશય 70% ભરાયો. અસરગ્રસ્ત ગામોના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના. હવામાન વિભાગે જણાવ્યું, આગામી કેટલાક દિવસોમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 196 તાલુકામાં વરસાદ, 7 દિવસ રાજ્યમાં વરસાદ વરસવાની આગાહી. માન્ચેસ્ટર ખાતે રમાયેલી 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ભારતને ઇંગ્લેન્ડે 4 વિકેટથી હરાવ્યું. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે લંડનના લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. હવે પછીના મુખ્ય સમાચાર આ 12 વાગે સાંભળી શકશો.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, સવારના 11:02 થઈ ચૂકી છે. હવે પ્રસ્તુત છે જૂની ફિલ્મોના યાદગાર ગીતોનો કાર્યક્રમ વિસરાતા સૂર. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ વાસના ફિલ્મનું આ ગીત, જેને સ્વર આપ્યો છે લતા મંગેશકર અને મોહમ્મદ રફીએ.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતો.
3: વિસરાતા સૂર જૂની ફિલ્મોના યાદગાર ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ આશા ભોંસલે અને કિશોર કુમારના યુગલ સ્વરોમાં જખમી ફિલ્મનું આ ગીત.

0: ना छोड़ूंगा सोनिए पीछना, मैं छोड़ूंगा सोनिए।
1: જુગનું ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું. આ સાથે જ જૂની ફિલ્મોના યાદગાર ગીતોનો આ કાર્યક્રમ વિસરાતા સૂઝ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મિત્રો, સવારના 11:30 થઈ ચૂકી છે. હવે હિન્દી ગીતો સાંભળીએ. કાર્યક્રમમાં પ્રથમ ગીત હરી અને જેઝ પાસેથી સાંભળીએ.

0: Thank you. Thank you.
1: હિન્દી ગીતોના કાર્યક્રમમાં હવે પછીના કલાકાર છે સોનુ નિગમ.

મિત્રો, હિન્દી ગીતોનો આ કાર્યક્રમ આ સાથે જ અહીં સમાપ્ત કરીએ છીએ. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 12 વાગે આજના મુખ્ય સમાચાર આપ સાંભળશો.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. અમદાવાદ જિલ્લાના પ્રથમ કેબલ સ્ટેડ બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ. દૈનિક 1,50,000 જેટલા વાહનો ચાલકોને ફાયદો થશે. અમદાવાદ ગાંધીનગર હાઇવે પર ટ્રાફિકની મુક્તિ. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન સાથેના યુદ્ધની સ્થિતિની ટેલિફોનિક ચર્ચા કરી. અમરનાથ યાત્રાળુઓનો ચોથો જથ્થો આજે વહેલી સવારે જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસી બે બેઝ કેમ્પ માટે રવાના થયો. ભારતીય સેના અમરનાથ યાત્રા દરમિયાન શિવભક્તો માટે સુરક્ષા કવચ તરીકે કામ કરે છે, જે 24 કલાક તબીબી સહાય પૂરી પાડે છે. ભારત આવતીકાલથી કેરળના કોચીમાં શરૂ થતી બ્રિક્સ પ્રમુખપદ હેઠળ 2 દિવસીય બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠકનું આયોજન કરશે. બિહારના ભોજપુરમાં ઝડપી વાહન ઉભા રહેલા કન્ટેનરને અથડાતા 3 લોકોના મોત. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે ફ્રાન્સમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો. વિશ્વ આરોગ્ય સંગઠને લોકતાંત્રિક ગણરાજ્ય કોંગોમાં બુંદી ભૂંગ્યો વાયરસથી થતા ઇબોલા માટે સંભવિત સારવારનું મૂલ્યાંકન કરવા માટે ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી. મહેસાણા દૂધસાગર ડેરી ખાતે આતંકવાદી ઘટના સંદર્ભે મોકડ્રીલ યોજાઈ.

0: ભાવનગરમાં સાયબર ફ્રન્ટના 21.37 કરોડના સંગઠિત કૌભાંડમાં ગુજસીટોક હેઠળ તપાસમાં 9 આરોપીઓ ઝડપાયા. 134 બેંક ખાતાનો ઉપયોગ ખુલ્યો. સુરેન્દ્રનગરના ચોટીલા એસડીએમએ ચોટીલા, થાનગઢ અને મૂડી તાલુકાના 26 જેટલા શખ્સોને તડીપાર કરવાનો આદેશ આપ્યો. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 18 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. માન્ચેસ્ટર ખાતે રમાયેલી 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી બીજી મેચમાં ભારતને ઇંગ્લેન્ડે 4 વિકેટથી હરાવ્યું. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે લંડનના લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. મિત્રો, બપોરના 12:02 થઈ ચૂકી છે. હવે ગુજરાતી ગીતો સાંભળીએ. કાર્યક્રમમાં પ્રથમ ગીત આશિત દેસાઈના અને સાથીદારોના સ્વરમાં છે.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે

0: સાડા બાર વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
1: મહતો
2: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ સોલી કાપડિયા અને નિશા ઉપાધ્યાયને.

ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ રાસબિહારી દેસાઈને સાંભળી રહ્યા હતા. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આ કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા.

0: આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. બપોરના 12:30 થઈ છે. પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.
1: વર્ક ફ્રોમ હોમ, હાઈ સેલરી, બસ એક ક્લિકમાં. અરે વાહ,
2: પસાણી.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.

0: કાર
1: અટલબેન, આજે કંઈક મનની વાત કરવાનું મન થાય છે.
0: શું વાત છે? હા હા.
1: કારણ કે આપણું મન છે ને એ કુદરતનું એક એવું અનોખું સર્જન છે ને કે એ ધારે ને તો આકાશમાં પણ ઉડી જાય અને એ ધારે ને તો પાતાળમાં પણ ચાલ્યું જાય.
0: હા, સાચી વાત છે.
1: અને એ જો સકારાત્મકતાથી આગળ વધે ને તો આપણે આપણા ધ્યેયને ખૂબ સારી રીતે મેળવીએ, પણ જો નકારાત્મકતાથી ઘેરાઈ જાય તો આપણે એમાંથી બહાર આવવું દુષ્કર થઈ જાય છે.
0: અને કૃપાબેન એમ પણ કહે છે ને કે મન કે જીતે જીત હૈ, મન કે હારે હાર.
1: એટલે આજે એક થોડી પાછી પંક્તિઓ મને યાદ આવે છે.
0: ઈર્ષાદ,
1: મનનું તો બસ એવું કે નહીં ડાબું નહીં જમણું, ગમતી ક્ષણમાં તાડ નહીં ગમતીમાં ઝીણું તરણું, મન માને તો તમરાને પણ બોલાવી લે ઘેર, નહીતર સરગમ સાથે જાણે સાત જન્મનું વેર. મન મોજી એવું કે પળમાં પથ્થર પળમાં ઝરણું, મનનું તો બસ એવું કે નહીં ડાબું નહીં જમણું.
0: વાહ વાહ, ખૂબ સાચી વાત કરી છે. એટલે આપણા જે વડવાઓ છે ને એવું કહી ગયા છે કે ભાઈ મનને સાધવાની વાત છે.
1: બરાબર.
0: અને મન સારું હોય ને તો આપણે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ છે એમાંથી નીકળી શકીએ છીએ.
1: બરાબર.
0: પણ આજકાલ હું જોઉં છું ને કે આપણે આપણા જેવું શારીરિક સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપીએ છીએ ને આપણા માનસિક સ્વાસ્થ્ય ઉપર આપણું ધ્યાન જતું નથી.
1: સાચી વાત છે. એટલે મનને સમજવા માટે આમ તો સદીઓથી કેટલા બધા પ્રયત્નો થયા છે, કેટલા ગ્રંથો રચાયા, પણ આજ સુધી આ વિષય એટલો જ ગૂઢ છે. અને આજે આવા ગૂઢ વિષયની થોડીક માહિતી મેળવવા આપણે ભેગા થયા છીએ. તો આપણા સ્ટુડિયોમાં આજે ઉપસ્થિત છે કર્તવી ભટ્ટ, અને આપણે એવા સરસ વિષય લઈને આવ્યા છીએ કે માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે કાઉન્સેલિંગની જરૂરિયાત.
0: હા, અને કર્તવી ભટ્ટ છે એમનો પરિચય પણ પેલા મિત્રોને આપી દઈએ. કર્તવી બેન સાયકોલોજીસ્ટ છે, કાઉન્સલર છે, અને એમણે ડાન્સમાં PhD કર્યું છે.
1: વાહ.
0: અને પ્રોફેશનલ વેમાં કાઉન્સેલિંગ અત્યારે કરી રહ્યા છે.
1: જી. તો કર્તવી બેન, આપનું આકાશવાણી સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર.
2: નમસ્કાર.
1: તો કર્તવી બેન, આપણે વાત કરી કે માનસિક સ્વાસ્થ્ય આપણે જાળવવું જોઈએ. શરીરના સ્વાસ્થ્યની તો આપણે ખૂબ કાળજી લેતા હોઈએ, પણ આ માનસિક સ્વાસ્થ્ય એટલે શું એ પહેલા આપણે જાણીએ.
2: જી, બહુ જ સરસ અને મહત્વનો સવાલ છે કે માનસિક સ્વાસ્થ્ય એટલે શું. અત્યારના ઘણા લોકોને ખ્યાલ જ નથી કે માનસિક સ્વાસ્થ્ય એટલે શું. અને પ્લસ બીજું, ઘણી બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ લોકોમાં હોય છે કે માનસિક સ્વાસ્થ્ય એટલે તો હવે ભાઈ પાગલ થઈ ગયા છે, ગાંડા થઈ ગયા છે, અથવા તો કોઈ અંધવિશ્વાસ બાજુ ઘણા લોકો વળતા હોય છે. કારણ કે માનસિક સ્વાસ્થ્યમાં જ્યારે કોઈ સમસ્યા ઊભી થાય ત્યારે ઘણી વખત વ્યક્તિના વર્તનમાં એના ઘણા ફેરફારો આવતા હોય છે. તો એને ઘણી વખત કોઈ અંધશ્રદ્ધાના માધ્યમથી પણ જોવામાં આવતું હોય છે. એટલે ખરેખર માનસિક સ્વાસ્થ્ય શું છે ને એની સમજ મેળવવી પણ ખૂબ જરૂરી છે. માનસિક સ્વાસ્થ્ય એટલે કે વ્યક્તિનું મન છે, લાગણી છે, સામાજિક કોઈ પણ ક્ષેત્રે જાય છે ત્યારે પોતાની વાતને, પોતાની લાગણીઓને સમજી શકે, સમજાવી શકે, અને અન્યની લાગણીઓને સમજી શકે, સમજાવી શકે, એનું નામ છે માનસિક સ્વાસ્થ્ય. એનો, માનસિક સ્વાસ્થ્યનો મતલબ એવો નથી કે વ્યક્તિ હંમેશા ખુશ જ રહેવું. દરેકના જીવનમાં દુઃખ આવે છે, ચિંતાઓ આવે છે, સમસ્યાઓ આવે છે, ઘણી વખત ગુસ્સો આવે છે એવી પરિસ્થિતિઓમાં. એ દરેક પરિસ્થિતિ છે એ ટેમ્પરરી હોય છે, પરંતુ જ્યારે લાંબા સમય સુધી તેની અસર રહેતી હોય છે અથવા તો રોજિંદા જીવનમાં જ્યારે એના કારણે તકલીફ ઊભી થતી હોય છે ત્યારે તમારે કોઈ માનસિક સ્વાસ્થ્યના જે કોઈ પણ નિષ્ણાંત છે તેનો સંપર્ક કરવો જરૂરી છે.
0: વાહ, ખૂબ સરસ રીતે એમણે અને સરળ ભાષામાં સમજાવ્યું કે ભાઈ માનસિક સ્વાસ્થ્ય એટલે શું. હવે આપણે જ્યારે કાઉન્સેલિંગની વાત કરીએ છીએ તો કાઉન્સેલિંગ શબ્દ આપણે જ્યારે સાંભળીએ ને ત્યારે એમ લાગે કે ભાઈ આ કંઈક પાશ્ચાત્ય સંસ્કૃતિથી આવેલો કોન્સેપ્ટ કે શબ્દ છે. તો કર્તવ્યબેન, આ કાઉન્સેલિંગ એટલે શું, અને જે એક મનમાં અમારા બધામાં ધારણા છે કે ભાઈ આ પાશ્ચાત્ય સંસ્કૃતિથી આવેલી વાત છે, એ કેટલીક સાચી છે વાત કરો.
2: જી, બહુ જ સાચી વાત કરી તમે. દરેકના મનમાં એ ખ્યાલ પહેલાથી આવે જ, કારણ કે અત્યાર સુધીમાં જે થિયરીમાં દર્શાવવામાં આવ્યું છે, જે સાયકોલોજીની અંદર અલગ અલગ થિયરી આપેલી છે, કોન્સેપ્ટ આપેલા છે, એમાં મોટા ભાગે જે પાશ્ચાત્ય સાયકોલોજીસ્ટ છે અથવા તો જે રિસર્ચર્સ છે એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલા માટે થઈને એમના વિશે આપણને એવો ખ્યાલ આવે કે કાઉન્સેલિંગ એ તો આપણું નથી, વેસ્ટર્ન કલ્ચર છે ને એના કારણે અહીં આવ્યું છે ને આપણે અહીંયાના લોકોને એવી કંઈ જરૂરિયાત હોતી નથી. પરંતુ ફેક્ટ એ છે કે વિશ્વના સૌથી પહેલા કાઉન્સેલર હતા શ્રી કૃષ્ણ ભગવાન, કે જેમને મહાભારતના યુદ્ધની વચ્ચે અર્જુનને જે જ્ઞાન આપ્યું હતું, જે

0: જ આપી હતી એ એમનું પહેલું કાઉન્સેલિંગ હતું અને વિશ્વના સૌથી પહેલા કાઉન્સેલર એટલે જ એમને શ્રી કૃષ્ણ ભગવાનને કહેવામાં આવે છે.
1: વાહ, એટલે એ જે જ્ઞાન છે એમણે અર્જુનને આપેલું, પણ આજના સમયમાં પણ આપણે એ જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ અને આપણા જીવનમાં પણ આપણે મુશ્કેલીઓમાંથી બહાર આવવાનો આપણે એ જ્ઞાનના કારણે જ પ્રયત્ન કરીએ છીએ. તો આજે માનસિક સ્વાસ્થ્ય માટે આપે વાત કરી કાઉન્સેલિંગ, તો એ આપણી કાર્યક્ષમતા ઉપર કેવી રીતે અસર કરે? આપણા રોજબરોજના સંબંધો છે, આપણી રોજબરોજની ક્રિયાઓ છે, એમાં કેવી રીતે અસર કરે છે?
0: જી, બહુ જ સાચી વાત છે. આજે એક સામાન્ય હું એક્ઝામ્પલ આપું બહુ જ સરળ ભાષામાં, કે આજે કોઈ બાળક છે એના ક્લાસરૂમમાં બેસેલું છે. માની લો કે એ સવારના જ્યારે ઘરેથી નીકળે છે ત્યારે એના ઘરમાં એના વાલી વચ્ચે ઝઘડો થતો હોય છે, અથવા તો ઘરનું વાતાવરણ એવું હોય છે કે ત્યાં કોઈ રડતું હોય છે, કોઈ રાડો બૂમો પાડતું હોય છે, અથવા તો એકબીજાની ઉપર ગુસ્સો કરતા હોય છે, કંકાસ કરતા હોય છે. હવે આ બાળકને તમે સ્કૂલની અંદર 5 કલાક બેસાડીને બેસ્ટ કોચિંગ આપો છો, તેમ છતાં તેનું મગજ ક્યાં ફરશે? ઘરમાં જે બધી બાબતો ચાલી છે તેમાં. સેમ આ જ વસ્તુ એ કોઈ સ્ટુડન્ટ કે બાળકને જ ખાલી લાગુ નથી પડતી, એ દરેક વ્યક્તિને લાગુ પડે છે. એટલે કે આપણી આસપાસ, આપણે એક સામાજિક પ્રાણી છીએ, તો સમાજમાં આપણી આસપાસ ચાલતી જે કંઈ પણ પ્રવૃત્તિ છે, જે કંઈ પણ બાબતો છે, એની અસર આપણી ઉપર, આપણા વર્તન ઉપર, આપણા રોજિંદા જીવન ઉપર પડવાની જ છે. એટલે જે દરેક નાની નાની બાબતો છે, આજે ઘણી વખત એવું થતું હોય કે ભાઈ મૂડ નથી, અથવા તો ઘરમાં કોઈ એવી બાબત બની છે, કોઈ એવી કોઈ બાબત આપણને કહી છે, તો એની અસર આપણા મગજ ઉપર પડે. પરિણામે આપણે જે દરરોજ જે કામ કરીએ છીએ ને એ પણ સારી રીતે ના કરી શકીએ. અને આનું કામ છે ને, આપણે મગજમાં, આપણે એક સીમ કાર્ડ જેવું છે, ફોનમાં મેમરી કાર્ડ છે, એમાં તમે જરૂરિયાત કરતા વધારે ડેટા ભરો એટલે ફોન હેંગ થાય, અથવા તો સ્વિચ ઓફ થવા લાગે, બગડી જાય. સેમ આ જ સિસ્ટમ આપણા મગજમાં ફિટ કરેલી છે, કે જરૂરિયાત કરતા વધારે વાયરસ વાળો ડેટા મગજમાં ભર્યો હશે એટલે મગજ હેંગ થશે. તમે દરેક કાર્ય કરી શકશો, પણ એ પરફેક્શન સાથે નહીં કરી શકો.
1: એટલે તમારી કાર્યક્ષમતા તો અસર કરે છે. આપે જે વાત કરી કર્તવ્યબેન, એના ઉપરથી મને એમ લાગે છે કે પહેલાના સમયમાં કદાચ કાઉન્સેલિંગની એટલી જરૂર નહોતી જેમ અત્યારે પડે છે. કારણ કે મને એક બે કારણ એના એમ દેખાય છે કે પેલા શું હતું કે સંયુક્ત પરિવાર હતો, એટલે કોઈ એકબીજાની વાતો સાંભળી લે, કઈ કોઈ મૂંઝાતું હોય તો દાદી છે, નાની છે, ફઈ છે, કંઈક ને કંઈક એમાં સોલ્યુશન આવે. હવે એ વસ્તુ રહી નથી. અને બીજું મને એમ થાય છે કે આપણે આજે એક ઇન્ટરનેટની દુનિયામાં, માયામાં આપણે જે ખોવાઈ ગયા છે, એના કારણે પણ જે એક વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનું જે એક અંતર છે એ વધી રહ્યું છે. આપ શું કહેશો?
0: જી, બહુ જ સાચી વાત છે. આ બધી બાબતોની અસર છે માનસિક સ્વાસ્થ્ય પર બહુ જ પડી છે, અને એ નાના નાના જે ફેર પડ્યા છે ને એના કારણે અત્યારે જો માનસિક સ્વાસ્થ્યમાં તકલીફો ઊભી થાય છે, તો એનું મુખ્ય કારણ મોટા ભાગે શું જોવા મળે કે વ્યક્તિની અંદર ધીરજ નથી, સહનશીલતા નથી. તેના કારણે વ્યક્તિ કોઈ એવું વર્તન કરે છે અથવા એવી કોઈ બાબતો બોલે છે કે જેના કારણે વાતાવરણ અલગ પ્રકારનું ઊભું થાય છે, અને એના પરિણામે માનસિક સ્વાસ્થ્ય છે એ ખોરવાય છે. પહેલાના સમયમાં સંયુક્ત પરિવાર હતા, લોકો એકબીજાની સાથે વાત કરી લેતા, સોલ્યુશન ત્યાં જ મળી જતું હતું ઘણા બધા પ્રશ્નોનું. ત્યારે પણ કાઉન્સેલિંગની જરૂરિયાત હતી જ, પરંતુ અત્યારના સમયમાં જેમ મેં વાત કરી એમ ધીરજ ને બધી વસ્તુ ખૂટી છે. નાની નાની બાબતો છે, જેમ કે પહેલા એવું હતું કે બહારગામ છે કોઈ વ્યક્તિ, એની સાથે કોમ્યુનિકેટ કરવું છે તો તમે લેટર લખો, એના સુધી પહોંચે, પછી એ વાંચે, તમને લખીને પાછો મોકલે, ત્યાં સુધી તમારે શાંતિથી બેસવું પડતું.
1: પ્રક્રિયા હતી,
0: આખી પ્રક્રિયા હતી. હવે એ બધું 2 સેકન્ડનું કામ છે, કે તમે કોલ કરી શકો છો, મેસેજ કરી શકો છો, ઈમેલ કરી શકો છો. પહેલાના સમયમાં એવું હતું કે નાની નાની જે કામ હતા રોજિંદા જીવનના, સામાન્ય રીતે કોઈ વસ્તુ બનાવી છે તો એના માટેની પણ આખી બહુ લાંબી પ્રોસેસ કરવી પડતી, અને હવે બધું રેડીમેડ છે. તમે કિચનમાં કોઈ પણ વસ્તુ જોવો તો પહેલાની જે સ્ત્રીઓ હતી એમનું કામ બહુ મહેનત વાળું હતું, ધીરજ વાળું હતું. જ્યારે હવેના ટાઈમમાં બધું રેડી ટુ ઈટ મળી જાય છે, બધું ફટાફટ થઈ જાય છે, એવા ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ મળી ગયા છે, તો આવી નાની નાની બાબતોને કારણે વ્યક્તિની અંદર ધીરજ અને સહનશીલતા ખૂટી છે. એના પરિણામે પહેલા કરતા અત્યારના સમયમાં માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ વધી છે,
1: વધી ગઈ. અને કૃપા આપણે આસપાસ પણ જોતા હોય છે કે નાની નાની વાતમાં હિંસા થઈ જાય છે, નાની નાની વાતમાં એકબીજાને મારી લે છે લોકો. તો મને લાગે છે કે આ એક આપણું જે સમાજ છે એની એક કથળતી માનસિક સ્થિતિ છે એ દર્શાવે છે. અને આજનો સમય જોઈએ ને તો ઘરમાં પણ ઘણીવાર એવું હોય કે વિભક્ત કુટુંબ હોય અને બાળક છે એના પેરેન્ટ્સ છે વર્કિંગ હોય, તો સમય મળતો નથી એ લોકો

0: આપણને એકબીજા સાથે પોતાના અનુભવો અને રોજિંદી વાતો કરવાનો પણ નથી મળતો. તો હવે આપણા સમાજની આ એક પરંપરા થઈ ગઈ છે, તો આ પરિસ્થિતિ વચ્ચે આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કારણ કે આ પરિસ્થિતિ તો હવે આવી જ કદાચ રહેવાની છે.
1: જી, બહુ સાચી વાત છે. જો આપણે પહેલા કમ્પેરિઝન કરીએ ને તો આપણે અત્યારના સમયમાં નહીં રહી શકીએ. અત્યારની જે વાસ્તવિકતા છે એનો સ્વીકાર પણ કરવો જ પડશે. એટલે અત્યારની વાસ્તવિકતા એ છે કે અત્યારના બધા વર્કિંગ હશે, એ ચાહે મેલ હોય ફિમેલ હોય બધા. અને પહેલા એવું કહેતા હતા કે પહેલાના કરતા અત્યારના કોમ્પિટિશન બહુ છે, ભણવાનું પ્રેશર બહુ છે. પણ એક રીતે જોઈએ ને તો એ બધી બાબતો ખરેખર બહુ ઈઝી છે. પહેલાના સમયમાં યુટ્યુબમાં લેક્ચર અવેલેબલ નતા. પહેલાના સમયમાં એવા કોઈ એઆઈના ટૂલ્સ નતા કે જેના માધ્યમથી તમારું અભ્યાસ ને કોઈ પણ બાબતો છે એટલી સરળ બની જતી. હવે અત્યારનો સમય એવું છે, તમે કોઈ પણ કામ કરો છો, કામ કરતા કરતા તમે ઓડિયો સાંભળીને વિડીયો સાંભળીને ભણી પણ શકો છો. એક રીતે જોઈએ ને તો ભાર વગરનું ભણતર હવે થઈ
0: હોય,
1: અને આ બધી ફેસિલિટીઝ પણ હવે વધી છે. પણ જો એનો ખરેખર સારી રીતે ઉપયોગ કરીએ ને તો એનો ખરેખર બહુ બધા બેનિફિટ છે. અને જો બધા વર્કિંગ છે તો એનો મતલબ એવો છે કે જે સમય તમારી પાસે છે, માની લો કે ઘરમાં બધા જ જોબ કરે છે, પણ રાત્રે તમે એક કે બે કલાક એવો કાઢી શકો કે જેમાં દરેક વ્યક્તિ છે એ આજના દિવસમાં પોતે શું કર્યું એના વિશેની ચર્ચા કરે. એ ચાહે વ્યક્તિ ઘરમાં રહેતી હોય કે બહાર જતી હોય, ઘરમાં રહેતી વ્યક્તિને પણ પૂછવામાં આવે કે આજના દિવસમાં તમે શું કર્યું, અને બહાર જતી વ્યક્તિને પણ એ પણ શેર કરે કે આજના દિવસમાં અમે શું કર્યું. તેનાથી કોમ્યુનિકેશન થશે ને, ઘણાને કોઈ આજના દિવસ દરમિયાન કોઈ પ્રશ્નો આવ્યા છે તો એના સોલ્યુશન પણ મળી શકશે.
2: હવે જયારે કાઉન્સેલિંગની વાત આવે ત્યારે કાઉન્સેલિંગ કોને લેવું, કોની પાસે લેવું, અને કેમ નક્કી થાય કે મારે કાઉન્સેલિંગની જરૂર છે? આપણે પોતે પણ નક્કી કરી શકીએ અથવા કોઈ આપણને બીજું પણ કહી શકે કે ભાઈ તારું વર્તન હવે આવું થવા માંડ્યું છે, કાઉન્સેલિંગ લઈ લ્યો.
0: અને ખાસ કરીને એમાં પ્રક્રિયા કેવી હોય છે?
1: જી, બહુ જ મહત્વનો પ્રશ્ન છે આ કે કાઉન્સેલિંગની જરૂરિયાત ક્યારે હોય છે. તો કાઉન્સેલિંગ એક વસ્તુ એવી છે, ઘણા લોકોને તમે કહેતા સાંભળ્યું હશે કે અમે પણ કાઉન્સેલિંગ કરીએ છીએ. પણ સામાન્ય વાત કરવી અને કાઉન્સેલિંગ કરવું એ બંને પ્રોસેસમાં ઘણો ડિફરન્સ હોય છે. નો ડાઉટ એ જે લોકો કહેતા હોય છે એ લોકો કોઈ વ્યક્તિને સાંભળે છે અને સમજવાનો પ્રયત્ન કરે છે અને એમની સૂઝબૂઝ અને અનુભવ પ્રમાણે એમને સલાહ પણ આપે છે. એ બહુ જ મોટી અને સારી વાત છે કે એ પોતાનો સમય આપીને કોઈને સાંભળે છે, સમજવાનો પ્રયત્ન કરે છે. જ્યારે કાઉન્સેલિંગ છે ને એ આખી એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે કે જેની અંદર વ્યક્તિને સાંભળવામાં આવે છે, એના જે સમસ્યા છે એના મૂળ સુધી જવામાં આવે છે અને ત્યાંથી મૂળથી આખી પ્રોસેસ કરવામાં આવે છે. જરૂર પડે તો અલગ અલગ થેરાપી આપવામાં આવે છે અને જીવનમાં ભવિષ્યમાં પણ આવનારા સમયમાં ક્યારેય પણ એમને આવી સમસ્યાઓ આવે તો એ કઈ રીતે એની સામે ફાઇટ કરી શકે એના માટે પણ તૈયાર કરવામાં આવે છે. એટલે આ આખી એક પ્રોસેસ છે. તો તમે જ્યારે પણ કાઉન્સેલિંગની જરૂરિયાત હોય ત્યારે એક પ્રોફેશનલી જે કાઉન્સેલિંગ કરતા હોય એનો સંપર્ક કરશો તો તમને ખૂબ સારું પરિણામ મળશે. અને લોંગ ટર્મ માટે જ્યારે તમે કોઈ સાથે વાત કરો છો, આજે તમને કોઈ સમસ્યા છે એના વિશેની તમે વાત કરી, ટેમ્પરરી તમને એનું સોલ્યુશન મળી ગયું, મન હળવું થઈ જશે, એની સમસ્યાનું સોલ્યુશન મળી જશે. જ્યારે તમે કાઉન્સેલર પાસે જાઓ છો ત્યારે મૂળથી આ બધી બાબતોનું સમાધાન મળશે અને ભવિષ્યમાં કોઈ સમસ્યા આવે એના માટે પણ તમને તૈયાર કરવામાં આવે છે. એટલે આ બંને વચ્ચેનો ડિફરન્સ છે. અને બીજું કે ખાસ તો કાઉન્સેલિંગની જરૂરિયાત કોને છે એમ કહીએ તો અત્યારે એક સર્વે મુજબ દર 7મી વ્યક્તિને માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ છે. એટલે એના ઉપરથી આપણે અંદાજ લગાડી શકીએ કે કોને કોને વ્યક્તિની જરૂર નહીં હોય એમ કહીએ તો ચાલે. તમને જ્યારે કોઈ વાતને લઈને સ્ટ્રેસ આવે છે, એન્ઝાયટી થાય છે, ડર આવે છે, ગુસ્સો આવે છે, બહુ સામાન્ય બાબત છે. પરંતુ એ વારંવાર આવે છે, લાંબો સમય રહે છે, એનાથી રોજિંદા જીવનમાં તકલીફ પડે છે, એમાં ડિફરન્સ આવે છે, ત્યારે તમારે એનું સોલ્યુશન લઈ આવવાની જરૂર છે. જ્યારે તમને તમારા અથવા તો બીજાના કોઈના બિહેવિયરમાં ચેન્જીસ દેખાય છે તેના કારણે, તો ત્યારે તમારે કાઉન્સેલિંગની જરૂરિયાત હોય છે. કોઈ પણ વાતચીત કરીએ છીએ કોઈ વ્યક્તિની સાથે તો ત્યારે વાતચીત દરમિયાન તમને ઘણી વખત એવું ફીલ થાય કે મારે કારણે હું વાતચીત કરું ત્યારે કેમ આવા પ્રશ્નો વારંવાર ઊભા થાય છે, તો ત્યારે તમારે સમજવું જોઈએ કે મારે કાઉન્સેલિંગની જરૂર છે. જ્યારે તમને નોર્મલી તમે આરામથી સૂઈ શકો છો પણ ક્યારેક થોડાક સમયથી એવું થાય છે કે તમને ઊંઘવામાં તકલીફ પડે છે, તમારા ફૂડ પ્રોસેસ છે, હેબિટ છે, એમાં તમને કોઈ તકલીફ છે, કોઈ ચેન્જીસ દેખાય છે, તો ત્યારે પણ આપણે એના વિશે અપડેટ થઈને કાઉન્સેલિંગ લેવું જ જોઈએ. અને કાઉન્સેલિંગ લેવું એ બહુ જ સારી અને જરૂરી વસ્તુ છે. એમાં કોઈ જ શરમ કે સંકોચ રાખવાની જરૂર

0: બિલકુલ નથી. જ્યારે આપણને તાવ આવે છે, પેટમાં દુખે છે, માથું દુખે છે, ત્યારે આપણે કેમ ડોક્ટર પાસે જઈએ છીએ? એવી જ રીતે જ્યારે આપણું મન બીમાર છે, ત્યારે આપણે એટલીસ્ટ આપણા માટે થઈને અથવા તો આપણી આસપાસ રહેતા લોકો માટે થઈને આ સ્ટેપ લેવો જરૂરી છે.
1: કર્તવ્યબેન, આપનું જે એક બહોળો અનુભવ છે કાઉન્સેલિંગનો, તેમાં કઈ કઈ ઉંમરના લોકો આવતા હોય છે અને નોર્મલી કેવા પ્રશ્નો વધારે આવતા હોય છે?
0: દરેક ઉંમરના એક અલગ અલગ પ્રશ્નો છે. જેમ કે બાળકો છે, તો અત્યારના બાળકોમાં આપણે જોવા મળીએ તો મોબાઈલ ફોન એડિક્શન હોય છે. જો મોબાઈલ હાથમાં આપો તો શાંતિથી એક જગ્યાએ બેસીને જમશે, નહીં તો એ જમશે નહીં. પણ એવી બાળકની હેબિટ પેરેન્ટ્સે જ આપી છે કે ભાઈ શાંતિથી બેસીને કામ કરવા દે, એટલે હું એને ફોન આપી દઉં હાથમાં. તો એવી સમસ્યાઓ આવે છે ત્યારે અમારે ફેમિલી કાઉન્સેલિંગ કરવું પડતું હોય છે, કે બાળકોના રિલેટેડ જે કોઈ પણ કિસ્સા છે તેમાં પેરેન્ટ્સનું પણ સાથે કાઉન્સેલિંગ કરવું પડતું હોય છે. પછી જ્યારે એડલ્ટ્સ આવે છે, તો એડલ્ટ્સ છે અથવા તો ટીનેજર્સ છે, તો એમને સ્ટડી રિલેટેડ પ્રશ્નો હોય છે, એગ્રેશનના રિલેટેડ પ્રશ્નો હોય છે, અથવા તો અમુક એજમાં દરેક બાળકો આ વસ્તુ ફીલ કરતા હોય છે કે મને કોઈ સમજતું જ નથી, મને કોઈ સમજવા વાળું જ નથી. એટલે ત્યારે એમને ખાલી સાંભળીએ, સમજીએ ને એવું શું કામ લાગે છે તમને, ક્યાં બેઝ પર લાગે છે, એને એ આખી પ્રોસેસ હોય છે. તો એના ટીનેજના પણ અલગ અલગ પ્રશ્નો હોય છે, રિલેશનશીપ ઇસ્યુઝ હોય છે, ફેમિલી ઇસ્યુઝ હોય છે. ફેમિલી ઇસ્યુઝ છે બહુ જ બધા જ એજ ગ્રુપમાં એક જોઈએ ને તો એ અસર કરતું હોય છે, ચાહે નાનું બાળક છે કે મોટી ઉંમરની વૃદ્ધ છે. ફેમિલી એ વસ્તુ એવી છે કે જ્યારે બહારથી તમે ગમે તેટલો સ્ટ્રેસ હોય છે, એન્ઝાયટી હોય છે, ગમે તે હશે, પણ જો ઘરમાં આવીને તમને શાંતિનો અનુભવ થતો હશે ને તો તમે બધી સમસ્યાઓ સામે લડી શકશો. એટલે ફેમિલીના રિલેટેડ કાઉન્સેલિંગ છે એ અમે મોટા ભાગે ઘણી બધી બાબતોમાં એને પ્રાયોરિટી આપતા હોઈએ છીએ.
1: પછી એક અટલબેન, એવું પણ મેં સાંભળ્યું છે કે જ્યારે બોર્ડર પર રહેતા સૈનિકો હોય, એ જ્યારે ઘરે પાછા આવે છે, એમને પણ કાઉન્સેલિંગની જરૂર પડે છે, કારણ કે એમને આખું વાતાવરણ જેમાંથી તેઓ સ્ટ્રેસમાંથી આવે છે, તો એ કઈ રીતે મદદરૂપ થાય છે એમાં?
0: જી, દરેક ક્ષેત્રોમાં, જેમ તમે વાત કરી કે બોર્ડર પર જે સૈનિકો છે એમને કાઉન્સેલિંગ આપવામાં આવે છે, એમને માટે અલગ કાઉન્સેલર પણ નિમણૂક કરવામાં આવતા હોય છે. એ જ રીતે સ્પોર્ટ્સને કોઈ પણ ક્ષેત્ર છે ત્યાં પણ કાઉન્સેલિંગ આપવામાં આવતું હોય છે. હવે ઇન્ડસ્ટ્રીઝ જે છે એમાં પણ કાઉન્સેલર રાખતા હોય છે, કે 15 દિવસે અથવા તો મહિનામાં એક વખત કાઉન્સેલર છે એમને ઇન્ડસ્ટ્રીના કોઈ પણ એમ્પ્લોઈઝ છે એની કાઉન્સેલિંગ કરે, એમને હેલ્પ કરે, જેથી એના કારણે એને રિઝલ્ટ એ પણ જોવા મળે છે કે પ્રોડક્ટિવિટી વધે છે એમની, એટલા માટે એ લોકો એની ઉપર વેઇટેજ આપે છે. પ્લસ હવે સ્કૂલ ને કોલેજીસની અંદર કમ્પલસરી થઈ ગયું છે. હજુ સુધી એ વસ્તુ અવેરનેસના અભાવને કારણે અથવા તો એની સિરિયસનેસ લોકોમાં નથી, કદાચ એવું કહી શકીએ, તેના કારણે એ પ્રશ્નો હજી ઘણા ઊભા છે કે દરેક સ્કૂલ કોલેજમાં કાઉન્સેલર નથી. પણ રૂલ પ્રમાણે જો જોઈએ તો દરેક શાળા અને કોલેજની અંદર કાઉન્સેલર રાખવા ફરજિયાત છે. કોલેજ અને યુનિવર્સિટીમાં 100 વિદ્યાર્થી એક કાઉન્સેલર રાખવા ફરજિયાત છે. અને 100થી વધારે સંખ્યા હોય એવા દરેક સ્કૂલની અંદર કાઉન્સેલર રાખવા ફરજિયાત છે. આ એક નિયમ આવેલો છે જે બધા માટે એટલા જ લાગુ પાડવામાં આવ્યો છે, કારણ કે અત્યારના કાઉન્સેલિંગની જરૂરિયાત એટલી વધારે છે. અને રાજકોટનો જે સ્યુસાઇડલ રેટ આપણે જોઈએ તે દિવસે ને દિવસે ખૂબ વધ્યો છે. ઇવન હમણાં જે છેલ્લે સર્વે બહાર પાડ્યો છે એમાં જે ઇન્ડિયાના જે બધા સિટીઝ છે, નોન મેટ્રો સિટીઝ, એમાં રાજકોટ છે બીજા નંબરે છે સ્યુસાઇડ રેટમાં. એટલે આપણે રાજકોટમાં જો ખાલી જોઈએ તો આપણને ખ્યાલ નથી હોતો કે આપણી આસપાસ આટલું બધું પ્રમાણ આત્મહત્યાનું ને એવું હશે, પરંતુ છે. એ આપણે આજે બધા સ્ટડીઝ ને બધું વાંચીએ એના ઉપરથી ખ્યાલ આવે, એટલા માટે જ આ નિયમ લાગુ પાડવામાં આવ્યો છે.
1: એટલે બહારથી જોવામાં રંગીલું રાજકોટ આપણે કહેતા હોઈએ છીએ, પણ અંદર ઉતરીએ ત્યારે ખ્યાલ આવે છે. તો કર્તવ્યબેન, હવે પૂછવાનું એ મન થાય કે આપણે માનસિક સ્વાસ્થ્યની જ્યારે વાત કરીએ, તો એવી કોઈ તમે ટિપ્સ આપી શકો કે આપણે આખા દિવસમાં એવી શું શું એકાદ બે વસ્તુ કરી શકીએ કે જેના કારણે આપણું માનસિક સ્વાસ્થ્ય સારું રહે?
0: જી, ચોક્કસ. પહેલાં તો સવારને જાગીને સૌથી પહેલું કામ તો એ કરવાનું કે મિરરમાં જોઈને પોતાની જાતને સ્માઈલ આપતા શીખવું જોઈએ. તમારી જાત સાથે તમે 2-4 વાક્યોની કોમ્યુનિકેશન કરો કે યુ આર ઇનફ, યુ આર ટ્રુલી બ્લેસ્ડ. કોઈ પણ તમને જે મગજમાં યુ આર વેરી કોન્ફિડન્ટ, યુ આર વેરી હેપી, મિરરમાં તમારી સામે જે વ્યક્તિ છે એને તમે ઉઠીને સૌથી પહેલા તો 2-4 સારા શબ્દો કહેતા શીખો. પછી તમારે દુનિયા પાસેથી એવું એક્સપેક્ટ કરવાની જરૂરિયાત નહીં પડે કે કોઈ મને અપ્રિશિએશન આપે, એની પહેલા તમે પોતાને આપી દીધું હશે. બીજું કે જે તમારે રોજિંદા જીવનમાં જે પ્રોબ્લેમ આવતા હોય છે, ઘણાને એવું હોય છે કે વર્ક પ્રેશર એટલું

બધું હોય છે, તો ઘણી બધી સમસ્યાઓ એક સાથે ભેગી થાય, તો એને એનાલિસિસ કરવું જરૂરી છે. પોતાની વાતને સમજવી, પોતાની લાગણીઓને સમજવી અને બીજાને સમજાવવી એ એક સ્કિલ ડેવલપ કરવાની જરૂરિયાત છે, જેને ઇમોશનલ મેચ્યોરિટી આપણે કહી શકીએ. ઇમોશનલ મેચ્યોરિટી એ પ્રેક્ટિસથી જ આવશે. અને બીજું ખાસ એ વસ્તુ કે આ દરેક ઉંમરની વ્યક્તિને આ વસ્તુ લાગુ પડતી હોય છે કે ક્યારે ટેમ્પરરી ઇમોશનમાં પરમેનન્ટ ડિસિઝન નહીં લેવાના, તેના કારણે ઘણી બધી સમસ્યાઓ છે ઉભી થતી હોય છે. એટલે આ એક બાબતનું ખાસ રોજિંદા જીવનમાં જ્યારે નિર્ણયો લેવાના હોય ત્યારે તમારે જરૂરિયાત છે કે આ બાબતને તમે ધ્યાનમાં રાખો. બીજું, તમે મેડિટેશન છે એ તમારા રોજિંદા જીવનમાં એડ કરી શકો. રિલેક્સેશન થેરાપી કરીને છે, તમે સર્ચ કરી શકો અથવા તો કોન્ટેક કરીને પણ પૂછી શકો કઈ રીતે કરું. તો આવી અમુક ટેકનિક્સ છે જે તમે રોજિંદા જીવનમાં અપ્લાય, રોજ રાત્રે ફોન જોઈને આપણે સૂઈએ, ગીતો સાંભળીને સૂઈએ, એની બદલે 10 કે 15 મિનિટ કાઢીને આપણે રિલેક્સેશન થેરાપી આપણી પોતાની જાત ઉપર કરીને પછી સૂઈએ, તો આરામથી નીંદર આવી જાય છે અને આપણું મગજ જ્યારે આપણે બીજે દિવસે જાગીએ ત્યારે ફ્રેશ હોય છે નવા કામ કરવા માટે.

0: કરી શકો અથવા તો કોન્ટેક કરીને પણ પૂછી શકો કઈ રીતે કરવું. તો આવી અમુક ટેકનિક્સ છે જે તમે રોજિંદા જીવનમાં અપ્લાય, રોજ રાત્રે ફોન જોઈને આપણે સૂઈએ, ગીતો સાંભળીને સૂઈએ, એની બદલે 10 કે 15 મિનિટ કાઢીને આપણે રિલેક્સેશન થેરાપી આપણી પોતાની જાત ઉપર કરીને પછી સૂઈએ તો આરામથી નીંદર આવી જાય છે અને આપણું મગજ જ્યારે આપણે બીજે દિવસે જાગીએ ત્યારે ફ્રેશ હોય છે, નવા કામ કરવા માટે, ચેલેન્જીસ એક્સેપ્ટ કરવા માટે તૈયાર હોય છે.
1: વાહ વાહ, ખૂબ સરસ વાત થઈ આપણે. અને કર્તવ્યબેન, તમે જે વાત કરી એમાં તમે ઘણા બધા અત્યાર સુધી લોકોને મળ્યા હશો, વિવિધ પ્રકારના કાઉન્સેલિંગ કર્યા હશે, તો એમાં કોઈ ખાસ વિશેષ અનુભવ આપને યાદ આવે છે
2: કે પરિવર્તન કેવી રીતે આવે છે કાઉન્સેલિંગથી?
0: જે કિસ્સો કહું કે લગભગ એકાદ મહિના પહેલા એમનું કાઉન્સેલિંગ સેશન્સ પૂરા થયા હતા. એક પેશન્ટ છે એમનું, એમનો મને કોલ આવ્યો કે તમે જે મને કાઉન્સેલિંગ કરાવ્યા, બધા જે સેશન્સ લીધા, લગભગ 8 થી 10 સેશન્સ થયા હતા એ બેનના, તમારા સેશન્સ પૂરા થયા પછી મને મારી પોતાની જાત ઉપર એટલો કોન્ફિડન્સ આવ્યો. કોલેજમાં ભણતા હતા એ બેન, એમને બધા જ સેમેસ્ટરમાં કેટી હતી અને એમને કહ્યું કે તમારા કાઉન્સેલિંગથી બધી એક્ઝામમાં પાસ પણ કરી દીધી છે અને મારી જે રિસન્ટ હમણાં એક્ઝામ હતી એ પણ થોડા દિવસ પહેલા પૂરી થઈ, તો એ પણ મેં સોલ્વ કરી દીધી છે. અને એમને સ્પેશિયલી એ કહેવા માટે ફોન કર્યો કે થેન્ક યુ તમે એ દિવસે મને રડાવી, કે તમે જો મને ના રડાવી હોત ને તો હું આખી એક્ઝામ અથવા તો આખી જિંદગી રડત, એટલે તમે એ દિવસે રડાવી ને મને હળવી કરીને એના માટે તમારો ખૂબ ખૂબ આભાર.
2: એટલે નાની એવી વસ્તુ છે કે રડાવી, પણ એના કારણે એ બેન હળવા થયા અને ખૂબ પછી એમની જીવનમાં પરિવર્તન આવ્યું.
1: તો અટલબેન, આપણે જોયું ને તો આ વાતો પરથી એવું લાગે કે મનને જો યોગ્ય દિશા મળી જાય ને અને મન સાથે જો દોસ્તી થઈ જાય ને તો આપણને ચોક્કસ સાચો માર્ગ મળે છે અને આપણું ધ્યેય પ્રાપ્ત કરવામાં જે આત્મવિશ્વાસ અને હિંમત છે ને એ બધું આપણને આપણી પાસેથી જ મળી જાય.
2: બિલકુલ. અને મને લાગે છે કે કર્તવ્ય ભટ્ટ સાથે આપણને જેવી મજા આવી વાત કરવાની, મિત્રોને પણ ઈચ્છા હશે કે એમની સાથે વાત કરે કે માર્ગદર્શન મેળવે, તો એમનો નંબર મિત્રોને લખાવી દઈએ.
1: ચોક્કસ. કર્તવ્ય ભટ્ટનો નંબર છે 72-03-8-81-09-87-77 7203-8-10-977. તો કર્તવ્યબેન, આપ આપનો સમય ફાળવીને આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા અને શ્રોતાઓને ખૂબ મહત્વપૂર્ણ અને મદદરૂપ થઈ શકે તેવી માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: આકાશવાણીનો પણ ખૂબ ખૂબ આભાર કે તમારા માધ્યમથી અમે લોકો સુધી પહોંચીને આ વાત દર્શાવી શકીએ.
1: તો અટલબેન, આટલી સરસ માહિતી પછી હવે કાર્યક્રમ પૂરો કરીને એ પહેલા એક સરસ મજાનું ગીત સાંભળી લઈએ.
2: ચોક્કસ.

0: તો આ સરસ મજાના ગીત પછી હવે કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ રહ્યો છે.
1: પણ મિત્રોને કહીએ કે આપને સહિયર કાર્યક્રમ કેવો લાગે છે,
0: જી
1: એના પ્રતિભાવો અમને પત્રો દ્વારા અને ઈમેલ દ્વારા જરૂરથી પહોંચાડજો.
0: તો અત્યારે કાર્યક્રમ પૂરો કરવાની કૃપા જીવરાજાની
1: અને અટલ શર્માને આપો રજા.
0: નમસ્કાર.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા એલએનજી શિપમેન્ટ ફરી શરૂ થતાં સરકારે કુદરતી ગેસ સપ્લાય પરના કટોકટી નિયંત્રણો હટાવ્યા. સરકારે ડુંગળીના ખરીદભાવમાં 13% વધારો કરતા ખેડૂતોનો ફાયદો. ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ આવતીકાલથી કેરળના કોચીમાં 2 દિવસીય બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠક. અમેરિકાના 250મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી. ટ્રમ્પ અને પુતિન વચ્ચે ટેલિફોનિક વાતચીત. અને આઈસીસી મહિલા ટી20 ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે ઇંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. પશ્ચિમ એશિયાના સંઘર્ષમાં યુદ્ધવિરામ બાદ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા લિક્વિફાઇડ નેચરલ ગેસ એલએનજી શિપમેન્ટ ફરી શરૂ થતાં સરકારે કુદરતી ગેસ સપ્લાય પરના કટોકટી નિયંત્રણો પરત ખેંચી લીધા છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક સૂચનામાં જણાવ્યું હતું કે કુદરતી ગેસ પુરવઠા નિયમન ઓર્ડર 2026માં સુધારો કરવામાં આવ્યો છે, જેમાં મુખ્ય કટોકટી જોગવાઈઓ દૂર કરવામાં આવી છે. હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા એલએનજી શિપમેન્ટમાં વિક્ષેપો બાદ આ વર્ષે માર્ચમાં આવશ્યક ચીજવસ્તુ કાયદા હેઠળ નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે ઇથેનોલ કોઈ નવો ખ્યાલ નથી અને તેનો ઉપયોગ એક સદીથી વધુ સમયથી થઈ રહ્યો છે. રાજસ્થાનમાં એક સભાને સંબોધતા શ્રી પુરીએ કહ્યું કે સરકાર તેના જૈવિક ઇંધણ મિશ્રણ કાર્યક્રમની રચનાત્મક ટીકાનું સ્વાગત કરે છે. તેમણે ખાતરી આપી કે સરકાર સૂચનો અનુસાર જરૂરી સુધારા કરશે.
1: एथेनॉल का काम ना हमने इन्वेंट किया, 100 साल से इस पे काम हो रहा है. भारत में अगर आ जाए तो इस पे पहली योजना बनाई थी कांग्रेस की सरकार ने, मैं बात कर रहा हूं 2006 से लेकर 2008, और हमारा एक टारगेट था कि 5% हमें बायोफ्यूल ब्लेंडिंग करनी है 10 स्टेट्स और यूनियन टेरिटरी.

0: ट्रिमर कर नहीं पाए, वो दूसरी बात है। 1.4% पे हमारी गाड़ी रुक गई।
1: प्रधानमंत्री नरेन्द्र मोदी ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રાબોવો સુબિયાન્ટોના આમંત્રણ પર આવતીકાલે જકાર્તાની મુલાકાતે જવા રવાના થશે. પ્રધાનમંત્રી મોદીની ઇન્ડોનેશિયાની આ ચોથી મુલાકાત છે. મે 2018માં ભારત ઇન્ડોનેશિયા સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડવામાં આવ્યા બાદ આ તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. મુલાકાત દરમિયાન શ્રી મોદી શ્રી પ્રાબોવો સુબિયાન્ટો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. પ્રધાનમંત્રી જકાર્તામાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. સરકારે ભાવ સ્થિરીકરણ બફર માટે ડુંગળીના ખરીદ ભાવમાં 13% વધારો કર્યો છે, જે 1875 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધીને 2125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયો છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું હતું કે સુધારેલા ખરીદ ભાવ ડુંગળીના ખેડૂતોને વધુ સારું વળતર સુનિશ્ચિત કરશે અને બફર ખરીદીના પ્રયાસોને ટેકો આપશે. ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ કેરળના કોચીમાં આવતીકાલથી શરૂ થનારી 2 દિવસીય બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠકનું આયોજન કરશે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જણાવ્યું કે બ્રિક્સ સભ્ય દેશોના વરિષ્ઠ સરકારી અધિકારીઓ તમામ ક્ષેત્રોમાં મહિલા સશક્તિકરણ અને મહિલા નેતૃત્વ વિકાસ સંબંધિત મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ભેગા થશે, જ્યારે સહિયારી પ્રાથમિકતાઓ પર સહયોગને આગળ ધપાવશે. મહિલા કાર્યકારી જૂથની બેઠક સભ્ય દેશોને મહિલાઓ નેતૃત્વ વિકાસ પર ચર્ચા અને સર્વસંમતિ બનાવવાની તક પૂરી પાડશે. આ અંગે મંત્રાલયે વધુમાં જણાવ્યું કે આ બેઠક 8 અને 9 જુલાઈના રોજ યોજાનારી બ્રિક્સ મહિલા મંત્રીસ્તરીય બેઠક માટે મજબૂત પાયો નાખશે. ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આભાર વ્યક્ત કર્યો કે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા માટેની ગેરંટી મિશન ગ્રામીણ 1 જુલાઈ 2025થી સફળતાપૂર્વક લાગુ કરવામાં આવ્યો છે. શ્રી ચૌહાણે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ મિશન હેઠળ રાજ્યોને 25,000 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી. તેમણે કહ્યું કે વિકસિત ભારત જી રામજીને માત્ર 1 જ દિવસમાં દેશભરમાં લાગુ કરવામાં આવ્યો હતો. છત્તીસગઢના પ્રખ્યાત પાંડવાની ગાયિકા પદ્મવિભૂષણ તીજનબાઈનું આજે નિધન થયું. તેઓ લાંબા સમયથી બીમારીને કારણે એઇમ્સ રાયપુરમાં સારવાર લઈ રહ્યા હતા. આજે સવારે લગભગ 3:15 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા. શક્તિશાળી અવાજ અને વિશિષ્ટ વર્ણન શૈલીથી તીજનબાઈએ પાંડવાનીને માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી ઓળખ અપાવી હતી. ભારતીય લોકકલામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા આપવા તેમને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રસિદ્ધ પાંડવાની ગાયિકા તીજનબાઈના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. અમરનાથ યાત્રાના પહેલા 2 દિવસ દરમિયાન 32,313 ભક્તોએ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કર્યા. યાત્રાના બીજા દિવસે 20,145 ભક્તોએ દર્શન કર્યા, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ નોંધપાત્ર વધારો દર્શાવે છે. શ્રદ્ધાળુઓનો ચોથો સમૂહ આજે વહેલી સવારે જમ્મુના ભગવતીનગર યાત્રી નિવાસથી કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ રવાના થયો. પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે રામવિલાસ પાસવાને સમાજના વંચિત અને નબળા વર્ગના ઉત્થાનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે રામવિલાસ પાસવાનને જાહેર સેવા અને રાષ્ટ્ર સેવા પ્રત્યેના તેમના સમર્પણ માટે હંમેશા યાદ રાખવામાં આવશે. હવામાન વિભાગે જણાવ્યું, આગામી કેટલાક દિવસોમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે. નૈઋત્યનું ચોમાસું આગામી 4 દિવસમાં હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના બાકીના ભાગો, ગુજરાતના કેટલાક ભાગો અને ઉત્તર અરબી સમુદ્રમાં આગળ વધવાની શક્યતા છે. આજે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું છે. છત્તીસગઢ, પૂર્વ મધ્યપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, કર્ણાટક, તેલંગાણા અને વિદર્ભમાં દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આસામ, મેઘાલય, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, કેરળ અને માહીમાં દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે.

0: સપાટીમાં વાવાઝોડા અને તોફાની પવનો સાથે હળવા વરસાદની શક્યતા છે. અમેરિકા ગઈકાલે રાષ્ટ્રવ્યાપી ઉજવણી સાથે તેની સ્વતંત્રતાની 250મી વર્ષગાંઠની ઉજવણી કરી. વોશિંગ્ટનમાં મુખ્ય કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નેશનલ મોલમાં એકઠા થયેલા હજારો લોકોને સંબોધન કર્યું. તેમના સંબોધનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકન નિવૃત્ત સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી અને આ ઉજવણી દેશના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ ગણાવી. ક્રેમલિન અનુસાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ટેલિફોન પર વાતચીત કરી હતી. રશિયન રાષ્ટ્રપતિના સહાયક યુરી ઉશાકોવે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પુતિને રાષ્ટ્રપતિ ટ્રમ્પને અમેરિકાના સ્વતંત્રતા દિવસની 250મી વર્ષગાંઠ પર અભિનંદન આપ્યા હતા. વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિ પુતિને રાષ્ટ્રપતિ ટ્રમ્પને ક્રેમલિન દ્વારા યુક્રેનમાં યુદ્ધની પરિસ્થિતિની માહિતી આપી હતી. ઉશાકોવે કહ્યું કે રશિયન દળો સંપર્ક રેખા પર આગળ વધી રહ્યા છે અને દાવો કર્યો હતો કે કેટલાક યુરોપિયન દેશોને યુદ્ધ અંગેની ગેરસમજ છે. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો પર પણ ચર્ચા કરી અને લશ્કરી, રાજકીય અને આર્થિક મુદ્દાઓ પર સમયાંતરે વાતચીત કરવા સંમત થયા. વેનેઝુએલાના રાષ્ટ્રીય સભાના પ્રમુખ જ્યોર્જ રોડ્રિગ્સે જણાવ્યું છે કે ભૂકંપમાં મૃત્યુઆંક 2954 પર પહોંચ્યો છે અને 16,000થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે. લોકતાંત્રિક ગણરાજ્ય કોંગોમાં ઇબોલાનો પ્રકોપ સતત ફેલાઈ રહ્યો છે. રોગચાળામાં હાલમાં અત્યાર સુધીમાં 1,528 કેસોની પુષ્ટિ કરી છે અને 492 લોકોના મોત થયા છે. દેશના જાહેર આરોગ્ય અધિકારીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના પરિસ્થિતિ અહેવાલ મુજબ 239 દર્દીઓ સ્વસ્થ થયા છે, જ્યારે 628 આઇસોલેશનમાં છે અથવા સારવાર હેઠળ છે. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે લંડનના લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. બંને ટીમો અપરાજિત રહીને ફાઇનલમાં પહોંચી હતી. ઓસ્ટ્રેલિયાએ સેમીફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું હતું, જ્યારે ઇંગ્લેન્ડે અન્ય સેમીફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા એલએનજી શિપમેન્ટ ફરી શરૂ થતાં સરકારે કુદરતી ગેસ સપ્લાય પરના કટોકટી નિયંત્રણો હટાવ્યા. સરકારે ડુંગળીના ખરીદ ભાવમાં 13% વધારો કરતા ખેડૂતોનો ફાયદો. ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ આવતીકાલથી કેરળના કોચીમાં 2 દિવસીય બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠક. અમેરિકાના 250મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી. ટ્રમ્પ અને પુતિન વચ્ચે ટેલિફોનિક વાતચીત. અને આઈસીસી મહિલા T20 ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે ઇંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: બનાઈ ક્યુકિ અક્સર હમ સન્ડે કે લિયે કુછ એક લિસ્ટ બનાતે હૈ કિ યે સારે કામ ઇસ રવિવાર પૂરે કર દેને હૈ ક્યુકિ રવિવાર કો હોતા હૈ જ્યાદાતર લોગો કે લિયે છુટ્ટી કા દિન ઓર આપ કૈસે બતાતે હૈ અપના યે છુટ્ટી કા દિન ભી હમે બતા સકતે હૈ આપ. और हमारे एक और साथी कह रहे हैं कि हमने आंगन में चार पहिया खाट पर आसमान के नीचे तारों को देखकर मीठी नींद में सोने का आनंद खूब लिया है. और हमारे एक और साथी का कहना है कि दिल ढूंढता है इस गीत के अंतरे में जो जो बातें हुई वो बहुत सी चीजों को, बहुत सी उम्मीदों को बताते हैं. और उनका कमेंट थोड़ा खो गया है, लेकिन उनका यही कहना था कि जो भी चीजें हैं, जो भी बातें हैं, वो बातें कुछ इस तरह की हैं कि हर एक व्यक्ति के जीवन में इस तरह की उम्मीद, इस तरह की ख्वाहिशें होती ही हैं. उसमें से कुछ तो ज़रूर पूरी हो चुकी होती हैं बहुत से लोगों की, और बहुत से लोगों के लिए बाकी होती है. हमारे एक और साथी कह रहे हैं कि दिल ढूंढता है फिर वही फुर्सत के रात दिन. इस गीत के विषय पर आपने जो पूछा उसकी एक बात वो है, वादियों में खामोशी सुनने की उन्हें चाह है. तो हमें बिल्कुल उम्मीद है कि आपकी ये चाह जल्दी ही पूरी हो. हमारे एक और साथी कह रहे हैं कि नेहा जी, इच्छाओं की सूची पहले बहुत लंबी थी, अब थोड़ी छोटी कर ली है. वहीं हमारे एक और साथी कह रहे हैं कि जब तलाश समाप्त होती है तो दुनिया नहीं बदलती, बल्कि दुनिया को देखने का नजरिया बदल जाता है. आम चीजें भी खास लगने लगती हैं, सुबह की धूप, हवा का झोंका या किसी की मुस्कान, हर छोटी चीज में एक गहरा रस महसूस होने लगता है. बिल्कुल सही बात आपने कही कि वाकई जब हम अपने जीवन में कुछ अलग तरह से सोचने लगते हैं, नजरिया बदलते हैं, तो बहुत सी चीजें भी बदलती जाती हैं. हालांकि वो वही होती हैं जो पहले भी हुआ करती थी. तो कुछ ऐसा ही कर सकते हैं कि हमें अगर जीवन में किसी भी चीज की तलाश नहीं है तो कोई एक ऐसा ही गीत हमें मिला है जो हम आपको सुनवाने वाले हैं. लेकिन आपको ये बताना है कि आपकी आज की लिस्ट क्या थी काम की. रविवार की कोई काम की लिस्ट बनाई थी आपने छुट्टी की, या आपका आपकी छुट्टी सप्ताह के किसी और दिन होती है, ये आप बताइए. और ये भी बताइए कि किस फिल्म से ये गीत आपको सुनवा रहे हैं.

0: चलना है, मन अच्छा रखना है, तो मुझे ये दूसरा करना भी जरूरी है। तो इस तरह से उनका वो बैलेंसिंग गेम चलता था। तो एज एन एक्टर उस समय, क्योंकि एक टाइम पे एक्टर्स आठ आठ दस दस फिल्में करते थे, उनमें वो फ्लेक्सिबिलिटी बहुत ज्यादा थी कि इस सेट पे मैं अगर हूं और मेरा रोल अगर ये है तो मैं वैसा हूं। मतलब आप ऐसे सोचिए कि दोगी फिल्म जो है वो इतनी सीरियस फिल्म है और आप इश्क फिल्म कर रहे हो, उस सेट पर आप दो दिन शूट करते हो और आप इमीडिएटली जाते हो एक छोटे गांव में जहां पर आप दोगी या वास्तुपुरुष जैसी फिल्म शूट कर रहे हो और आप उस सीरियस मोड में चले जाते हो। तो मेरे ख्याल से ये जो फ्लेक्सिबिलिटी उस समय के कलाकारों की थी, ये बहुत अच्छी चीज थी जो आजकल के कलाकारों में थोड़ी बहुत कम हो गई है, क्योंकि वो एक टाइम पे एक ही फिल्म करते हैं, तो वो एक ही किरदार में जाते हैं, वो पूरा जीते हैं और बाहर निकलते हैं।
1: राइट,
0: आई थिंक इसका क्रेडिट काफी सारा इसमें भी जाता है, क्योंकि उस समय जो फिल्मों के कलाकार थे वो काफी सारे थिएटर से भी आते थे
1: जी।
0: तो थिएटर में जब आप शो करते हो तो उस 3 घंटे के लिए आप वो किरदार बनते हो और फिर आप हो, फिर आप वो किरदार बनते हो। अगर आप दो प्लेज कर रहे हो तो दूसरे प्ले में जो आपका किरदार है आप वो बन जाते हो।
1: एक अच्छी ट्रेनिंग है वो, एक अच्छी बुनियाद,
0: बहुत अच्छी बुनियाद है। और उस वजह से ये सारे ही कलाकार, ओम पुरी जी हो, अमरीश पुरी जी हो, अगर आप देखेंगे अमरीश पुरी जी का भी बाद में जो उन्होंने कॉमेडी की है, मालामाल वीकली हो या ये जो सारी फिल्में हैं, विरासत में उनका कितना प्यारा, तो इन सारी फिल्मों में आप देख सकते हो कि उनके कैरेक्टर आर्टिस्ट भी उतने ही ताकतवर है जितने उनके विलन रहे हैं। आई थिंक दिस इज एन ओड कि उस समय एक तो कलाकार रिस्ट्रिक्टेड नहीं थे कि मैं हीरो हूं तो मैं हीरो ही रहूंगा, ये भी नहीं था। मराठी में हम जिसे देवाण घेवाण कहते हैं, लेन देन, जो एक लेन देन थी वो बहुत क्लियर थी, कलाकारों तक पहुंचना इतना मुश्किल नहीं था। इसलिए आप कोई छोटी फिल्म भी बना रहे हो तो आप कलाकारों तक पहुंच सकते थे। अभी जो सिस्टम बन गई है, जो कॉरपोरेट सिस्टम है, उसमें ये नहीं होता है। तो कॉरपोरेट्स और जो एजेंसीज होती है वो डिसाइड करती है कि ये एक्टर को हमें कैसे मोल्ड करना है। एक्टर का से बहुत कम रह गया है, तो आई थिंक इस वजह से वो उस समय हो पाया एंड वी आर वेरी लकी कि ये हो पाया। इसलिए हमारी फिल्म इंडस्ट्री को जैसे हम है कमाल के मिली, कूली नंबर वन मिली, वैसे ही दो।
2: मित्रों, हमणा ज आप सांभळी रह्या हता विविध भारतीना विविध रंगी कार्यक्रमों नु सहप्रसारण अमारा मुंबई केन्द्र पर थी। ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે।
3: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે। ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ। હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિવાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી। આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર। એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે। ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ। હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિવાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગ

અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર. અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે.

મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા. એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરિ. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર. એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરિ. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.

0: મિત્રો, આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું, અને હવે ફરી એક વાર સાંભળીએ વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી.
1: તેરી જલવો મેં ખોયા રહું, તેરી પનાહો મેં સોયા રહું, તેરી બાહો મેં હી મેરી રાત ગુજરે, દિન જો ભી ગુજરે અબ તેરે સાથ ગુજરે. ન વક્ત કી પરવાહ હૈ મુઝે અબ, ન જિંદગી કી ફિક્ર હૈ, તો હી મેરી મંઝિલ હૈ, મેરી સાંસો મેં બસ તેરા હી જિક્ર હૈ.

0: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સાંભળીએ આ કેટલાક વિજ્ઞાપન.
1: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર. અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ₹132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા. એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર. એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતો

ની માંગણી અને લાગણીને પાછા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર. અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS-યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા. એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને પાછા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.

પથ્થર કે સનમ ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું, મુકેશ અને લતા મંગેશકરના સ્વરે ગવાયેલ. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. સમય અત્યારે સાંજના 5:30 થઈ રહી છે. પ્રસ્તુત છે યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. વિષય છે ડિજિટલ યુગમાં માનવીય સંબંધોનું મહત્વ. વક્તા છે શિવાની ભાટિયા, પ્રવક્તા મંસૂરી સદફ. સાથે સાંભળીશું હિન્દી ફિલ્મી ગીતો.

હેલો યુવા દોસ્તો, કેમ છો? મજામાં ને? યુવા દોસ્તોના ખાસ કાર્યક્રમ યુવાણીમાં વાલા શ્રોતા અને યુવા મિત્રનું સ્વાગત છે. હું છું આપની રેડિયો દોસ્ત મનસુરી સગર. તો દોસ્તો, શરૂ કરીએ આજના યુવાણી કાર્યક્રમને આ ધમાકેદાર ગીતથી.

તેવા દોસ્તો, ગીત સાંભળવાની મજા આવી ને? તો સાથીઓ, આપણે દર રવિવારે કાર્યક્રમમાં અવનવા ટોપિક વિશે વાતો કરતા હોઈએ છીએ. તો આજે પણ આપણે એક સુંદર મજાના વિષય વિશે વાત કરવાની છે. તે વિષય વિશે વાત કરવા માટે આજે આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે શિવાની ભાટિયા. તો દોસ્તો, તેઓ આપણી સાથે ડિજિટલ યુગમાં માનવીય સંબંધોનું મહત્વ તે વિશે વાત કરવાના છે. પરંતુ મિત્રો, તેઓ આપણી સાથે વાત કરે ને તે પહેલા ચાલો ને આપણે થોડી વાતો કરી લઈએ. તો સાથીઓ, આપણે જાણીએ છીએ આજનો જે યુગ છે ને એમાં માનવીય સંબંધોનું મહત્વ ખૂબ જ ઘટી ગયું છે. આપણે ટેકનોલોજીને તો નજીક લાવ્યા છે, પણ ક્યારેક તે દિલના અંતર વધારી દે છે. આજનો યુગ એ મોબાઈલનો યુગ લાગી રહ્યો છે મિત્રો, કેમ કે જ્યાં જઈએ ત્યાં બધાના હાથમાં આપણને મોબાઈલ તો અવશ્ય જોવા મળે જ છે. પહેલાના જમાનામાં મિત્રો કેવું હતું કે બધા એકબીજાના ઘરે જતા હતા, એકબીજાને મળતા હતા, બધાની વચ્ચે પરસ્પર એટલા ગાઢ સંબંધો હોતા હતા. પણ આજના જમાનામાં તમને ક્યાં એવું જોવા મળે છે? નથી મળતું, કેમ કે મોબાઈલે પૂરી દુનિયાને પોતાની મુઠ્ઠીમાં કરી લીધી છે. પહેલાં તો આપણે જોઈએ ને, કોઈ આપણા ઘરે આવે ને તો આપણને એટલી ખુશી થાય, અને આજના જમાનામાં જ્યારે આપણે જોઈએ ને જો કોઈ આપણા ઘરે અચાનકથી આવી ગયું ને તો મોડું મચકોડવા લાગીએ છીએ. અને આપણે એક છતની નીચે એક ઘરમાં રહેતા હોઈએ છીએ ને તો પણ બધા એકબીજાની સાથે મન મિલાવીને વાત નથી કરી શકતા, કેમ કે અવશ્ય બધા મોબાઈલમાં જ રહેતા હોય છે. કારણ કે મિત્રો, આ યુગ તો ડિજિટલ યુગ છે. તો ચાલો સાથીઓ, આપણે વાતો બહુ બધી કરી લીધી, હવે આપણે ડિજિટલ યુગમાં માનવીય સંબંધોનું મહત્વ વિશે શિવાની ભાટિયાને સાંભળીએ.

0: નમસ્કાર યુવા મિત્રો, હું છું તમારી દોસ્ત શિવાની ભાટિયા. મિત્રો, આજે આપણે એક એવા વિષય પર સંવાદ કરવાના છીએ જે આપણા સૌના ખિસ્સામાં ધબકે છે અને ક્યારેક આપણા મગજ પર હાવી થઈ જાય છે. હા, હું વાત કરી રહી છું ડિજિટલ યુગમાં સંબંધોનું મહત્વ. આજે સવારે જ મેં સોશિયલ મીડિયા પર એક બહુ સુંદર વાક્ય વાંચ્યું હતું. ઇન્ટરનેટ પર દુનિયા આખી કનેક્ટેડ છે, પણ ઘરના જ ઓરડામાં માણસ ડિસકનેક્ટેડ છે. આપણે એક એવા વૈજ્ઞાનિક યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં 4G અને 5G સ્પીડે દુનિયાને આપણા રૂમમાં જ લાવીને મૂકી દીધી છે. ટેકનોલોજીએ અંતર મટાવી દીધું છે, પણ વિડંબણા જુઓ, જે માણસ 7 સમુદ્ર પાર બેઠો છે એ આપણી નજીક આવી ગયો છે, પણ જે આપણી બાજુના રૂમમાં બેઠો છે એ આપણાથી લાખો કિલોમીટર દૂર ધકેલાઈ ગયો છે. આજે આપણી ઓળખ સોશિયલ મીડિયા પ્રોફાઇલ, લાઇક્સ અને ફોલોઅર્સથી નક્કી થાય છે. પણ શું ક્યારેક આપણે વિચાર્યું છે કે આ વર્ચ્યુઅલ દુનિયા આપણને અંદરથી કેટલી એકલી બનાવી રહી છે? ફેસબુક પર 5000 ફ્રેન્ડ્સ હોવા છતાં જ્યારે અડધી રાત્રે મન ભરાઈ આવે ત્યારે સાચો ખભો આપનાર કોઈ નથી મળતું. આજે આ યુવા મંચ પરથી આપણે આ જ વિષય પર દિલ ખોલીને ચર્ચા કરીશું. મિત્રો, આજે સંબંધોની વ્યાખ્યાઓ જ બદલાઈ ગઈ છે. પહેલાના સમયમાં સંબંધો હૃદયના ધબકારા અને રૂબરૂ મુલાકાતથી મપાતા હતા. આજે એ સોશિયલ મીડિયાના સ્ટેટસ અને સ્ટોરી પર ટકેલા છે. કોઈના ઘરે સુખનો પ્રસંગ હોય કે દુઃખનો માહોલ, આપણે રૂબરૂ જવાને બદલે વોટ્સએપ અને ફેસબુક પર એક ઇમોજી મોકલીને આપણી ફરજ પૂરી સમજી લઈએ છીએ. ડિજિટલ મોહ આપણને સંવેદનહીન બનાવી રહ્યો છે. આજે યુવાનોમાં ફોમો અને કમ્પેરિઝન ટ્રેપ બહુ વધી ગયો છે. ઇન્સ્ટાગ્રામ પર કોઈ કપલ મોંઘી હોટલમાં જમતું હોય કે ફોરેન ટૂર કરતું હોય, એની રીલ જોઈને આપણે આપણા વાસ્તવિક જીવનસાથી કે પરિવાર સાથે ઝઘડો શરૂ કરીએ છીએ. આપણે એ ભૂલી જઈએ છીએ કે લોકો સોશિયલ મીડિયા પર માત્ર પોતાના સુખનો દેખાવો અપલોડ કરે છે. ઘરમાં ચાલતું સત્ય નહીં. એક હોસ્પિટલનો બહુ કરુણ કિસ્સો મને યાદ આવે છે. એક યુવાન માતા પિતા પોતાના નાના બાળકને લઈને ઇમરજન્સીમાં આવ્યા. બાળકના માથામાં ગંભીર ઈજા થઈ હતી કારણ કે તે પલંગ પરથી નીચે પડી ગયું હતું. જ્યારે ડોક્ટરે પૂછ્યું કે આ કેવી રીતે થયું, ત્યારે ખબર પડી કે માતા મોબાઈલ પર સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવામાં મશગુલ હતી અને પિતા ઓનલાઈન ગેમ રમતા હતા. બાળક ક્યારે પલંગની કિનારીએ આવી ગયું એ જોવાની કોઈની પાસે ફુરસત જ નહોતી. આ ઉદાહરણ માત્ર એક ઘટના નથી, આ આપણા આજના સમયનું કડવું સત્ય છે કે આપણી નજર સ્ક્રીન પર છે, પણ આપણી નજર સામે રહેલા સંબંધો પર નથી.
1: તો સાથીઓ, આજે આપણે ડિજિટલ યુગમાં માનવીય સંબંધોનું મહત્વ તે વિશે ઘણી બધી વાતો કરી. હવે આગળ પણ આપણે તેની વિશે વાત કરીશું, પરંતુ તે પહેલાં કંઈક મનોરંજન તો થઈ જાય ને. તો ચાલો દોસ્તો, આ સરસ મજાનું ગીત સાંભળી લઈએ.

0: યુવા દોસ્તો, ગીત સાંભળવાની મજા આવી ને? તો ચાલો હવે આપણે ફરીથી શિવાની ભાટિયાને સાંભળીએ.
1: મિત્રો, ગુલઝાર સાહેબે લખ્યું છે કે દિલ ઢૂંઢતા હૈ ફિર વહી ફુરસત કે રાત દિન, દિલ ઢૂંઢતા હૈ ફિર વહી ફુરસત કે રાત દિન, બેઠે રહે તસવુર એ જાના કે હુએ. પણ આજે ડિજિટલ યુગમાં આપણી એ ફુરસત ક્યાંક ખોવાઈ ગઈ છે. આપણી પાસે સ્ક્રોલ કરવાનો સમય છે, પણ શાંતિથી બેસીને આપણા

0: માણસને યાદ કરવાનો કે તેમની સાથે બેસવાનો સમય નથી. યુવાણી સાંભળી રહેલા તમામ શ્રોતા મિત્રો, ખાસ કરીને વાલીઓ અને યુવાનો, હવે જે વાત હું કરવા જઈ રહી છું એ આપણા ઘરના ભવિષ્યની છે, એટલે આપણા બાળકોની. એક જમાનો હતો જ્યારે સાંજે 6 વાગે એટલે શેરીઓએ બાળકોના અવાજથી ગુંજી ઉઠતી પકડદાવ, લંગડી, સત્તોડિયું, ક્રિકેટ, ભેગી સાકળ, છુટ્ટી સાકળ જેવી રમતો રમાતી. એ રમતો માત્ર રમત નહોતી, એ બાળકોને સમાજમાં કેવી રીતે જીવવું, હાર પચાવવી અને મિત્રો સાથે વસ્તુઓ કેવી રીતે શેર કરવી એ શીખવતી હતી. પણ આજનું બાળપણ ક્યાંક ખોવાઈ ગયું છે. આજે માતા પિતા પીછો છોડાવવા માટે 2 વર્ષના બાળકના હાથમાં સ્માર્ટફોન પકડાવી દે છે. પરિણામે બાળક બોલતા મોડું શીખે છે. બાળકો વાસ્તવિક દુનિયાથી કટ થઈને ઓનલાઈન ગેમ્સના એવા બંધનમાં બંધી જાય છે કે જો તેમના હાથમાંથી ફોન લઈ લઈએ તો તેઓ હિંસક બની જાય છે. આજે ઘરોમાં ડાઇનિંગ ટેબલ પર પણ 4 સભ્યો પોતપોતાના ફોનમાં જોતા હોય છે. સંવાદ મરી ચૂક્યો છે, માત્ર વિવાદ જ બાકી રહ્યો છે. સંબંધોનો પાયો વિશ્વાસ પર હોવો જોઈએ, પણ આજે સંબંધોનો પાયો લાસ્ટ સીન અને બ્લુ ટિક પર ટકેલો છે. જો કોઈ મેસેજનો રિપ્લાય 1/2 કલાક મોડો આવે તો સંબંધોમાં શંકાની તિરાડો પડવા લાગે છે. શું આપણે એટલા બધા અધીરા થઈ જઈએ છીએ કે ટેકનોલોજી આપણી લાગણીઓને કંટ્રોલ કરવા લાગી છે? શ્રોતા મિત્રો, આપણે સમસ્યાઓની ઘણી વાતો કરી, પણ યુવાણીનો ઉદ્દેશ્ય માત્ર ચિંતા કરવાનો નથી, ચિંતન કરીને સમાધાન શોધવાનો છે. આપણે ટેકનોલોજીનો બહિષ્કાર નથી કરવાનો, વિજ્ઞાન વરદાન છે. જ્યારે કોઈ દીકરો કે દીકરી ભણવા માટે વિદેશ જાય છે ત્યારે આ જ વિડીયો કોલ માતા પિતાની આંખોની આંસુ લૂછે છે. સમસ્યા સ્માર્ટફોનની નથી, એના અતિરેકની છે. ગેજેટ્સ આપણા ગુલામ હોવા જોઈએ, આપણા માલિક નહીં. તો ચાલો આજે આ રેડિયોના માધ્યમથી આપણે આપણા જીવનમાં કેટલાક નાના પણ મીઠા નિયમો બનાવીએ, જેમ કે ડિજિટલ ડિટોક્સ. અઠવાડિયામાં 1 દિવસ, ખાસ કરીને તો રવિવારે, થોડા કલાકો માટે સોશિયલ મીડિયાનો ઉપવાસ કરો. એ સમય પરિવારને આપો. નો ફોન ઝોન. ઘરમાં જમતી વખતે અને રાત્રે સૂતી વખતે ફોન રૂમની બહાર અથવા સાઈડમાં હોવો જોઈએ. સ્ક્રીન ટાઈમ ઘટાડીને ફેમિલી ટાઈમ વધારવો પડશે. રૂબરૂ મુલાકાત. વોટ્સએપ પર હેપી બર્થડે લખવા કરતા મિત્રના ઘરે જઈને તેને ગળે લગાડશો. જિંદગી બહુ ટૂંકી છે મિત્રો. જ્યારે જીવનની સાંજ પડશે ત્યારે આપણું બેંક બેલેન્સ કે ફેસબુકના ફોલોઅર્સ પાણી આપવા નહીં આવે. આપણો પરિવાર જ આપણી પડખે ઊભો હશે. તમારા બાળકોને ગેજેટ્સ નહીં, તમારા સંસ્કાર અને સમય આપો. તમારા માતા પિતાને ઇન્ટરનેટનું કનેક્શન નહીં, તમારા પ્રેમનું કનેક્શન આપો. આશા છે કે આજનો આ કાર્યક્રમ સાંભળ્યા પછી તમે ઘરે જઈને થોડી વાર ફોન બાજુ પર મૂકીને માતા પિતા કે જીવનસાથીના હાથમાં હાથ પરોવીને પૂછશો, બોલો આજે તમારો દિવસ કેવો રહ્યો?
1: તો સાથીઓ, આજે આપણી સાથે શિવાની ભાટિયાએ ડિજિટલ યુગમાં માનવીય સંબંધોનું મહત્વ વિશે ખૂબ જ સરસ વાત કરી. ખરેખર માણસ એકબીજાથી આપણને અતડો જોવા મળી રહ્યો છે અને માણસ પોતાનામાં જ ખોવાયેલો રહે છે. એને પોતાના સિવાય કોઈની ચિંતા હોતી જ નથી એવું લાગી રહ્યું છે. કેમ કે મિત્રો, આ હરીફાઈનો યુગ છે. લોકો પોતાનું સ્ટેટસ બનાવવા માટે હંમેશા મોબાઈલમાં રચ્યા પચ્યા રહે છે. સાચું કહું મિત્રો, જે આપણા હાથમાં મોબાઈલનું મશીન છે ને, એ ક્યારે સાચી લાગણી કે હૂપ આપી શકતું નથી. એકલતા દૂર કરવા માટે અને ખુશ રહેવા માટે તો પ્રત્યક્ષ વાતચીત જ જરૂરી છે ને. દોસ્તો, આપણને ગમે તેટલા દુઃખ હોય પણ આંખોના હાવભાવ અને અવાજનો ટોન માત્ર રૂબરૂમાં જ સમજી શકાય ને. જો મિત્રો, આપણે આ ડિજિટલ યુગમાં આપણા ઘરના લોકો સાથેના સંબંધો, આપણા મિત્ર સાથેના સંબંધો, બહારની દુનિયા સાથેના સંબંધો ગાઢ કરવા હોય ને, તો આપણે આ મોબાઈલનો સદુપયોગ કરવો જોઈએ, ન કે દુરુપયોગ. જ્યારે આપણે ઘરના સદસ્યો સાથે મળીને જમવા બેઠા હોય ત્યારે આપણા સંબંધોને મજબૂત કરવા માટે ક્યારેય આપણે મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ. ને જમતી વખતે તો અવશ્ય ફોનને બિલકુલ દૂર જ રાખવો જોઈએ. અઠવાડિયામાં 1 વાર મિત્રો કે પરિવારને ચોક્કસ મળવું જોઈએ. સાથીઓ, આપણી સાથે આપણા મમ્મી પપ્પા છે, ભાઈ બહેન છે, મિત્રો છે, એક્સેટ્રા ગમે તે છે, જ્યારે આપણી સાથે કોઈ વાત કરે ને ત્યારે આપણે મોબાઈલને સ્ક્રીન જોવાને બદલે તેમની

0: સામે જોવું જોઈએ અને અઠવાડિયામાં એક દિવસ સોશિયલ મીડિયાથી બ્રેક લેવો જોઈએ. સાથીઓ, માનવીય સંબંધો એ આપણા જીવનનો પાયો છે અને ટેકનોલોજી છે ને એ માત્ર એક સાધન જ છે. કેમ કે મિત્રો, આજે ડિજિટલ યુગ છે ને, હવે સ્ક્રીનથી આગળ વધીને એઆઈ અને વર્ચ્યુઅલ દુનિયા સુધી પહોંચી ગયો છે, તેથી માનવીય સંબંધોનું સ્વરૂપ પણ બદલાઈ ગયું છે. આપણા પાસે હજારો ઓનલાઈન ફોલોઅર્સ હોય છતાં પણ સાચા દિલની વાત કરવા માટે કોઈ ન હોવું, મિત્રો, આને ડિજિટલ એકલતા કહેવાય. સાથીઓ, આપણે બીજાના સોશિયલ મીડિયા સ્ટેટસ જોઈને પોતાના સંબંધોમાં કડવાશ નથી લાવવાની. સાથીઓ, ચેટિંગમાં ટાઈપ કરેલા શબ્દો કરતાં વ્યક્તિના અવાજનો રણકો સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. ટેકનોલોજી જીવનને ઝડપી બનાવે છે, પણ સંબંધોને મધુર તો માત્ર માનવીય સ્પર્શ અને સમય જ બનાવી શકે છે. તો યુવા મિત્રો, આપણે પણ મોબાઈલની દુનિયાથી દૂર રહીને આપણા પરિવારને સમય આપીશું અને આ ડિજિટલ યુગમાં આપણા માનવીય સંબંધોને વધુ મજબૂત બનાવીશું. અને હવે કાર્યક્રમના અંતમાં સાંભળી લઈએ આ સુંદર પંક્તિઓ.
1: બધું તણાઈ ગયું, આવો ગયું, પધારો ગયું અને નમસ્તે પણ ગયું. હાય અને હેલોના હાહાકારમાં

0: શકે છે. તો યુવા મિત્રો, આપણે પણ મોબાઈલની દુનિયાથી દૂર રહીને આપણા પરિવારને સમય આપીશું અને આ ડિજિટલ યુગમાં આપણા માનવીય સંબંધોને વધુ મજબૂત બનાવીશું. અને હવે કાર્યક્રમના અંતમાં સાંભળી લઈએ આ સુંદર પંક્તિઓ.
1: બધું તણાઈ ગયું, આવો ગયું, પધારો ગયું અને નમસ્તે પણ ગયું. હાય અને હેલોના હાહાકારમાં સ્નેહભીના શબ્દો ગયા, મહેમાન ગયા, પરોણા ગયા અને અશ્રુભીના આવકાર પણ ગયા. વેલકમ અને બાય બાયમાં લાગણીઓ તણાઈ ગયા. કાકા ગયા, મામા ગયા, માસા ગયા અને ફૂવા પણ ગયા. એક અંકલના પેટમાં એ બધા ગરકાવ થયા. કાકી, મામી, માસી, ફોઈ ને સ્વજનો વિસરાઈ ગયા. એક આંટીમાં બધા સમાઈ ગયા. કુટુંબ નામનો માળો તૂટ્યો. પંખી બધા વેર વિખેર થયા. હું ને મારામાં બધા જકડાઈ ગયા. હાલરડાના હલ્લા ગયા, લગ્નના ફટાણા ગયા, ડીજે ને ડિસ્કોના તાનમાં બધા ગરકાઈ ગયા. આઈસ્ક્રીમના આડંબરમાં મીઠા ગોળ ને ધાણા ગયા. લાપસી ગયા, કંસાર ગયા, ખીર ને ખાજા ગયા. કેકના ચક્કરમાં બધા ફસાઈ ગયા. માણસમાંથી માણસાઈ ને સંબંધ ગયા ને કામ પૂરતા માત્ર મોબાઈલના નંબર રહી ગયા.
0: આશા રાખું છું કે આજનો આ કાર્યક્રમ તમને ગમ્યો હશે. ફરી મળીશું એક નવી જ વાત સાથે. ત્યાં સુધી આપની રેડિયો દોસ્ત મનસુરી સદફને આપશો રજા. જય હિન્દ, ટેક કેર.

શ્રોતા મિત્રો, આ હતો આજનો યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. વિષય હતો ડિજિટલ યુગમાં માનવીય સંબંધોનું મહત્વ. વક્તા હતા શિવાની ભાટિયા, પ્રવક્તા મનસુરી સદફ, અને સાથે આપે સાંભળ્યા હિન્દી ફિલ્મી ગીતો. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. સમય અત્યારે સાંજના 6 થયા છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમોહર. મિત્રો, આજની આ પ્રસારણ યાત્રામાં હું છું આપની સાથે આપની મિત્ર મનીષા ડામોર.

આજના કાર્યક્રમની શરૂઆત કરીએ લતા મંગેશકર અને શબ્બીર કુમારના સ્વરે ગવાયેલ પાક કી દુનિયા ફિલ્મના આ ગીતથી.

0: છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર. એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
1: કિશન કનૈયા ફિલ્મનું આ ગીત સાંભળીએ. મનહર ઉદાસ અને સાધના સરગમના સ્વરે ગવાયેલ.

एक संवेदनशील अने कल्याणकारी ऐतिहासिक खेडूत लक्षी निर्णय माननीय वडाप्रधान श्री नरेन्द्र भाई मोदी ना खेडूत हित ना दृढ़ संकल्प अने दूरंदेशी विजन ने साकार करता माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल नी संवेदनशील सरकारे वीज टावर अने वीज लाइन ना वर्तर मा ऐतिहासिक वधारो करीने राज्यना लाखों खेडूतों नी चिंताओं ने दूर करी छे। खेडूतों ने जमीन नी जंत्रीना दरे वर्तर नी जग्याए हवे मळशे मार्केट रेट ना बमणा भाव। હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી। આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર। અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો। શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન। રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ₹132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે। આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે। શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા। એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ

અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર. એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂતલક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.

0: કાર્યક્રમની આ પ્રસ્તુતિ આપે સાંભળી કુમાર સાનુ અને સાધના સરગમના સ્વરે ગવાયેલ મિલન ફિલ્મનું ગીત.
1: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરિ. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર. અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં

0: મેઘરાજાના આગમન સાથે જ ધરતીના ખોળે ઉગુ ઉગુ થવા લાગેલી વિવિધ વનસ્પતિઓ જોઈ હરખાઈ રહેલા અમારા તમામ પ્રકૃતિ પ્રેમી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન, નમસ્કાર.
1: મિત્રો, વરસાદને થોડા દિવસ થશે એટલે આપોઆપ ઉગનારી વનૌષધિઓની વાત તો કરીશું જ.
0: હા, પણ હાલ તો આપણે ફળો ખાઈને નિરોગી રહેવાની વાત કરી રહ્યા છે.
1: બિલકુલ.
0: આગળ ચાતુર્માસ આવી રહ્યો છે એટલે ફળોનો ઉપયોગ વધવાનો જ છે.
1: વૈદ્ય શ્રી ઋષિકેશ ઉપાધ્યાય પણ સ્ટુડિયોમાં હાજર જ છે.
0: હા,
1: એટલે આવો જાણીએ ફળોના ગુણો વિશે.
0: નમસ્કાર ઋષિકેશભાઈ.
2: નમસ્કાર.
3: નમસ્કાર ઋષિકેશભાઈ.
2: નમસ્કાર ભરતભાઈ.
0: તો આજે આપણે હવે અનાનસમાં તો ઘણા લોકો એમ કે છે કે ગરમ પાણીમાં અનાનસને ઉકાળીને ખાઓ ને તો કેન્સરના સેલે મરી જાય કે છે.
2: હા,
0: એ વાત સાચી.
2: એન્ટી કાર્સિનોજન પ્રોપર્ટીઝ એમાંથી મળે છે.
0: ઓકે.
2: પાકું અનાનસ ગળ્યું લાગશે અને ખટાશ વાળું છે.
0: બરાબર.
2: એનાથી વધારે પડતી ભૂખ લાગવી એ વસ્તુનું સોલ્યુશન અનાનસ છે.
0: અચ્છા.
2: કોઈને વારે ઘડીએ બહુ જ વખત ભૂખ લાગે છે તો એ શરીરને ડીજનરેશન એટલે શરીરના કોષોને નુકસાન કરે છે.
3: અચ્છા.
2: તો એને આયુર્વેદના એમાં અત્યગ્નિ કહેવાય. અને એ અત્યગ્નિ વાયુને કારણે વધી જાય છે. તો અનાનસ છે એ ધીમે રહીને પચે અને વાયુનું શમન કરે છે. અનાનસનો ઉપયોગ વજન ઘટાડવા માટે આપણે વાપરી શકીએ.
3: અચ્છા. પાઇનેપલ થી વજન પણ ઘટે એમ?
2: ઘટાડી શકાય. પચવામાં ભારે છે.

0: છતાં અપચન ના કરતા લાંબા સમય સુધી ભૂખ ન લાગવા દે તેવું એક ફળ છે. વધુ વજન વાળા અને મેદસ્વી લોકો વજન ઉતારવા માટે
1: અનાનસ ખાય
0: લાભદાયી છે.
1: હા, બરાબર છે.
0: અનાનસ ખાઈ અને બીજો આહાર એક ટંક માટે છોડી દેવો.
1: અચ્છા,
2: એ મુખ્ય મુદ્દો છે. અનાનસ ખાવ પછી બીજું કશું નહીં ખાવાનું.
0: તો એક ટંક માટે આપણે બીજો ખાવાનું છોડી દઈએ, એકલા અનાનસ થી પેટ ભરેલું લાગશે આખો દિવસ, અને એનાથી શરીરની બીજી ફેટ બર્ન થઈ અને શરીરને સુડોળ બનાવશે. એનાથી કોલેસ્ટ્રોલ પણ ઘટશે, હૃદય મજબૂત બનશે, અને અનાનસની અંદર બીજા લાયટિક એન્ઝાઇમ્સ છે કે જ્યારે પણ કોઈ ભોજન કરેલું છે અને એની ઉપર એક બે ચીરી અનાનસ ખાવામાં આવે તો ભોજનના અણુઓને એ તોડી અને એનાથી પોષણ શરીરમાં લાગવા માટે મદદ કરી આપશે,
1: સુપાચ્ય પણ બનાવે,
0: સુપાચ્ય બનાવશે.
2: એટલે ઉપર એક બે ચીર ખાવાની, જમ્યા પછી
0: એક બે ચીર ખાઈ લેવાની, તો સુળતા નહીં આવે ક્યારે.
1: પછી સફરજન, એવું કહે છે કે રોજ એક સફરજન ખાઓ તો ડોક્ટર પાસે જાય.
2: એટલે અંગ્રેજી કહેવત છે, એને પહેલે ડે કીપ્સ ડોક્ટર અવે.
1: હા, એટલે તમે રોજ એક સફરજન ખાતા હોય તો ડોક્ટર પાસે જવાની જરૂર
0: ના પડે. સફરજન પણ આયુર્વેદના ગ્રંથોમાં કહેલું ફળ છે.
2: અચ્છા,
0: એ ઠંડુ છે, ગળ્યું છે, તુરાશ વાળું છે અને મળને સુકવનાર છે.
1: બરાબર છે.
0: કોન્સ્ટિપેશન વાળા વ્યક્તિઓએ સફરજનથી દૂર રહેવું. વારંવાર જેને પ્રવાહી યુક્ત મળ પ્રવર્તન થતું હોય એવા માટે લાભદાયી
1: છે.
0: સફરજનથી કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે અને કોલેસ્ટ્રોલ ઓછું થશે એટલે હૃદય મજબૂત બનશે. સફરજન ખાવાથી શુગર સ્પાઇક નહીં આવે.
2: અચ્છા, એટલે ઓચિંતી ખાંડ નહીં વધી જાય.
0: હા,
2: લોહીમાં
0: બીજા ફળો જે ગળ્યા છે એ ખાવાથી જે
1: કેળામાં વધી જાય,
0: હા, જે પ્રમાણે શરીરમાં અચાનક થી શર્કરાનું પ્રમાણ વધી જાય છે એવું સફરજનથી નહીં થાય. એટલે ડાયાબિટીસ વાળા સફરજન ખાઈ શકે.
1: બરાબર છે.
2: પણ સામે ડાયાબિટીસ વાળાને એક જ છે, કબજિયાત ના હોવો જોઈએ.
0: હા, પછી સફરજન જેવા બીજા ફળ જે કે નાસપતિ અને પેરું, એના પણ ગુણો લગભગ સફરજન જેવા જાણવા.
2: તો આપણે બોરે ડોક્ટર સાહેબ એવા જશે ને?
0: ના, બોરનું થોડું સ્ટ્રક્ચર જુદું છે અને એ જુદી રીતે કામ લાગે છે. પણ નાસપતિ, પેરુ અને સફરજન
1: એ ત્રણ એક કુળના છે,
0: એક સરખા એના અસરો વાળા છે.
2: એની અસર એક સરખી.
0: સફરજનથી પિત્ત વધે છે, નાસપતિ અને પેરુ પિત્તને એટલું બધું નથી વધારતું. અને જેમ સફરજન કોન્સ્ટિપેશન કરશે તો નાસપતિ અને પેરુ એવી રીતે કોન્સ્ટિપેશન નથી કરવાનું. એટલે જેને સફરજન નથી ખાઈ શકાતું એ પેરું અને નાસપતિ ખાય.
2: બરાબર.
1: બસ પછી તો રહ્યું હવે નારિયેલ અને ફણસ.
2: એવું જ આપણું એક અગત્યનું એક ફળ તો છે જ, ખૂબ મીઠું પણ. એટલે પપૈયાને ઘણી વખત આપણે અગાઉ વાત કરી કે કબજિયાત થતી હોય તો સફરજન ન ખાઈ શકે, એમ કબજિયાત દૂર કરવા માટે પપૈયા ખાવામાં આવે, પાકા પપૈયા. અને પપૈયાનો બીજો પણ ઉપયોગ જે આપણે વાત કરી હતી એ થોડીક એના વિશે વાત કરો, કાચા પાકા પપૈયા બંને માટે.
0: પપૈયા કાચા અને પાકા બંને પ્રકારના ખાવામાં વપરાય છે. પપૈયું એ પાચન ક્રિયાને સુધારે છે, એની અંદર પેપેન નામનું તત્વ રહેલું છે. એ પેપેનના કારણે પાચન શક્તિને સુધારે છે.
1: બરાબર છે.
0: પેપેન શું કરે છે, પ્રોટીનના મોટા અણુઓ ને નાના અણુઓમાં ફેરવશે.
1: બરાબર છે.
0: એટલા માટે દરેક જગ્યાએ ગાંઠિયા સાથે કાચા પપૈયાની છીણ ખાવામાં વપરાય.
1: બરાબર છે.
0: ગાંઠિયા એ દાળમાંથી બને, ચણાનો લોટ જે પ્રોટીન છે, તો એની સાથે પાચન શક્તિ સુધારવા અને જે પ્રોટીન છે ગાંઠિયા ફાફડાની સાથેનું એ સરળતાથી પચી જાય, એટલા માટે કાચું પપૈયું વપરાય.
2: એમ તો મેં ક્યાંક એ પણ વાંચેલું કે સાંભળેલું ડોક્ટર સાહેબ કે પપૈયા જે આપણા ગાંઠિયામાં ખાસ કરીને જે ખાવાનો સોડા વધારે નાખવામાં આવે એને કરકરા કરવા માટે, તો એ સોડાની અસર ઘટાડવા માટે પણ એમ કે પપૈયાનું છીણ ખાવું જરૂરી છે, કાચા પપૈયાને, એ સાચું હોય?
0: ના, એમાં બહુ તથ્ય છે નહીં. ખરેખર તો એનો ઉપયોગ પ્રોટીનના કણો,
2: અચ્છા પેપિન છે, પ્રોટીનના કણને તોડે.
0: હા,
2: બરાબર.
0: પ્રોટીએઝ એન્ઝાઇમ છે એટલે પ્રોટીન

0: ના કણોને સરળ અણુઓમાં કે જે શરીરમાં સુપાચ્ય થઈ જાય એવા અણુઓમાં ફેરવા માટે પેપેન વપરાય.
1: બરાબર છે.
0: સોડા તો એવી વસ્તુ છે, એમાં જેટલી વસ્તુ ઉમેરવામાં આવશે તો એમાં એનું ડાયલ્યુશન વધે છે, એટલે એ સોડાને કોન્સન્ટ્રેશન ઓછું કરી આપશે. એમાં ના નથી, પણ ખરેખર એનું કારણ આ પ્રોટીનના પાચન માટેનું છે.
2: એટલે કાચા પપૈયાના રસમાંથી જે પાવડર બનાવે છે એ આંતરડાના ચાંદા દૂર કરવા માટે વપરાય છે, એટલે એ સાચું પેપિન જે છે,
0: પેપિન છે, હા, એ આંતરડાને સુધારશે. રોજ નિયત માત્રામાં પાકા પપૈયા ખાવાથી કોન્સ્ટિપેશન દૂર થશે,
2: કબજિયાત દૂર થઈ જાય.
1: બરાબર છે.
0: મરડાના રોગી માં બે પ્રકારે શરીરમાં તકલીફ જોવા મળે છે, ક્યારેક કબજિયાત થઈ જાય છે અને ક્યારેક ઝાડા થઈ જાય છે.
1: બરાબર.
0: તો દાડમ અને પપૈયું સમજી વિચારીને ખાવાથી મરડાના રોગીને આપણે સાજો કરી શકીએ,
1: એટલે બેલેન્સ કરવું પડે ખાવામાં.
0: કોન્સ્ટિપેશન હોય, કબજિયાત હોય એવા સમયે જીરું, સંચળ અને પપૈયું.
1: બરાબર.
0: અને જ્યારે એને લૂઝ મોશન થયા છે અથવા ઝાડા થયા છે એવા વખતે દાડમ અને એની છાલનો ભૂકો.
1: બરાબર છે.
0: આ રીતે વારાફરતી પરિસ્થિતિ પ્રમાણે ખવડાથી મરડામાં રાહત રહેશે.
2: એટલે એવો તે કાળવો પ્રસંગ છે. મેં આમ તો ફિલ્મનો દ્રશ્ય છે અહીંના, મને બહુ ગમ્યો તો એ રીતે કે એક બેન બીજા બધા ફળોનો લારી લઈને ઉભા હોય છે અને જયારે ત્યાં વૃદ્ધો જાય છે ને ત્યારે એમણે એમ કે છે બધા વડીલોને કે મારી લારી તમારા માટે છે જ નહીં, મારી લારી જવાનીઓ માટે છે. તમને બધા વૃદ્ધોને તો કબજિયાત થાય ને, કબજિયાતની દવા મારી પાસે છે નહીં, કારણ કે કબજિયાતનું ફળ પપૈયું હું રાખતી જ નથી. તમારા માટે એમ કે પેલી પપૈયાની લારી જ જવું જોઈએ.
0: પપૈયાથી આંખની જોવાની ક્ષમતા પણ સુધરે છે.
2: અચ્છા.
0: જેમ કે આંખમાં અમુક લોકોને રંગ ઓળખી નથી શકાતા, તો રંગ ઓળખવાની ક્ષમતા વધારવા માટે,
1: બરાબર છે,
0: અથવા સારી રાખવા માટે પપૈયાનો ઉપયોગ થાય છે.
1: બરાબર છે. આપણું ફણસનું રહ્યું ખાસ, ફણસ આપણે રોજિંદી જીવનમાં બહુ ઓછું પ્રચલિત છે, પણ જ્યાં ખવાય છે ત્યાં વધારે ખવાય છે.
0: જેમ કોકણ પટ્ટો તમે સાંભળ્યો હોય, કોકણ વિસ્તાર
2: મહારાષ્ટ્રનો,
0: ત્યાં ફણસ ખૂબ વપરાય છે. કેરળમાં પણ ખૂબ વપરાય છે,
1: ગુજરાતમાં એટલા નથી વપરાય,
0: એટલા નથી વપરાય. તો ફણસ એ જે તે પ્રદેશ માટે ખાવું બહુ સારું છે અને ત્યાં હંમેશા ભેજવાળું વાતાવરણ રહે છે, તો એવા જગ્યાએ ફણસ સારા એવા ઉગે બી છે, સારી ક્વોલિટીના બી ત્યાં ઉગે છે અને ત્યાંના લોકો માટે કામનું છે. પાકું ફણસ પણ અનાનસમાં કીધું એ રીતના શરીરમાંથી મેદ ઓછો કરી આપશે અને લાંબા સમય સુધી ભૂખ ન લાગવા દે અને પોષણ પણ આપશે.
2: એટલે તમે ફણસ ખાવ તો પછી ભૂખ ન લાગે.
0: હા, ફણસ એક બે વાડકા ખાઈ લીધું હોય ને તો પછી ભૂખ લાંબા સમય સુધી અનુભવમાં નહીં આવે.
1: આમ ટેસ્ટમાં કેવું હોય ફણસ?
0: ફણસ પાકું હોય તો મસ્ત ગળ્યું લાગશે.
1: અચ્છા, ઓકે.
2: એટલે આમ તો એને કાઢતી વખતે કંઈક એવું હોય છે કે હાથમાં તેલ લગાડે પછી જ કાઢે, ભેસીઓ કાઢે.
0: હા, કારણ કે જયારે ફણસ સમારીએ એ વખતે ફણસની છાલ અને એનો જે રસ છે એનાથી હાથમાં ખંજવાળ આવી શકે છે, એટલા માટે તેલ લગાડી અને
2: પછી ફણસની પેશીઓ કાઢે.
0: હા, પેશીઓ કાઢે અને એની પેશીઓને સહેલાઈથી છૂટી કરવા પણ એ તેલનો ઉપયોગિતામાં આવી
2: જાય છે.
0: ફણસ જેમ કહ્યું એવું પચવામાં ભારે છે, એટલે લાંબો સમય એને પચવામાં લાગે છે, મેદ ઘટે છે અને માઉસને મજબૂત કરે છે.
1: અચ્છા.
0: ફણસની અંદર પણ કેલ્શિયમ જોવા મળશે, મેગ્નેશિયમ છે, ફોસ્ફરસ અને વિવિધ ફેટ સોલ્યુબલ વિટામિન, જેમ વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ અને કે, આ બધા ફણસમાંથી મળે.
2: એટલે એમાં ચરબી ઓગળી જાય એ વિટામિનમાં.
0: હા, ચરબીમાં ઓગળતા વિટામિનો.
2: અચ્છા.
0: ફણસમાંથી મળી રહે છે અને એ મેદને ઘટાડી, ચરબીને ઘટાડી અને હાડકા મજબૂત કરવા કામ લાગશે.
1: બરાબર છે. પછી નારિયેલની વાત કરીએ તો ટોપરું પણ હોય છે, સૂકું ટોપરું પણ તમે ખાવ તો તમારા વાળમાં બહુ સારું હોય છે અને નારિયેલ

0: પાણી પણ એટલું જ સારું હોય છે, સ્કીન માટે પણ સારું હોય છે.
1: અને
0: લગભગ બીમાર વ્યક્તિને આપણે એમ કહીએ કે નારિયેલ પાણી લઈ જાઓ દવાખાને જાય ને, તો કોઈ પણ બીમારીમાં લગભગ નારિયેલ પાણી તો આપતા જ હોય છે.
1: જળ વર્ગની અંદર નારિયેળનું પાણી ગણેલું છે. એના ઉપરાંત ફળ વર્ગની અંદર નારિયેળ અને એની સાથે સાથે તાડફળી, બંને એક જ કેટેગરીમાં મૂક્યા.
0: બરાબર છે.
1: આ બંને મધુર અને શીતળ છે,
0: ઠંડા
1: અને ગળ્યા છે. શરીરની અંદરથી પિત્તને ઓછું કરી આપશે.
0: બરાબર.
1: શરીરમાં બળ અને માંસને પોષણ આપે છે. હવે નારિયેળનું પાણી એની સાથે કોપરું એ શરીરની અંદર ઉધારી આપશે. તાપ તડકામાંથી થાકીને આવેલા વ્યક્તિઓ ને શ્રમ થયો છે તો નારિયેળનું પાણી પીવાથી શરીરમાંનું ફ્લુઇડ બેલેન્સ થાય છે.
2: બરાબર.
1: જયારે પણ કોપરું ખાઈએ એ વખતે ગોળ ચણા એની સાથે કોપરાનું કોમ્બિનેશન ખવાતું હોય છે. આ ત્રણ વસ્તુનું કોમ્બિનેશન શરીરમાં જરૂરી જેટલા બી પોષક તત્વો છે એ બધા જ પૂરા પાડે છે.
0: બરાબર છે.
1: અને હડકાને મજબૂત
2: કરશે.
1: એના ઉપરાંત ગ્રંથોની અંદર એને મૂત્રલ અને બસ્તી શોધન એવું કીધું છે. તો જેને પેશાબ ઓછો આવે છે, અટકી અટકીને આવે છે અને પથરીના કારણે પેશાબમાં બળતરા થાય છે, આ બધી પરિસ્થિતિમાં નારિયેળનું પાણી ખૂબ ફાયદો કરશે.
2: એટલે ઘણા ને ડોક્ટર સાહેબ, માનો કે પેટમાં ઓછીથી કઈક ઈજા થઈ હોય, એટલે બહારથી ઘાવ દેખાતો ન હોય પણ માર વાગ્યો હોય તો, અને માનો કે એક બાળકનો કિસ્સો તો મને એ રીતે યાદ છે કે એને ઘોડાએ એના ડાબલો છે પેટ ઉપર ઓછીતો માર્યો. હવે એ તરત જ ડોક્ટરે કહ્યું કે બીજી દવા પછી પેલા એને નારિયેળનું પાણી પીવડાવો, તો એ અંદર એટલે અંદર રાહત આપે એટલે એને કારણે.
1: હા, એ એવું થાય છે કે જયારે પણ પેટના ભાગમાં વાગે ત્યારે નર્વસ સિસ્ટમ ની ઉપર ઈજા થાય છે.
2: બરાબર.
1: અને એ થોડા સમય માટે એનું કાર્યક્ષમતા બદલાઈ જાય છે. હા, અને નારિયેળ પાણી પીએ તો જેમ કહ્યું કે બસ્તી શોધન છે, એટલે મૂત્રાશયની અંદર મૂત્રની ક્વોન્ટિટી વધારશે અને એના કારણે જે નર્વસ સિસ્ટમ છે એ ફરીથી રીએક્ટિવેટ થશે અને યુરિન ઇઝીલી પાસ થાય છે.
0: બરાબર છે.
1: જ્યારે પણ મૂત્રાશયની અંદર મૂત્ર ભેગું થાય એટલે નર્વસ સિસ્ટમને ખબર પડે કે હવે યુરિન પાસ કરાવડાવી દેવું જોઈએ, તો જેટલું જલ્દી મૂત્રાશય ભરાશે એટલું જલ્દી નર્વસ સિસ્ટમ ને ખબર પડશે કે હવે યુરિન પાસ કરાવી દેવું જોઈએ. એટલા માટે જે નારિયેળનું પાણી છે એ જલ્દીથી યુરિનરી સિસ્ટમ સુધી પહોંચે છે અને ત્યાં યુરિનેશનની જે કઈ તકલીફ છે એ બધી એમાં મટાડશે. એના ઉપરાંત
2: એટલે જઠરમાં નુકસાનને કારણે કે અથવા તો ઘા વાગવાને કારણે જે બહુ ઓછા પ્રમાણમાં રક્તસ્રાવ થયો હોય એને પણ બહાર કાઢી નાખશે ને મૂત્ર ને આ માટે કે નહીં આપણે કોપરું.
1: હા, એટલે મૂત્રાશયની અંદર કશુંક વાગ્યું હોય, એટલે જેમ કે બહારથી વાગેલાની વાત નથી.
0: એટલે નારિયેળ માટે એવું કહેવાય છે, મેં એવું સાંભળ્યું છે કરુભાઈ, કે બહારના રૂજ કરતા નારિયેળ પાણી અંદરૂની રૂજ વધારે લાવે છે.
1: એટલે બહારથી વાગેલાનું નહીં પરંતુ કોઈને પથરી છે અને મૂત્રાશયની અંદર એ પથરી
0: ઘસાઈ હોય
1: અને જે લોહી નીકળે, હવે આવી પરિસ્થિતિમાં નારિયેળનું પાણી
0: બેસ્ટ
1: વધારે ફાયદો કરશે.
2: બરાબર.
1: નારિયેળ પાણીની અંદર અલગ અલગ ક્ષાર છે, એ ક્ષારને કારણે મૂત્રની પ્રવૃત્તિમાં સુધાર જોવા મળે છે.
0: અચ્છા.
2: એટલે કોઈને અટકી જતો હોય પેશાબ તો એની મેળે થાય.
1: હા,
2: સરસ.
0: ઘણા બધા ફ્રૂટની વાત કરી પણ હવે ઋષિકેશભાઈ, આપણે વજન ઉતારવા અને ડાયાબિટીસમાં શરીરમાં મેદ ઓછો કરવા બીજા કયા કયા ફળો ઉપયોગી છે? જેમ કે આપણે, મેં અત્યારે સિઝનમાં જાંબુ બહુ ખાધા અને ખાધા પછી મેં છે ને એના ઠળિયા પણ ભેગા કરી રાખ્યા છે. બધા એવું કહે છે
2: કે
0: ડાયાબિટીસમાં વધારે

0: સુગર માં કામ આવે. તો મેં કીધું એક વખત આપણે ઠળિયાનો પાવડર બનાવીને જોઈએ કેવું લાગે છે.
1: સાચી વાત.
0: તો એના વિશે વાત કરો ઉપાધ્યાય સાહેબ.
2: વજન ઘટાડવા અને ડાયાબિટીસ વાળા આ દર્દીઓ ને ઘણા બધા ફળ જે સુગર સ્પાઇક કરી આપે છે, તો એમને લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વાળા ફ્રૂટ્સ ખાવા જોઈએ. એની અંદર એવોકાડો, કોપરું, નાળિયેર, કીવી, સફરજન, પેરુ, નાસપતિ, કાળી દ્રાક્ષ, નારંગી, આલુ, જાંબુ, શેતુર, બોર, ગુંદી, અંજીર, ફાલસા અને કોઠો, આ બધા ફળો.
1: એમાં શર્કરાનું પ્રમાણ ટૂંકમાં ઓછું છે.
2: શર્કરાનું પ્રમાણ તો હોય, પણ શર્કરા સીધે સીધી લોહીમાં ભળે નહીં,
1: એટલે ધીરે ધીરે છૂટી પડે,
2: ધીરે ધીરે છૂટી પડે. કારણ કે આની અંદર ફાઈબર પણ હોય, અને એ ધીરે ધીરે છૂટી પડી અને લોહીમાં ધીમે ધીમે ભળશે. એટલે ડાયાબિટીસ વાળાને જે શર્કરાથી નુકસાન થાય છે, એટલી બધી શર્કરા લોહીમાં નહીં પહોંચાડી આપે. ગણપતિજીના, ગણેશજીના ડિસ્ક્રિપ્શન માં એક શ્લોક કહેલો છે, ગજાનનમ ભૂત ગણાધી સેવિતમ કપિત્થ જંબુ ફલ ચારુ ભક્ષણમ. તો ગણેશજીનું બોડી સ્ટ્રક્ચર આપણે કહીએ દુંદાળા દેવ છે, તો એ પ્રી ડાયાબિટીક અને મેદસ્વી શરીર છે.
1: બરાબર.
2: અને એ શું ખાય છે? કોઠું અને જાંબુ.
1: કોઠું અને જાંબુ,
0: લાડુ ખાય છે, લાડુ પકડ્યા હોય છે.
2: એટલે ગજાનન ભૂત ગણાધી સેવિતમ કપિત્થ જંબુ ફલ ચારુ ભક્ષણ. એટલે કોઠું એટલે કપિત અને જંબુ એટલે જાંબુ. તો આ ઉલ્લેખ પરથી એક સમજવા જેવું છે કે ગણેશજીનું કદ કાઠી એ મેદસ્વી અને ડાયાબિટીક સ્ટ્રક્ચર છે. આવા શરીરને સંતુલિત રાખવું હોય તો કોઠું અને જાંબુ નો ઉપયોગ કરો.
0: બરાબર.
2: તો કોઠું જાંબુ ખાવાથી શરીરમાંથી મેદ ઓછો થશે, કોલેસ્ટરોલ અને ડાયાબિટીસ જેવી તકલીફોમાં રાહત મળે છે. કઈ રીતે? જાંબુ ખાઈ લેવાનું, એના ઠળિયા સૂકવી દેવાના, અને એ ઠળિયાનો પાવડર કરી
1: ઉપરની છાલ કાઢ્યા પછી ઠળિયો સુકાઈ એટલે ઉપરનું છોતરું
2: આપોઆપ નીકળી જાય છે.
1: બરાબર.
2: અને એના ઠળિયાનો પાવડર કરી દઈએ તો એ સારામાં સારું ગ્લાયસેમિક કંટ્રોલ માટે વપરાતું ડ્રગ છે. ક્યારેક જો આવું કરવાનો કંટાળો આવતો હોય તો જ્યારે જાંબુ ખાઈએ તો પહેલું જાંબુ ઠળિયા સાથે ચાવીને ખાઈ જવું, પછીના જાંબુ.
0: અરે બાપરે.
1: પણ એ તો એટલા જેટલા વખત તાજા જાંબુ મળતા હોય ત્યારની વાત છે, બાકી તો પછી સુકેલા જ ખાવા પડે.
2: હા. અને પોતે ખાધેલા જાંબુના ઠળિયા ભેગા કરી રાખવા અને એનો જ પાવડર કરવો.
0: મેં ભેગા કરી રાખ્યા છે,
2: કારણ કે બજારમાં જે ઠળિયા મળે છે, ઠળિયાનો પાવડર, એ કેટલા સારા હોય, એની અંદર બીજી જીવાતો ના અનુબંધ વાળા જો ઠળિયાનો પાવડર મળી ગયો હોય તો એ શરીરને બગાડશે. એના કરતા
0: જાતે ખાવાનું, જાતે સૂકવીને,
2: જાતે સૂકવીને ભૂકો કરી દેવો.
1: એટલે અમારે એક વડીલ વૈદ્ય હતા, એ તો એમ જ કહેતા હતા કે તમારે ગામમાં, ગામને પાદર બે ચાર તો જાંબુના એમ કે ઝાડ વાવવા છે, અને જાંબુના બાળકો ખસે તો આંતરડામાં ક્યાંય પણ એમ કે જો વાળ ભેગા થયા હશે, વાળના ટુકડો ક્યાંય હશે તો જાંબુ છે એમ કે કાઢી નાખે આંતરપૂછ સુધીમાં બધામાં.
2: હા, એ એટલે આંતરડાને સાફ કરવા.
1: આ જૈવ વિવિધતાની જયારે આપણે વાત કરીએ છીએ ત્યારે મને એવું લાગે છે કે જાંબુનું આ મહત્વ પણ આપણે સમજવું જોઈએ કે દરેક ગામની એકાદ પાદરમાં એક બે તો જાંબુના ઝાડ વાવવા
0: જોઈએ.
2: બિલકુલ.
0: પછી ઋષિકેશભાઈ, આ ભારતીય મૂળના બીજા ફળો છે જે પ્રચલનમાં નથી પરંતુ ખૂબ લાભદાયી છે, અને હું તો એમ કહું છું ઘણી વખત મોસમી ફળો છે કે જેમ કે બોર છે, ગુંદી છે, ગુંદા છે, રાયણ છે, ફાલસા છે, પછી ખજૂર છે, ખારેક છે, તારફળી છે, એ બધા મોસમી ફળો છે. થોડાક જ સમય માટે આવે અને પછી બંધ થઈ જાય. અને બીજા આપણા ભારતીય મૂળના જે પ્રચલનમાં નથી પણ છે લાભદાયી, તે કયા કયા?
2: તો પહેલા આપણે બોરની વાત કરી લઈએ.

0: તો બોર ત્રણ જાતના જોવા મળે છે. એક તો રાજબદર કહેવાય, મોટા બોર,
1: મોટા બોર
0: એ પૌષ્ટિક છે,
1: ગોલા બોર જેને આપણે કહીએ છીએ.
0: પછી મધ્યમ બોર આવે છે, એ પણ ગળ્યા ખાટા અને પૌષ્ટિક છે,
2: બરાબર છે.
0: અને ચણી બોર છે, એ ખટાશ સાથે ગળપણ અને શરીરમાં પાચન ક્ષમતાને સુધારવા વાળા છે. અને તમે જોયું હશે કે બોરની સુકવણી લોકો કરી અને
2: ખાતા હોય છે,
1: ખાસ કરીને ચણી બોર.
0: હા, ચણી બોર અને

0: પછી ગુંદી છે, જયારે પણ અમે લોકો જંગલમાં ફરવા જતા હોઈએ તો ગુંદીનું ઝાડ દેખાય, જો લાલ સરસ પાકું ફળ જોયું તો અમે ગુંદી અચૂક ખાઈ,
1: ઝીણા જે હોય મોટા ગુંદા નહીં.
0: હા, તો ગુંદી જંગલમાં ફરતા ખાઈએ કેમ? તો ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ, જો લાંબો સમય ચાલ્યા હોઈએ તો થાક લાગે, શરીરના જે મસલ્સ છે એની અંદર ઇલેક્ટ્રોલાઇટ નીકળી જાય છે, તો ગુંદી ખાવાથી ઇલેક્ટ્રોલાઇટ બધા બેલેન્સમાં રહેશે અને શરીરમાં રસ ધાતુનું પોષણ કરે છે.
2: બરાબર.
0: પછી ગુંદા, ગુંદાને આયુર્વેદમાં વિષઘ્ન કહ્યા છે.
1: અચ્છા, વિષઘ્ન.
0: હા,
1: એટલે ઝેરને ઘટાડી,
0: શરીરમાં જે જૈવિક વિષ પેદા થયું છે એને ઓછું કરી આપશે. અને શુક્રવર્ધક છે, ઉપરાંત સાંધાઓની અંદર સાઇનોવિયલ ફ્લુઇડ,
1: આજે પ્રવાહી ઘટી જાય છે, ખાસ કરીને ગોઠણમાં તો ખાસ.
0: હા, એ સાંધાઓની અંદરનું પ્રવાહી જેને કે એને સુધારશે. પછી છે રાયણ. રાયણ પણ પહેલા બહુ પ્રચલનમાં હતું, હવે રાયણ ખાવાનું લોકો ઓછું કરી દીધું છે.
1: કારણ કે એમાં એવું જ છે, પેલું ખાવ એટલે મોં થોડુંક છે એ ચીકણું ચીકણું થઈ જાય ને પેલું થાય,
2: આરું આરું લાગે.
0: હા, અને બજારમાં રાયણ પહેલા જે જોવા મળતી હતી એવી જોવા હવે નથી મળતી.
1: પહેલા તો સુખી રાયણ પણ મળતી હતી અને રાણ કોકડી કહેતા હતા, અને છોકરાઓ બોલતા હતા રાણ કોકડી ના કાઢા આવે ને જાય.
0: સંસ્કૃતમાં એનું એક નામ છે રાજાદન. રાજા લોકોને ખાવાનું ફળ છે.
1: અચ્છા, શું વાત છે.
0: એટલે પૈસાદાર લોકો અથવા રાજા
2: એ રાયણ ખાય.
0: રાયણ ખાય. તો અત્યારે હું 2-3 મહિના પહેલા જયારે રાયણ મળતી હતી તો લારી ઉપર ગયો હતો અને એનો ભાવ એટલો બધો બોલ્યા એમણે કે મને ખરેખર આ નામ યાદ આવી
1: ગયું.
0: રાજા જ કહી શકે.
1: 100 રૂપિયાની 100 ગ્રામ
0: આપે છે.
2: એના ભાવ કરતા વધારે મોંઘી હોય છે. એવી રીતે લીચીમાં અત્યારે એવું બહુ જોવા મળે છે, બહુ જ મોંઘી હોય. આપણે જઈએ લેવા પણ ભાવ સાંભળીને આપણને એમ થાય કેટલી લઈશું,
0: કેટલી થોડી લઈ લઈએ. તો રાયણ થી રસ ધાતુ, માંસ અને શુક્ર આટલાને પોષણ મળે છે. જ્યારે સ્ત્રીઓમાં લેક્ટેટિંગ વુમન ખાસ કરીને,
1: એટલે બાળકને ધવડાવતી
0: ધવડાવતી, હા, એ લોકોનું લેક્ટેશન સુધારી આપશે.
1: અચ્છા.
0: શરીરને પોષણ આપીને મજબૂત કરશે અને વાયુ અને પિત્તને ઘટાડે છે. રાયણ છે, શેતુર છે, ફાલસા, આ બધાનો ઔષધીય ઉપયોગ છે. તો હું આપણા શ્રોતા મિત્રોને એવું કહેવા માંગુ કે આવા બધા ફળ, આવા બધા વૃક્ષ જે રાયણ, શેતુર, ફાલસા જેવા ફળો છે એ આપણી આસપાસ ઉગાડવા જોઈએ.
3: મિત્રો, હજી તો બીજા ઘણા ફળો વિશે જાણવાનું બાકી છે, પણ એ વિશે વધુ વાતો કરીશું આવતા રવિવારે સાંજે 6:30 વાગે.
4: ત્યાં સુધીમાં તમે તમારા ગામ કે વિસ્તારની જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિ એટલે કે BMCના સભ્યોને મળીને ચોમાસામાં તમારા વિસ્તારમાં ઉગી નીકળતી વનસ્પતિઓના નમૂનાના ફોટા અને વિગતો અમને મોકલી આપજો.
3: ચોક્કસ.
4: ફોન અને વોટ્સએપથી તમારા નામ સાથે અમે બીજા બધા મિત્રોને જણાવીશું.
3: એ માટે ફોન નંબર તો એ જ છે,
4: 94-276-0-65-96, અને પત્ર લખવાનું સરનામું પણ એ જ છે,
3: જૈવિક વિવિધતાનું જતન,
4: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ,
3: અરણ્ય ભવન,
4: બી વિંગ,
3: 5મો માળ,
4: સેક્ટર 10, ગાંધીનગર.
3: તો ફરી આવતા રવિવારે મળીએ, ત્યાં સુધી તબિયત સાચવજો અને ગૌરવથી ગાજો.

મિત્રો, આ હતો આજનો પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. સાંભળીએ ફરી એકવાર હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. શરૂઆત કરીએ દિલવાલે ફિલ્મના આ ગીતથી, કુમાર સાનુના સ્વરે ગવાય, જેને સંગીત આપ્યું છે નદીમ શ્રવણે. ગીતકાર છે સમીર.

આ સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હવે થોડી જ વારમાં 7:10 પ્રાદેશિક સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે અને ત્યારબાદ 7:30 લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ લંડન ખાતે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર આઈસીસી 2026 મહિલા T20 ફાઇનલ ક્રિકેટ મેચનો આંખે દેખ્યો રેડિયો અહેવાલ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે.

0: કોલેજ ની યાદો છોડું કેટલી વાતો ભૂલી ગયો છું. ત્યારનો બેંક એકાઉન્ટ પણ યાદ નથી.
1: બેંક એકાઉન્ટ જૂનો હોય તો ખબર પડી શકે છે.
2: ક્યાંથી ખબર પડશે?
1: ઉદ્ગમ થી. RBI ના ઉદ્ગમ પોર્ટલ પર રજીસ્ટર કરીને લોગિન કરો અને પોતાની ડિટેલ્સ નાખીને 10 વર્ષ કે એનાથી જૂના નિષ્ક્રિય ખાતાને સર્ચ કરો. બેંકનો સંપર્ક કરીને ખાતું સક્રિય બનાવો.
2: આજે જ સર્ચ કરીશ
1: તો આજની ચા તારા તરફથી.
3: RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
5: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, શિક્ષણના માધ્યમથી નવી પેઢી સક્ષમ બનીને બહાર નીકળશે ત્યારે સમાજનું ચિત્ર બદલાશે. રાજ્યના શહેરી વિસ્તારના પ્રથમ નવા કેબલ સ્ટેટ ફ્લાયઓવર બ્રિજ

0: ગાંધીનગરમાં લોકાર્પણ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આવતીકાલે અત્યંત ભારે વરસાદની આગાહી. આજે 97 તાલુકામાં વરસાદ. છોટાઉદેપુરના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે અવસાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી. બાસ્કેટબોલ ફીબા વિશ્વકપ ક્વોલિફાયર્સમાં આજે રાત્રે ભારત અને લેબનોન વચ્ચે અમદાવાદમાં મુકાબલો. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, શિક્ષણના માધ્યમથી નવી પેઢી સક્ષમ બનીને બહાર નીકળશે ત્યારે સમાજનું ચિત્ર બદલાશે. ગાંધીનગરમાં સામાજિક સંસ્થાઓ દ્વારા સંચાલિત શાંતિ નિવાસ છાત્રાલયના લોકાર્પણ અને વલ્લભ વિદ્યા વિહાર શાળાના ભૂમિપૂજન સમારોહને સંબોધતા શ્રી પટેલે કહ્યું હતું કે વ્યથામાંથી વ્યવસ્થાના સંકલ્પથી વિચરતી વિમુક્ત જાતિઓને સન્માનજનક સરનામું મળ્યું છે. છેવાડાના વંચિત માનવીને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવીને જ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું સપનું સાકાર થશે તેમ પણ શ્રી પટેલે ઉમેર્યું.
1: હંમેશા વ્યથામાંથી વ્યવસ્થા તરફ જ આગળ વધે કે શું વ્યવસ્થા કરવાથી વ્યથા બંધ થઈ જાય, એના માટેનો હર હંમેશા પ્રયત્ન કર્યો છે. એટલે હવે ધીમે ધીમે ધીમે આખા ગુજરાતમાં બહેનશ્રી ફરી અને ખૂબ સારા કામો થઈ રહ્યા છે. સરનામું આવે તો ઓળખ આવે, અને ઓળખ આવે તો તમારે તમારા હક મળે. આ બધું જ કામ વિચરતી વિમુક્ત જાતિ માટે થઈ રહ્યું છે, ખૂબ સારું કામ થઈ રહ્યું છે.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના વિમાન મથક માર્ગ પર તૈયાર કરાયેલા રાજ્યના શહેરી વિસ્તારના પ્રથમ નવા કેબલ સ્ટેટ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું. અંદાજે 175 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા મજબૂત સ્ટીલના તારથી સજ્જ આ બ્રિજની લંબાઈ 1.48 કિલોમીટરની છે. માર્ગ મકાન વિભાગ અને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ઔડા દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલા અને પાટનગર ગાંધીનગરને અમદાવાદ વિમાન મથક સાથે જોડતા આ માર્ગથી ભાટ સર્કલ પર ટ્રાફિક જામથી લોકોને રાહત મળશે. આ ઉપરાંત શ્રી પટેલે ગાંધીનગરમાં કોબા સર્કલ અને ભાટ સર્કલ વચ્ચે નર્મદા મુખ્ય નહેરના બ્રિજનું 12 લેનમાં રૂપાંતરણના કામનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું. શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ સુરેન્દ્રનગરમાં શાળા છોડી દેનારી દીકરીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી તેમને પુનઃ શાળા પ્રવેશ માટે પ્રેરિત કર્યા હતા. સરકારના બેક ટુ સ્કૂલ અભિયાન અંતર્ગત સુશ્રી જાડેજાએ દીકરીઓને શિક્ષણનું મહત્વ સમજાવ્યું. આ અંગે શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ વધુ માહિતી આપી.
2: એક બાબત ધ્યાનમાં આવી કે આ જ વિસ્તારના એક દીકરીબા છે કે જેમણે 8મા ધોરણ પછી 9મામાં એનરોલમેન્ટ નથી લીધેલું, ત્યારે એમના ઘરે જઈ પરિવાર સાથે ચર્ચા વિચારણા કરી અને વ્યક્તિગત રીતે જવાબદારી લઈ અને દીકરી આગળ વધે એના માટેની જહેમત એના માટેના પ્રયત્ન કર્યા છે. અને એ દીકરીએ હવે 9th સ્ટાન્ડર્ડમાં મેં એને એનરોલ કરાવ્યા છે, ત્યારે આવનારા સમયમાં અને એ 12 અને કોલેજ સુધીનું શિક્ષણ ગ્રહણ કરે માટેની સંપૂર્ણ જવાબદારી સાથે એ દીકરીને પુનઃ પ્રવેશ અપાયો છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ફોલો કરશો. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. દરમિયાન ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં આવતીકાલે અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. તેને લઈ આ જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું.
3: वादर प्रणाली या तीन के प्रभाव से जो पिछले 24 घंटे में हमारे व्यापक बारिश हुई है गुजरात राज्य में और गुजरात रीजन में अधिकांश स्थानों पे, सौराष्ट्र में भी अधिकांश स्थानों पे, कच्छ में आइसोलेटेड स्थानों पे बारिश दर्ज की गई है. मिशन मैन के लिए हम स्क्वाली वेदर रख रहे हैं अगले 5 दिन तक. लोकल पोस्ट में सिग्नल फ्री है, लोकल बैड वेदर का वो ऐसे फ्री हमने पोस्ट करवा रखा है दोनों पोस्ट में.
0: દરમિયાન રાજ્યમાં આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 97 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. સૌથી વધુ અમરેલીના રાજુલા તાલુકામાં 8.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. રાજ્યભરમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 15.26% વરસાદ થયાના અહેવાલ છે. સૌથી વધુ 19.22% વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો. દરમિયાન અમરેલીના ધાતરવાડી, ધાતરવાડી 2, સુરજવાડી અને રેડી તથા સુરેન્દ્રનગરના ધોળીધજા બંધને હાઈ એલર્ટ પર રખાયા છે. બીજી તરફ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 64%થી વધુ પાણીનો

0: સંગ્રહ થયો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો. ડાંગ સહિત અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં આવતીકાલ સુધી અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા અનુરોધ કરાયો. દરમિયાન આજે ડાંગમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ સુરક્ષિત અંતરેથી ગીરાધોધ, ગીરમાળા ધોધ અને નેકલેસ પોઈન્ટ જોવા ઉમટી પડ્યા હતા. તો અમરેલીના લુવારા ગામ પાસે સુરજવાડી નદી પર આવેલી સુરજવાડી સિંચાઈ યોજનાનું ડિઝાઇન સ્ટોરેજ બપોર બાદ 100% વધુ સપાટીએ પહોંચતા વહીવટીતંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરાયું. આ સ્થિતિમાં સાવરકુંડલાના દોલતી અને ધાંડલા ગામોને અસર થવાની સંભાવના વચ્ચે સંબંધિત વિભાગ દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સાવરકુંડલા નજીક કેરાણા હાવડ વચ્ચેના કોઝવે પર પાણી ફરી વળતા અગ્નિશમન દળ દ્વારા ફસાયેલા 7 લોકોને બચાવાયા. ભારે વરસાદને પગલે રાજકોટના ધોરાજી તાલુકાનો ભાદર 2 બંધ 70% ભરાતા લોકોને નદીના પટ તેમજ કાંઠા વિસ્તારમાં ન જવા સૂચના અપાઈ છે. તો ભાવનગરના મહુવા પંથકમાં છેલ્લા 1.5 દિવસમાં 8 ઇંચથી વધુ વરસાદ થયો છે. માલણ નદીમાં ઘોડાપુર આવતા નદી 2 કાંઠે વહેતી થઈ. મહેસાણામાં પણ હાલ ભારે પવન સાથે વરસાદ થતો હોવાનું અહેવાલ છે. છોટાઉદેપુરના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે આજે અવસાન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. આદિવાસી સમુદાયના અગ્રણી નેતા તરીકે ઓળખાતા સ્વર્ગીય મોહનસિંહ રાઠવાના અવસાનથી રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં શોકની લાગણી છવાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા સંદેશમાં મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું, ગુજરાત વિધાનસભામાં વર્ષો સુધી તેમની સાથે કાર્ય કરવાનો અવસર મળ્યો હતો. આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ, જનસેવા અને લોકહિત પ્રત્યેની તેમની નિષ્ઠા અને યોગદાન હંમેશા યાદ રહેશે. ઈશ્વર સદગત આત્માને ચીર શાંતિ અર્પે તથા તેમના શોક સંતપ્ત પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના. આ અંગે સાંભળીએ અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવાનો અહેવાલ.
1: છોટાઉદેપુર જિલ્લાના દિગ્ગજ રાજકીય નેતા અને પૂર્વ વનમંત્રી અને 10 વખતના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું છે. તેમના નિધનથી છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી વ્યાપી છે. આદિવાસી સમાજના પ્રખર નેતા તરીકે ઓળખાતા મોહનસિંહ રાઠવાએ વર્ષ 1972માં પ્રથમ વખત વિધાનસભામાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 1975ની ચૂંટણીમાં તેમને તત્કાલીન મુખ્યમંત્રી સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલને પરાજય આપીને સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચ્યું હતું અને ગુજરાત વિધાનસભા સૌથી લાંબા સમય સુધી ધારાસભ્ય તરીકે સેવા આપવાનો રેકોર્ડ પણ તેમના નામે નોંધાયેલો છે. મોહનસિંહ રાઠવાના નિધનથી છોટાઉદેપુર જિલ્લાએ એક અનુભવી રાજનેતા ગુમાવ્યા છે. તેમના નિધન પર રાજકીય, સામાજિક અને વિવિધ ક્ષેત્રના આગેવાનોએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે, જ્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
0: આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ મહામંડળ ફીબા વિશ્વકપ ક્વોલિફાયર્સમાં આજે ભારત અને લેબનોન વચ્ચે મુકાબલો થશે. અમદાવાદમાં નારણપુરાના વીર સાવરકર રમતગમત સંકુલમાં રાત્રે 8:30 વાગે આ મેચ શરૂ થશે. ભારતીય ટીમ પ્રણવ પ્રિન્સ અને લેબનોનની ટીમ ડેડ્રિક લોબ્સનની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરશે. અગાઉ 2 જુલાઈએ કતાર સામે રમાયેલી મેચમાં ભારતની ટીમનો પરાજય થયો હતો. સુરેન્દ્રનગરમાં ચોટીલાના નાયબ કલેક્ટર HT મકવાણાએ 26 લોકોને તડીપાર કરવાનો આદેશ આપ્યો. ખનીજ ચોરી, ગેરકાયદે હથિયાર સહિતની ગંભીર અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ચોટીલા, થાનગઢ અને મૂળી તાલુકાના 26 જેટલા લોકોને તડીપાર કરાશે. અમદાવાદમાં આગામી 16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની ભવ્ય 149મી રથયાત્રા યોજાશે. આ પહેલા સમગ્ર શહેરમાં પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. તે અંતર્ગત અમદાવાદ ગુના શાખાની ટુકડીએ 4 પિસ્તોલ અને 7 કારતૂસ સાથે એક આરોપીની ધરપકડ કરી હોવાનું અમદાવાદ ગુના શાખાના ACP ભરત પટેલે જણાવ્યું.
2: एक एक्यूज को पकड़ा था जो कि ईसनपुर एरिया में रहता है और उसके पास से उसी टाइम पे 4 पिस्टल और 7.65 mm के जो लाइव कार्ट्रिज है वो मिले थे. इस अभियुक्त को अभी अरेस्ट किया गया है और उसका पुलिस कस्टडी रिमांड भी लिया गया है. फिलहाल वो 5 दिन की पुलिस हिरासत में है और जानकारी के हिसाब से वो हथियार मध्य प्रदेश से लाया था और अपने एरिया में अपनी गैंग बनाने के लिए जो भी साथी उससे जुड़े उसको वेपन देने वाला था.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, શિક્ષણના માધ્યમથી નવી પેઢી સક્ષમ બનીને બહાર નીકળશે ત્યારે સમાજનું ચિત્ર બદલાશે. રાજ્યના શહેરી વિસ્તારના પ્રથમ નવા કેબલ સ્ટેટ ફ્લાયઓવર બ્રિજનું ગાંધીનગરમાં લોકાર્પણ. દક્ષિણ ગુજરાત અને

સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આવતીકાલે અત્યંત ભારે વરસાદની આગાહી. આજે 97 તાલુકામાં વરસાદ. છોટાઉદેપુરના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે અવસાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી. બાસ્કેટબોલ ફીબા વિશ્વકપ ક્વોલિફાયર્સમાં આજે રાત્રે ભારત અને લેબનોન વચ્ચે અમદાવાદમાં મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

કલ્યાણી કોઠારકરના સ્વરમાં સુરેશ દલાલની રચના હમણાં જ આપે સાંભળી. 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર આઈસીસી વુમન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચની બોલ બાય બોલ કોમેન્ટ્રી હિન્દી તથા અંગ્રેજીમાં આકાશવાણીના દિલ્હી કેન્દ્રથી મેચની સમાપ્તિ સુધી રિલે કરીશું. સાંજના 7:30 થવા જઈ રહી છે, થોડી જ વારમાં સાંભળીશું.

સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જી રામજી મિશન હેઠળ રાજ્યોને 25,000 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની મુલાકાતે જશે. સરકારે તરલ પ્રાકૃતિક ગેસ એલએનજીના પુરવઠા પરના કટોકટી પ્રતિબંધો હટાવી લીધા. ઇન્સ્ટાગ્રામ પર પેઇડ જાહેરાતોમાં બાળ જાતીય શોષણ અને દુર્વ્યવહાર સામગ્રીને પ્રોત્સાહન આપવા બદલ સરકારે મેટાને ચેતવણી આપી. અને હવામાન વિભાગે આજે ગુજરાત, કચ્છ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં મુશળધાર વરસાદ

0: આની આગાહી કરી. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન વીવીજી રામજી અધિનિયમ 2025ના સફળ અમલીકરણ પર સંતોષ વ્યક્ત કર્યો છે. આ મિશન 1 જુલાઈથી અમલમાં આવ્યું છે. શ્રી ચૌહાણે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મિશન હેઠળ રાજ્યોને 25,000 કરોડ રૂપિયાની મુખ્ય સહાય જાહેર કરી. તેમણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ગ્રામીણ વિકાસ મંત્રીઓ સાથે વીબીજી રામજી યોજનાઓના અમલીકરણની પણ સમીક્ષા કરી.
1: मनरेगा को पूरे देश में लागू करने में 3 साल लगे थे, लेकिन मुझे आप सब पर गर्व है, 1 साल 2 साल नहीं, पहले दिन ही विकसित भारत जी राम जी योजना एक साथ पूरे देश में लागू हो गई. 100 दिन नहीं, अब 125 दिन रोजगार, 5 साल में 7.5 लाख करोड़ से ज्यादा की राशि 2,86,000 पंचायतों में ठीक से लग गई, तो गांव संपूर्ण विकसित हो जाएंगे, समृद्ध और विकसित गांव का निर्माण हो जाएगा.
0: છત્તીસગઢની લોક સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ અપાવનાર વિશ્વવિખ્યાત પાંડવાણી ગાયિકા અને પદ્મવિભૂષણ પુરસ્કાર વિજેતા ડોક્ટર તીજનબાઈનું આજે સાંજે દુર્ગ જિલ્લાના તેમના વતન ગનિયારી ખાતે રાજ્યકક્ષાએ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું. આ પ્રસંગે જનપ્રતિનિધિઓ, વહીવટી અધિકારીઓ, કલાકારો, સાહિત્યકારો અને હજારો શોકાતુર લોકોએ લોકકલાના સુપ્રસિદ્ધ પ્રતિમાને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રખ્યાત પાંડવાણી ગાયિકા અને પદ્મવિભૂષણ વિજેતા તીજનબાઈના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની મુલાકાતે જશે. શ્રી મોદી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોના આમંત્રણ પર જકાર્તાની મુલાકાત લેશે. તેમની મુલાકાત દરમિયાન શ્રી મોદી શ્રી પ્રબોવો સુબિયાન્ટો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. પ્રધાનમંત્રી જકાર્તામાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. વિદેશ સચિવ રૂદેન્દ્ર ટંડને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની ઇન્ડોનેશિયાની મુલાકાતમાં રાજદ્વારી બેઠકો તેમજ સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. પ્રધાનમંત્રી મોદીની ઓસ્ટ્રેલિયા મુલાકાત પહેલા પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝે ભારતને એક મહત્વપૂર્ણ આર્થિક ભાગીદાર ગણાવ્યું. શ્રી અલ્બેનીઝે કહ્યું કે અમારા સંબંધો વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પર આધારિત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીઢ આદિવાસી નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ વનમંત્રી મોહનસિંહ રાઠવાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે તેમને ગુજરાત વિધાનસભામાં ઘણા વર્ષો સુધી મોહનસિંહ રાઠવા સાથે કામ કરવાનો લ્હાવો મળ્યો. શ્રી મોદીએ કહ્યું કે આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ, જાહેર સેવા અને જનકલ્યાણમાં મોહનસિંહ રાઠવાના સમર્પણ અને યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. સરકારે તરલ પ્રાકૃતિક ગેસ એલએનજીના પુરવઠા પરના કટોકટી પ્રતિબંધો હટાવી લીધા છે. પશ્ચિમ એશિયાઈ સંઘર્ષમાં યુદ્ધવિરામ બાદ હોર્મુઝ સ્ટ્રેટમાંથી કુદરતી ગેસનો પુરવઠો ફરી શરૂ થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક સૂચનામાં જણાવ્યું હતું કે નેચરલ ગેસ સપ્લાય રેગ્યુલેશન ઓર્ડર 2026માં સુધારો કરવામાં આવ્યો છે.
2: इस संशोधन के अंतर्गत उन विशेष आपातकालीन प्रावधानों को हटा दिया गया है जिनके अंतर्गत सरकार को देश में उत्पादित प्राकृतिक गैस और आयातित एलएनजी के आवंटन में प्राथमिकता देने की अनुमति थी. होर्मुज जलडमरू मध्य से एलएनजी की खेप में रुकावट आने के बाद इस साल मार्च में आवश्यक वस्तु अधिनियम के तहत ये आपातकालीन आदेश जारी किया गया था. इस बीच मंत्रालय ने सोशल मीडिया पर उन खबरों को भ्रामक और गलत बताया है जिनमें यह दावा किया गया है कि भूटान ने भारत से E20 पेट्रोल आयात करने का प्रस्ताव ठुकरा दिया है. मंत्रालय ने कहा कि भूटान को E20 पेट्रोल निर्यात करने का कोई प्रस्ताव नहीं दिया गया है. अनुपम की रिपोर्ट के साथ समाचार कक्ष से जागृति शर्मा.
0: પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોનું સંગઠન ઓપેક પ્લસ આ વર્ષે ઓગસ્ટથી દરરોજ 1,88,000 બેરલ તેલ ઉત્પાદન વધારવા સંમત થયું છે. આજે મળેલી વૈશ્વિક તેલ બજારની સ્થિતિની સમીક્ષા કરવા માટે યોજાયેલી વર્ચ્યુઅલ બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક પછી જાહેર કરાયેલા એક નિવેદનમાં સાઉદી અરેબિયા, રશિયા, ઇરાક, કુવૈત, કઝાકિસ્તાન, અલ્જેરિયા અને ઓમાન સહિત 7 ઓપેક પ્લસ સભ્ય દેશોએ જણાવ્યું હતું કે બજાર સ્થિરતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા X હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.

સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર પેઇડ જાહેરાતોમાં બાળ જાતીય શોષણ અને દુર્વ્યવહાર સામગ્રીને પ્રોત્સાહન આપવા બદલ સરકારે મેટાને કડક ચેતવણી આપી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે ઇન્સ્ટાગ્રામને એવી બધી જાહેરાતો અને સામગ્રી દૂર કરવાનો આદેશ આપ્યો છે જે આવી સામગ્રીને પ્રોત્સાહન આપે છે અને તેની એક્સેસને સરળ બનાવે છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે 7 દિવસની અંદર મેટા પાસેથી વિગતવાર સ્પષ્ટતા માંગી છે. સરકાર સમીક્ષા કરી રહી છે કે મેટાએ ભારતના મધ્યસ્થી સુરક્ષા માર્ગદર્શિકાનું પાલન કર્યું છે કે નહીં. ભારતીય તબીબી સંશોધન પરિષદ આઈસીએમઆરની

0: વિગતવાર સ્પષ્ટતા માંગી છે. સરકાર સમીક્ષા કરી રહી છે કે મેટાએ ભારતના મધ્યસ્થી સુરક્ષા માર્ગદર્શિકાનું પાલન કર્યું છે કે નહીં. ભારતીય તબીબી સંશોધન પરિષદ આઈસીએમઆરની એક મુખ્ય પહેલ આઈસીએમઆર એમઆઈએનડીએસએ રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન પ્રાથમિકતા પ્રોજેક્ટે રાષ્ટ્રીય ઇ ગવર્નન્સ એવોર્ડ્સ 2026માં સુવર્ણચંદ્રક જીત્યો છે. આ પુરસ્કાર કેન્દ્રીય કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમારોહને સંબોધતા આઈસીએમઆરના ડાયરેક્ટર જનરલ ડોક્ટર રાજીવ બહલે જણાવ્યું હતું કે આઈસીએમઆર ભારતના લોકોને સસ્તું, પ્રમાણિત અને ઉચ્ચ ગુણવત્તાવાળા આરોગ્ય સંભાળ મંચ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. હવામાન વિભાગે આજે ગુજરાત, કચ્છ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં મુશળધાર વરસાદ થવાની આગાહી કરી છે અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદ થતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. દરમિયાન અમરેલીના ધાતરવાડી, ધાતરવાડી 2, સુરજવાડી અને રેડી તથા સુરેન્દ્રનગરના ધોળીધજા બંધને હાઈ એલર્ટ પર રખાયા છે. બીજી તરફ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 64% વધુ પાણીનો સંગ્રહ થયો છે. ડાંગ સહિત અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં આવતીકાલ સુધી અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા અનુરોધ કરાયો છે. મહારાષ્ટ્રમાં સતત ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે અને રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. પાણીના સ્તરમાં અચાનક વધારો થયા બાદ પોલીસે રાયગઢ જિલ્લાના આડોશી ધોધમાં ફસાયેલા 10-12 પ્રવાસીઓને બચાવ્યા. આ દરમિયાન મુંબઈના કુર્લા વિસ્તારમાં આજે બપોરે ભારે વરસાદને કારણે એક દુકાન પર ઝાડ પડવાથી 63 વર્ષીય વ્યક્તિનું મોત નિપજ્યું. બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને વરસાદને કારણે શહેરમાં વૃક્ષો પડવાની 64 ઘટનાઓ અને દિવાલ કે આંશિક ઘર ધરાશાયી થવાના 8 બનાવો પણ નોંધ્યા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આજે ચંપાવત જિલ્લાના ટંકાપુરથી કૈલાશ માનસરોવર યાત્રા 2026ના પહેલા જથ્થાને લીલી ઝંડી આપી હતી. આ જથ્થામાં 49 યાત્રાળુઓ છે, જેમાં 34 પુરૂષો અને 15 મહિલાઓ છે. આજે રાત્રે 8 વાગે લોર્ડ્સ ખાતે આઈસીસી મહિલા T20 ક્રિકેટ વિશ્વકપના ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. બંને ટીમો અપરાજિત રહીને ફાઇનલમાં પહોંચી છે. ઓસ્ટ્રેલિયાએ સેમીફાઇનલમાં વેસ્ટઇન્ડિઝને હરાવ્યું હતું અને ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ફિફા વર્લ્ડ કપમાં બ્રાઝિલ આજે રાત્રે ભારતીય સમય મુજબ સવારે 1:30 ન્યૂજર્સીમાં 16મા રાઉન્ડની મેચમાં નોર્વે સામે ટકરાશે. આવતીકાલે સવારે 5 વાગે અન્ય પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ઇંગ્લેન્ડ મેક્સિકો સિટીમાં મેક્સિકો સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જી રામજી મિશન હેઠળ રાજ્યોને 25,000 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની મુલાકાતે જશે. સરકારે તરલ પ્રાકૃતિક ગેસ એલએનજીના પુરવઠા પરના કટોકટી પ્રતિબંધો હટાવી લીધા. ઇન્સ્ટાગ્રામ પર પેઇડ જાહેરાતોમાં બાળજાતીય શોષણ અને દુર્વ્યવહાર સામગ્રીને પ્રોત્સાહન આપવા બદલ સરકારે મેટાને ચેતવણી આપી. અને હવામાન વિભાગે આજે ગુજરાત, કચ્છ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં મુશળધાર વરસાદ થવાની આગાહી કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: .656.6 એટલે 846 કિલોહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. રજૂ કરીએ છીએ પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત.

0: નમસ્કાર ડોક્ટર સાલ્વી સાહેબ,
1: કેમ છો?
0: બસ એકદમ મજામાં.
2: નમસ્કાર સાલ્વી સાહેબ, નમસ્કાર.
1: કેમ છો? મજામાં બધા?
2: અહીના તને અને શ્રોતા મિત્રોને ફરી પાછા યાદ કરાવી દઈએ, આમ તો આપણા માટે તો ખૂબ પરિચિત અને જાણીતું નામ છે ડોક્ટર હર્ષદભાઈ સાલ્વી. વનસ્પતિ વિભાગમાં ગુજરાત કોલેજમાં અત્યારે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપે છે.
0: બરાબર.
2: અને એ અગાઉ ગીર ફાઉન્ડેશનમાં પણ અહીંયા
0: બિલકુલ, કારણ કે મારા
2: તરીકે
0: હરિયાળુ ગુજરાત કાર્યક્રમના શ્રોતા મિત્ર અવાજ જાણીતા જ છે અને ઓળખે જ છે કે સાલ્વી સાહેબે બહુ સરસ ચર્ચા પહેલા પણ કરી હતી અને અત્યારે પણ હવે આપણે ખાસ સાલ્વી સાહેબનો વિષય જ છે પાણીનો. આજે સાલ્વી સાહેબ મારે ખાસ પૂછવું છે કે હવે આ ચોમાસાના દિવસો આવી રહ્યા છે અને જુલાઈ મહિનો છે, આપણે ઘણો મોડો છે વરસાદ, પણ ક્યાંક ક્યાંક દક્ષિણ ગુજરાતમાં બધે વરસાદ આવી ગયો છે, તો આ જળ સંરક્ષણ કરવા માટે આપણે શું કરીએ, એટલે તેનું વૈશ્વિક મહત્વ શું છે?
1: એટલે આપણે જો સમજીએ ને કે જે જળ સંરક્ષણ અથવા આપણે વોટર કન્ઝર્વેશન કહીએ ઇંગ્લિશમાં, તો આપણે એને ખબર છે કે જે પાણી છે, આપણે જોઈએ તો પૃથ્વી પર પાણી તો ઘણા બધા પ્રમાણમાં છે, 71% જેટલું પાણી છે, પણ તે એમાંથી 80% થી પણ ઓછું પાણી છે જે આપણે પીવા લાયક પાણી છે. બરોબર. એટલે સમજી શકે કે આપણી વસ્તી કૂદકે ને ભૂસકે, આપણે તળપદી ભાષામાં બોલીએ તો વધી જ રહી છે, કારણ કે આપણે જયારે આઝાદી પામ્યા ત્યારે 35 કરોડની જનતા, આજે 1.4 કરોડ એટલી બધી સંખ્યા થઈ ગઈ છે. અને એ સામે ઘણા બધા દેશો છે કે જે આપણે જેવી જ પોપ્યુલેશન વસ્તી વધારાને, તો હવે પાણીનું સંરક્ષણ નહીં કરવામાં આવે તો કહેવાય ને કે મનુષ્યમાં અત્યારે જેમ આપણે જોયું છે ઘણા બધા તેલના કારણે યુદ્ધ થઈ રહ્યા છે. બરોબર. પણ એ સમય દૂર નથી કે આપણે પાણીને અને કારણે પણ યુદ્ધ થશે.
0: એટલે અત્યારે તો ટેગલાઈન કહી દીધી છે કે ત્રીજું વિશ્વયુદ્ધ હવે પાણી ઉપર થવાનું છે.
1: સાચી વાત છે.
0: તો પછી આ વિશ્વમાં પાણીની અછતના મુખ્ય કારણો કયા કયા છે?
1: એટલે મેં જે અત્યારે પહેલું વાક્ય કર્યું કે વસ્તી વધારો છે, સાથે સાથે આપણે જે છે આપણી માનવજાત, બરોબર, આમ તો કહેવાય ને એન્થ્રોપોજેનિક પ્રેશર, એટલે માનવ સર્જિત જે દબાણો બહુ જ છે, બરોબર, જેના કારણે જળનું પ્રદૂષણ થઈ રહ્યું છે. સાથે સાથે આપણે જેમ વસ્તી વધારો છે તો જે વનસ્પતિ અથવા જંગલો હતા આપણે એનો નાશ પડી રહ્યા છે, સાથે જે આબોહવા પરિવર્તન અથવા આપણે ક્લાઇમેટ ચેન્જ તરીકે જળવાયુ પરિવર્તન,
0: ગ્લોબલ વોર્મિંગ,
1: જેના કારણે આપણે શું કાર્બન ડાયોક્સાઇડનો આપણે જીએચજી ગેસીસ છે બધા, એનું ઉત્સર્જન બહુ જ પ્રમાણે, એટલે કાર્બન ડાયોક્સાઇડ ને જે છે મોનોક્સાઇડ, તે બધા જે વાયુ છે એનું ઉત્સર્જન એટલું બધું પ્રમાણમાં વધી ગયું, તો એના કારણે ગરમી વધી રહી છે. એટલે આપણે કહીએ ને બધી જગ્યાએ એક્સ્ટ્રીમ લેવલની કન્ડિશન ઉત્પન્ન થઈ રહી છે,
2: એટલે હદ વટાવી ગયા છે આપણે બધી બાબતમાં, વસ્તીથી માંડીને વપરાશની બાબતમાં બધામાં હદ આપણે વટાવી દીધી છે.
1: તો એટલે તમે જે વાત કરો છો તેમ સૌ પ્રથમ તમે વાત કરી કે હજુ ચોમાસું હજુ બેઠ્યું નથી, અને આજના જે છાપામાં આપણે મેં જોયું છે કે અમે 84% ઘટ છે આ મહિનામાં
2: 84% ઘટ,
1: એટલે વિચાર્યું હજુ છે કે જે 150 વર્ષ પહેલા જે અલનીનો ઇફેક્ટ ઉભી થઈ હતી ને, એ પ્રકારની અલની ઇફેક્ટ આ વખતે ઉભી થવા
0: પછી જુલાઈમાં, અત્યારે જુલાઈ મહિનો આપણો ચાલી રહ્યો છે, તો આ જુલાઈમાં પણ વરસાદની ઘટ રહેવાની,
1: એટલે એવું કહેવાય છે કે કોઈ જગ્યાએ એક્સ્ટ્રીમ કન્ડિશનમાં વરસાદ પડશે અને કોઈ જગ્યા એવી છે કે ત્યાં વરસાદની અછત સર્જાય. એટલે ઘણી આપણે નથી કે રણ પ્રદેશમાં વરસાદ વધી પડે છે, તો એવું બી બની શકે કે જ્યાં વરસાદ વધુ પડતો હતો નોર્મલ ત્યાં ના આવી પડે, અને જ્યાં નથી પડતો ત્યાં, એટલે દુકાનની કહેવાય ને કોઈ જગ્યાએ લીલો દુકાળ થશે અને કોઈ જગ્યાએ જે આપણે નોર્મલ દુકાન સૂકો દુકાળ.
0: તો પછી સાલ્વી સાહેબ, આ સંયુક્ત રાષ્ટ્ર સંઘ આપણે કહીએ છીએ યુએન, એ જળ સંરક્ષણ માટે બધા પ્રયાસો તો કરી જ રહ્યા છે ને, કારણ કે ઘણી બધી મીટિંગો થતી હોય છે ને, નથી આપણે કહેતા COP11 થાય છે ને, આ G7 મીટિંગ થાય છે ને, એવી રીતે વૈશ્વિક કક્ષાએ બધી અલગ અલગ મીટિંગો થાય જ છે, તો આના વિશે શું કહેવું?
1: એટલે જે સંયુક્ત રાષ્ટ્ર સંઘ જે યુએન કહીએ, યુનાઇટેડ નેશન, તો એ જે છે એમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 2006 છે, અને 2030 સુધીમાં આપણે એમ કે દરેક વ્યક્તિને એમ કહે ને કે સ્વચ્છ અને સુરક્ષિત પાણી ઉપલબ્ધ કરવાનો પ્રયાસ કરવાની આપણે યુએને વિચાર્યું છે. બરોબર. અને એ બાબતે આપણે જોઈએ તો 22 માર્ચ જે છે, બરોબર, એ દિવસને આપણે વિશ્વ જળ દિવસ તરીકે ઓળખવાના છે, અને બધા દેશો પ્રયત્ન કરી રહ્યા છે, કોઈ ને કોઈ પ્રકારની પદ્ધતિ ડેવલપ કરી રહ્યા છે અને પાણીનું જેટલું બને એટલો કન્ઝર્વેશન કરવાની કોશિશ કરી રહ્યા છે.
0: બરાબર, બરાબર છે. તો પછી હવે આપણે આ ભારતની જ વાત કરીએ, તો ભારતમાં જળ સંરક્ષણનું મહત્વ માટે આપણે શું કરી શકીએ અને એનું મહત્વ કેમ વધી રહ્યું છે?
1: એટલે આપણે જોઈએ છે કે જે આપણે મનુષ્ય આટલા લેવલ પર પહોંચી જશે સંખ્યામાં, આપણે એક સમય ચાઇનાથી બી હવે તો આગળ છે, બરોબર, આ ના થશે ડેફિનેટલી, એટલે એમ કે ઘણા પ્રકારના આપણે પ્રોબ્લેમ ફેસ કરવા પડશે.

0: નૈઋત્યના ચોમાસાના વિધિવત આગમનથી ખુશખુશાલ સૌ શ્રોતા મિત્રોને જય હરિયાળું ગુજરાત.
1: મિત્રો, રાજ્યના ઘણા ભાગોમાં પહેલો વરસાદ જ ખૂબ સારો વરસ્યો છે એની ના નથી, પણ દુનિયાભરના હવામાન શાસ્ત્રીઓએ ચોમાસા દરમિયાન અનિયમિત અને છૂટક છૂટક વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
0: એટલે વરસાદી પાણીને જમીનમાં ઉતારવાના અને પાણી સાચવીને વાપરવાના પ્રયાસો વધારવા જ પડશે.
1: બિલકુલ. ગીર ફાઉન્ડેશનના પૂર્વ સંશોધક અને હાલ પ્રાધ્યાપક તરીકે સેવારત ડોક્ટર હર્ષદ સાલવીએ આજે આપણા બધા માટે ખૂબ અગત્યની એવી પાણી બચાવવાની રીતો વિશે જ વાત કરી છે.
0: હા,
1: આવો સાંભળીએ.

0: વસ્તી.
1: બરાબર છે.
0: અને વસ્તી વધારાને કારણે આપણા પાણીના જે જળ છે બધા આપણે બહુ જ ખેંચી લીધા છે, એટલે ઓછા થવા માંડ્યા. વરસાદની કોઈ નક્કી નથી કે વરસાદ અહીંયા વધારે પડે ઓછું પડે, તો એના કારણે સમસ્યા કઈ હોય ભારતમાં ઘણી બધી થઈ. કુદરત તો એનું કામ કરે જ છે સારું, પણ તાર જે ઇમ્બેલેન્સ આપણે અસમતુલા જે થઈ રહી છે મનુષ્યના કારણે, એટલે જે ઔદ્યોગિકીકરણ જે થઈ રહ્યું છે તો એમાં જે સમતુલા જળવાઈ રહ્યું છે એ નથી જળવાતી. અને એના કારણે કેવું ને ઘણી જગ્યાએ ઘણી વસ્તુ પર એટલા બધા આધારિત છે, નિર્ભર થઈ ગયા, તો એ બી ચાલે નહીં. પરંતુ આપણે કહીએ ને સમતુલા જાળવીને જો જીવન જીવીએ તો ડેફિનેટલી એનો કઈ ઉપાય થઈ શકે.
2: પણ તો પછી આપણે જે ભારત સરકારે જળશક્તિ અભિયાન શરૂ કર્યું છે એ યોજના ખરેખર શું છે, એમાં એમાં શું કરવાનું છે?
0: એટલે આપણે મેઇન જોઈએ ને તો જે 2019માં જળશક્તિ અભિયાન આપણે આ સરકારે જે લાવી હતી તેમાં મુખ્ય ઉદ્દેશ આપણે જોઈએ તો વરસાદી પાણીનો જળ સંગ્રહ, પછી જળાશયનું પુનઃ એટલે રીજીનોવેટ કરવું, વૃક્ષારોપણ પ્લાન્ટેશનની એક્ટિવિટી, તેમજ ભૂગર્ભજળનું પણ આપણે, એટલે ઘણી વાર આપણે જોઈએ છીએ કે ઘણા બોર હવે પાણીના તળ ઊંચા જતા, તો એટલે વરસાદી પાણી આપણે ખેંચીને આપણે એમાં, એટલે ઘણી વાર તમે ફ્લેટોમાં પણ એવી સિસ્ટમ જોઈ છે કે જે બોર હોય એમાં સીધું પાણી આપણે અંદર જમીનના જે ભૂગર્ભ જળ છે ઊંચા લાવવાની કોશિશ કરવી. જળશક્તિ જે અભિયાન એ પ્રકારનું કાર્ય કરી રહ્યું છે.
1: તો ઘણી વખત સાલી સાહેબ એવું બને છે કે ઘણા ફ્લેટોમાં પાણી પેલી બોર ને એવું બધું બનાવે છે તો એટલા ફૂટ નીચેથી પાણી ખેંચીને બધાને પહોંચાડે છે.
0: એટલે આમ જોઈએ ને તો અત્યારે તો સરકારે ઘણા બધા પ્રયત્નો કર્યા છે, જેમ કે આપણે એમ કહીએ ને કે નર્મદાનું પાણી જે છે પહેલા ઘણું બધું દરિયામાં જ વહી
1: જતું,
0: યોજના કરી અને બધી કેનાલ સિસ્ટમ ડેવલપ કરી છે, અને તમે કચ્છ સુધી જાય છે
2: સૌની યોજના અંતર્ગત, તો પછી જુદા જુદા ડેમોમાં પાણી ભરવાનું.
0: એટલે એનાથી શું થાય કે ભાઈ ઘણી જગ્યાએ એવી થાય કે વરસાદ ના પડ્યો તો ત્યાં જો પાણી મળે તો ડેફિનેટલી પાણી જે છે ત્યાં તળ જે જેટલા નીચે ઉપર આવી ગયા હોય
2: એ અસ્તિત્વ, એટલે પાણી ખેંચીને પણ તમે પિયત કરી શકો.
1: પછી આ જળ જીવન મિશન યોજના એ શું છે?
0: એટલે એ જે મેં આપને કહું વાત કરી, એટલે 2019માં આની શરૂ કરવામાં હતી, અને જેટલા બી પાણીના સ્ત્રોતો છે એને ડેવલપ કરવા. અને ઘણી વાર આપણે એવું થાય કે ભાઈ નિર્ભર કોઈ એક જ જગ્યા પર હોય, પણ એવું નથી. કારણ કે તમે આપણે જોઈએ તો અગાઉ બધી નદીઓ એટલે પેરાની અથવા બહુ વરસાવ્યું આપણે કહીએ, એટલે બારે માસ વહેતી નદીઓ હતી. પરંતુ શું આપણે બનાવી શકે કે ભાઈ ક્લાઇમેટ ચેન્જ છે કે કુદરતી કંઈક ને કંઈક કારણોના કારણે બન્યું હોય, ઘણી સૂકી નદી, તમે સરસ્વતી નદીનું તમે આપણે ઘણા બધા છે કે જેમાં પાણી પહેલા વહેતા હતા પછી એના કોઈ પ્રકાર જે સ્ત્રોત જતા રહ્યા. પરંતુ જો આપણે એમ કહીએ ને કે જળ જો આવે તો બધી કુદરત આવા મને છે, એટલે ધારો કે આપણે કહીએ કે મને ખબર છે કે ચેક ડેમો છે ને સૌરાષ્ટ્રની, આપણે જો સ્પેસિફિક વાત કરીએ તો ચેક ડેમો જે 97માં એમાં બાંધવાની ચાલુ કર્યું તો કરંટ કઈ નહીં, પરંતુ એમ એક જગ્યાએ સ્ટેગ્નેન્ટ વોટર કર્યું, તો જે 500 મીટરનો વિસ્તાર છે જે વેળા હતા કે નાળા હતા પાણીના, તો ત્યાં સ્ટેગ્નેન્ટ વોટર, અને એના કારણે એ જગ્યાના જમીનના સ્તર ઊંચા પાણીના ઊંચા, અને એ જે ચેકડેમ છે ને બહુ ઓછા ઓછા અંતરે બાંધ્યા હતા, એટલે એમ કહું ને કે 2 કિલોમીટર કેટલા અંતરે બાંધ્યા, તો 500 મીટર. અને ત્યારબાદ જુઓ ને તો આપણે પેટર્નમાં તમે જોયું બી નોંધ્યું બી હશે કે સૌરાષ્ટ્રમાં વરસાદ વધી રહ્યો છે, તો એ મેઇન આ જ છે કે બધી જગ્યા જે વિસ્તારો જે છે જેને પાણીથી આપણે કઈ તરબતર કરવાની વાત છે.
2: તો એ રીતે અટલ ભૂજલ યોજના પણ છે ને,
0: એટલે એમ કહીએ ને કે આપણા જે પૂર્વ પ્રધાનમંત્રી હતા એમના નામે પણ એક આપણે અટલ ભૂજલ યોજના કરી હતી, એ પણ એમ કે જે ભૂગર્ભના જળ જે છે એને આપણે ઓછો ઉપયોગ કરીએ અને જે વરસાદી પાણી છે એ જેટલું બને
2: તાજા પાણીનો જ વધારે ઉપયોગ કરવાનો,
0: એટલું બને એટલું આપણે જમીનમાં નાખીએ, તો ભવિષ્યમાં આવનારા જે કહેવાય ને, કારણ કે જે અગાઉ વાત કરી કે બની શકે કે જો પાણીને આપણે નહીં સંરક્ષણ કરીએ તો પાણીના યુદ્ધ આવવાનું ચોક્કસથી
1: વિશ્વયુદ્ધ
0: નક્કી છે.
1: બરાબર છે. પછી આપણે અત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી છે ને સીઆર પાટીલ સાહેબ, એ પણ શહેરે શહેરે અને રાજ્ય રાજ્ય ફરીને એક જ ઉદ્દેશ કહે છે કે પાણી બચાવો અને પાણીના તળ ઊંચા લાવો અને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરો. એમાંય ખાસ એમ કહેતા હોય છે કે ગુજરાતમાં તો આપણા જળ સંરક્ષણને સાચવવું જ જોઈએ અને એનું મહત્વ બધાએ સમજવું જ જોઈએ, તો એના વિશે આપ શું કહેશો?
0: એટલે આપણે જોઈએ ને તો આપણે જે ઇકોસિસ્ટમ જોઈએ અથવા નિવસન તંત્ર આપણે ગુજરાતી અથવા રહેઠાણ આપણે જે અલગ અલગ ઇકોલોજી પરિસર તો જોઈએ તો આપણે ત્યાં ડાયવર્સિટી બહુ અલગ પ્રકારની, જેમ કે સાઉથમાં આપણે શરૂઆત કરીએ તો ભેજવાળા

0: જંગલો
1: એટલે બાર
0: બનાસ
1: માસી ભેજ વાળા
0: થોડા
1: જંગલ.
0: ઉપર જઈએ તો પાનખર જંગલો છે, આપણે બનાસકાંઠા ની બાજુ જોઈએ તો કાંટાળા જંગલ,
2: કાંટાળા જંગલો સૂકા,
0: સૌરાષ્ટ્રમાં જોઈએ તો ઘાસિયા મેદાનો છે, સાથે સાથે આડા સૂકા જંગલો પણ છે, સાગના જંગલો છે. હવે ત્યાં આપણે ત્યાં બે પ્રકારના સાગના જંગલો જોઈએ, ડાંગ વિસ્તારમાં જે સાઉથમાં જોવા મળે છે અને સૌરાષ્ટ્રમાં જે ગીર ને બધા ત્યાં, તો એની તમે માર્કેટ વેલ્યુ હોય તો આપણે કે ઇમારતી લાકડું, તો એ રીતના આપણે કહેવાય ને ભૌગોલિક રીતે ઘણું. અને સાથે એક આપણી પાસે એક મોટા મોટું કહીએ તો કચ્છ, કે જ્યાં રણ છે, દરિયાઈ પાણી
1: પણ છે,
0: બરોબર. તો આટલી બધી વિવિધતા હોવા હતી, બરોબર, તો બની શકે કે ઘણી બધી જગ્યાએ પાણી મળવાની શક્યતા, પરંતુ આપણે જોયું કે સૌની યોજના તો જે નર્મદાના નીર છે જે કચ્છ સુધી, સૌરાષ્ટ્ર સુધી ઓખા બધી પહોંચે, તો શું થાય બને કે એકવાર તમે ત્યાં પહોંચાડો તો 10 વર્ષ કે 15 વર્ષ પછી તમને ખબર પડે કે ભાઈ હવે ત્યાં વિસ્તારમાં એ નર્મદા નીરની જરૂર નહીં, કારણ કે આપણે કહે ને કે પછી ઓટોમેટિક એ કાર્ય કરશે.
1: એટલે એક તો સ્થિતિ મેં આપે જે કઈ બહુ સાચી વાત છે ડોક્ટર સલવી સાહેબ, દક્ષિણ ગુજરાતમાં મેં કેટલીક જગ્યાએ અનુભવ કરેલો કે જ્યાં મકાન ચણવું હોય ને તો પાયો પણ હવે ખોદવો અઘરો છે, કારણ કે ત્યાં પાણી નીકળે સીધું પાયો ખોદો, એટલે પાણીના તળે એટલા ઊંચે આવી ગયા છે.
0: એટલે ઘણી જગ્યાએ અમે કહીએ ને તો તમે જે વાત કરી ને તો આપણે ત્યાં પૂર્ણા રિવર છે,
2: પૂર્ણા નદી છે,
0: પછી ઉકાયું જે છે ડેમ છે તાપી રિવર, તે બધી વરસાયું અને નર્મદા એ 12 માસ વહેતી, ત્યાં આજુબાજુના વિસ્તારમાં પાણીના તળ વ્યવસ્થિત છે,
2: બરાબર.
0: જેમ જેમ આ ઉપર જઈએ છે એટલે ભૌગોલિકના કારણે એ પાણીના તળ,
2: તો આપણા ગુજરાતમાં પણ આ સુજલામ સુફલામ યોજના ખૂબ ફૂલી ફાલી છે, એને પણ ખાસું મહત્વ આપવામાં આવ્યું
1: છે
2: અને ખૂબ ચર્ચા સારી થઈ છે, તો એના વિશે જણાવો.
0: એટલે એ પણ એવું છે કે આપણી નદીઓ છે, તળાવો છે, કેનાલો છે, એનું ઊંડાણ વધારીએ, બરોબર. ત્યારે કે તમે આપણે જોયું છે અત્યારે અમદાવાદ સિટીની જ વાત કરીએ તો સાબરમતી નદી આમ તો હમણાં છેલ્લા આપણે જે રિવરફ્રન્ટ બન્યા પછી 12 માસ વહેતી જેવી જ ત્યાં પાણી, પરંતુ આપણે કહેવાય ને કે ઘણી વાર એના તળ કારણ કે કન્ટિન્યુઅસ વહેતું હોય એટલે તળ જે જમીન છે એટલે કાપ નહીં ભરે, તો અત્યારે ક્લિનિંગનું ને એનું કામ ચાલુ છે.
1: એમ તો તળાવોમાં શરૂ કર્યું છે એટલે અત્યારે તળાવો ઊંડા ઉતારવાનું ને એમાં કાપ કાઢવાનું ને બધું કામ થઈ રહ્યું છે.
0: એટલે બધી જગ્યાએ એમ કહેવાય ને પહેલા આપણે એમ કહીએ ને કે કોઈ બી જગ્યાએ ગામ ક્યાં વસતા, કે તળાવ હોય તો ગામ,
1: તળાવ કે નદી હોય તો,
0: નદી હોય તો ને કોઈ
2: અંજર જમીન ઉપર કોઈ વ્યક્તિ રહેવાના, ઇવન પશુ પક્ષી નથી જતા, પાણી ના મળે કેમ જાય
0: મનુષ્ય એમ કહે ને કે સ્વાર્થી છે કે જ્યાં તળાવ છે ત્યાં વસ્તુ તું.
1: સાચી.
0: અને અત્યારે આપણે કે સરકારે તમે જોયું ને ઘણા બધા, એટલે અત્યારે એમ જોયું ને તો જે બી આપણે કહેવાય ને નાના નાના ગાંધીનગરની જ વાત કરીએ તો સરગાસણા, ધારો કે હું પોતે રહું છું તો એ વિસ્તારમાં બી તળાવ છે, બધી જગ્યાએ તળાવો અત્યારે ડેવલપ છે, કોબા છે, બધા વિસ્તારમાં તળાવ, તો એ જે કાર્ય થઈ રહ્યું છે ડેફિનેટલી એનાથી વર્ક થશે અને પાણીના જે છે તળ જે ઊંડા ઉતરી ગયા છે એ ઉપર આવશે.
2: બરાબર, બરાબર છે. તો એવી રીતે આપણે ગુજરાતમાં બધા ચેકડેમોનું કામ કરવામાં આવે છે, તો એ ચેકડેમમાં પણ એવું જ પાણીને વધારવા માટે, પાણીના તળ ઊંચા લેવા માટે સમય,
1: તો સરકારે જે રીતે ઝુંબેશ ઉપાડેલી હજારો ચેકડેમ બની ગયેલા.
0: ઘણી વાર કહેવાય છે કે જે 97 2000માં સૌ પ્રથમ બહુ કઈ સમજ ના લીધી, પરંતુ એવું જ લીધું હતું કે ભાઈ આપણે એક દિવાલ બાંધીએ અને દિવાલ બાંધીશું તો થોડો વિસ્તારને આપણે પાણીને રોકી
2: દઈએ,
1: એનું નામ આડબંધ આપ્યું,
0: આડબંધ આપ્યું અને એ આડબંધે એનું બંધનું કામ કરી લીધું. બહુ
1: સાચી વાત. પછી બોરીબંધ બનાવ્યા, રેતી માત્ર થેલીઓમાં રેતી ભરીને આડી મૂકી દેતા ને પાણી ભરાઈ રહેતું.
0: તમને કોઈક એને બંધની વાત કરો, સૌરાષ્ટ્રની અંદર જે બાયોડાયવર્સિટી કહે ને તેમાં એક આપણે મધમાખી છે, એટલે જે મધમાખી છે તમને આપણને ખબર છે જો મધમાખી ના હોય ને તો મનુષ્ય બી નહીં હોય,
2: નહીં હોય. હા, અમે એક મધમાખી ઉપર પ્રોગ્રામ કર્યો હતો
0: તો સીધું એની પર એવું છે કે જ્યાં બંધ બન્યા ને સૌરાષ્ટ્રમાં ત્યારબાદ મધમાખી ની સંખ્યામાં વધારો થતો, અને એ વધારો થતો જે આપણે ખેતીના પાકો છે એમાં ઉપજ વધી ગઈ.
1: એનું કારણ શું, મધમાખી વધવાનું કારણ?
0: કારણ કે જે પરાગનયનની ક્રિયા થાય એટલે એક ફૂલ પરથી બીજા ફૂલ પર જાય અને એ પોતે પોતાનો ખોરાક તો લે છે પણ સાથે સાથે જે પરાગરજો છે પરાગરજ લઈ અને બીજા ફ્લાવરો બેસી અને પરાગનયનની ક્રિયા કરી અને જે સીડ આપણે કહેવાય ને ફ્લાવરને પરાગ પોલિનેશન કરાવડે અને આખું ફ્રૂટ નવું થાય, એટલે કહેવાય ને આ બધા જે પાકનો વધારો થયો અથવા આપણે જે ઉપજ વધી તેમાં કહેવાય ને જે બંધ બનાવ્યા એ બહુ મહત્વનો ફાળો.
1: એટલે ચેકડેમમાં ભેજને કારણે માખીઓ અને બીજી સગવડ મળે,
0: એટલે પાણી મળે એટલે જે જીવજંતુ છે એ પણ ત્યાં પાણી મળતું હોય એ તરત ત્યાં જાય,
1: બરાબર.
0: એટલે એના કારણે બહુ સંખ્યા વધી. અને બીજું એક એ બી નોંધ્યું હતું અમે કે

0: ઘણા વર્ષો પહેલા એક વાત પ્રશ્ન બી આવ્યો હતો કે મોટી મધમાખી વધી હતી, જેના કારણે આપણને એવું બી ફેસ કરવામાં આવ્યું હતું કે કરતી અને ઘણા લોકોને પેલા એ બી થયા હતા, પ્રોબ્લેમ થયા હતા દાખલો. પરંતુ આપણે જો મનુષ્ય આપણી પોતાની જાતે જોઈએ છે કે ભાઈ આપણે નુકસાન કર્યું, પરંતુ એ પોતે જે જીવ છે એને પણ એને નિર્ભર છે ને કોઈને
1: કોઈ,
0: એની સંખ્યામાં વધારો થયો તે સમય.
1: બરાબર છે. તો પછી સાલવી સાહેબ, આ જે સરદાર સરોવર ડેમ કહીએ છે એ ગુજરાત માટે કેવી રીતે લાભદાયક છે?
0: એટલે આપણે જોઈએ ને તો 1965 ને 70 માં આપણે શરૂ થયું હતું, અને જેના કારણે આપણે છે ને કે આપણે પાણી જ મળી રહ્યું છે, સિંચાઈની જે ઇરિગેશન છે એ બહુ, સાથે સાથે આપણે કે ભાઈ હાઇડ્રો પાવર એટલે પાણી એનું વીજ ઉત્પન્ન થાય છે, અને એની નિર્ભર જોઈએ તો આપણે આપણા ગુજરાતના જિલ્લાઓની રાજસ્થાન છે, આપણું સમીપ જે રાજ્યો કરે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, એ એમ કે ચાર પોતે રાજ્યો એક નર્મદાના નીમના લાભ લઈ રહ્યો છે, એ રીતના ઘણો લાભદાયક છે.
1: બરાબર.
2: એટલે આપે જે આમ કહ્યું કે નર્મદા બંધ છે, સરદાર સરોવર નર્મદા ડેમ, કે આવા જેટલા ડેમ બંધાય એને કારણે આપણા રાજ્યના વનો ઉપર કઈ અસર થઈ ખરી?
0: આમ જોઈએ તો બાયોડાયવર્સિટીમાં ઘણી વાર એવું થાય કે કોઈ જગ્યાએ અસર થાય, પરંતુ કેમ ને લાંબા ગાળે એવું છે ને કે એનો આપણે કહીએ ને કે કોઈ વસ્તુને આપણે કંઈક કરીએ છીએ તો નુકસાન તો થવાનું, પરંતુ એ ક્ષણિક તો આપણે નુકસાન દેખાતું હોય, પરંતુ આપણે એમ વિચારીએ કે ભાઈ આપણે કચ્છ સુધી પાણી પહોંચવા માંડ્યું અને એ પણ વિસ્તાર સારી રીતે સમતુલામાં જળવાય. મેઇન વસ્તુ એ છે કે ભાઈ આપણે કોઈ બી વસ્તુ બેલેન્સ રાખીશું તો કોઈ તકલીફ જ નથી, અસમતુલા હશે તો એ પાણીને એમ કે નર્મદાના આપણે ચેક ડેમ બાંધ્યા તો આપણે ઘણી
2: નર્મદાની કેનાલનો તો એક ફાયદો થયો છે કે એની આજુબાજુ 2-3 કિલોમીટરના વિસ્તારમાં વૃક્ષોની સંખ્યા ખૂબ વધી
0: છે, ઇવન ઇરિગેશન માટે પાણી બહુ વ્યવસ્થિત મળે છે. એ બાજુમાં તમે આપણે જોયું છે તો સોલરનું બી ડેવલપમેન્ટ વ્યવસ્થિત કરવામાં આવ્યું છે, એટલે બધી પ્રકારે એટલે કે હવે મનુષ્ય થોડું સમજી દેવાની કોશિશ કરે છે, શરૂઆતનું થોડું લાગે કે ભાઈ આપણે કરીએ છીએ,
1: આપણે કહીએ છીએ ને પેલું ટકાઉ વિકાસ,
2: સસ્ટેનેબલ, એટલે એ તો સાચી વાત છે,
1: વિકાસ તરફ વધ્યા છે, ટકાઉ વિકાસ તરફ,
2: ટકાઉ વિકાસ છે, સાચી વાત છે. તો પછી ડોક્ટર સાલવી સાહેબ, હવે જે આપણે ગણીએ છીએ પ્રમાણે વરસાદી પાણીનો સંગ્રહ, કારણ કે સૌથી મુદ્દો અગત્યનો છે, આ વખતે જ નહીં એ તો ગમે ત્યારે વરસાદ તો ઓછો હોતો થઈ શકે, તો શું કરવા? હવે વરસાદી પાણી ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં જ રહેવા દેવું એવું સરકારે પણ એક સૂત્ર મૂક્યું, એનું કારણ શું?
0: જો હવે વાત કરીએ તો આપણે પહેલા કેવું હતું, હોરિઝોન્ટલ ડેવલપમેન્ટ એટલે કે આડું,
2: હા બરાબર,
0: અને હવે આયામ એટલે કે ઉભું આપણે કહીએ, અથવા વર્ટિકલ ડેવલપમેન્ટ,
2: વર્ટિકલ ડેવલપમેન્ટ
0: એટલે આપણે જે કોન્ક્રીટના મકાનો કહીએ તો પહેલા કેવું હતું, એની પહેલા પણ ની વાત કરીએ તો આપે નોંધ્યું હશે કે પહેલા લોકો એક ડુંગરે રહેતા હતા, એક કુટુંબ પછી બીજા ડુંગરે રહેતા હતા,
2: સાચી વાત,
0: તો એ શું હતું કે ભાઈ બધી રીતે એમને પ્રોટેક્ટ કરતું હતું.
1: બરાબર.
0: પરંતુ તમે જોયું, અમે પણ નોંધ્યું છે કે ભાઈ આપણે કોઈ વાડો હોય અથવા ગંજી હોય કે ભાઈ કે ત્યાં આપણે લોકો મળતા હોય, બરોબર, પરંતુ અત્યારે આપણું ડેવલપમેન્ટ વર્ટિકલ ડેવલપમેન્ટ થઈ છે. વર્ટિકલ ડેવલપમેન્ટમાં તમે જોયું છે કે ભાઈ બધું પાણી આપણે બહારથી કોઈ નદીથી પ્રોવાઈડ નથી, પરંતુ આપણે એના બોરવેલને પણ એ કરીએ, પરંતુ આપણે જે ઉપરના જે ધાબા હોય છે તો એમાં જો એ રેઇન વોટર હાર્વેસ્ટિંગ કહીએ એટલે આપણે કે સ્પેસિફિક કહે ને કે પાણીનો, વરસાદી પાણીનો સંગ્રહ, તે પાણીનો સંગ્રહ કરીએ તો ડેફિનેટલી એમ કે ને વર્ષના 5-6 મહિના તો આપણે એનો ઉપયોગ કરી
2: શકીએ,
0: અને એ પર અત્યારે ઘણા લોકો અને ઘણી સોસાયટીઓને લોકો એની પર કામ કરી
1: રહ્યા છે,
0: અને અત્યારે ઘણા ઘરો બી બને છે, એમાં પણ તમે નોંધ્યું હશે કે ભાઈ લોકો પણ અંડરગ્રાઉન્ડ
2: કોર્પોરેટર બોરવેલ
0: બનાવે છે કે જેનાથી આપણને ભવિષ્યમાં કઈ તકલીફ પડે, પણ આપણે નહીં પેલું કહેવાય હંગરેલો
1: સાપ પણ કામમાં આવે
0: એ શિસ્તી એટલે એ કરવા જોઈએ, અને આપણે પેલા એ રીતના શીખેલા છે,
2: સાચી વાત,
0: હવે શીખી રહ્યા છે.
2: એટલે પાણીની બાબતમાં તો એ ખરેખર સાચું જ છે, કારણ કે જેવું અહીંયા જમીન ઉપર પડે પછી પાછું એ પ્રદૂષણ થાય કે બીજે એમાં માટી ભળે દરિયામાં જાય ને વળી પાછી એની વરાળ થાય ને વરસે, એવી રાહ જોવા કરતા આપણે જે ચોખ્ખું પાણી અત્યારે વરસી ગયું છે એને જ સંઘરી લઈએ તો સૌથી સારું.
0: અને આપને એ પણ જ ખબર હશે કે ભાઈ આપણે જે વરસાદી પાણી જે છે એ ડિસ્ટિલ વોટર હોય, એમાં કોઈ પણ પ્રકારે જીવજંતુ કે કશું નથી, હવે એ પાણી તો તમે એટલું શુદ્ધ પાણી કહેવાય ને કે આપણે ખબર છે કે આપણે તો અત્યારે નોર્મલી બહાર જઈએ તો આપણે શું કે ભાઈ એક જગ્યાથી બીજી જગ્યાએ છે એટલે આપણે એવોર્ડ કરતા કે ભાઈ એનું પાણી સારું હશે કે
1: નહીં,
0: એટલે આપણે મિનરલ વોટર પીતા, પણ મિનરલ વોટર આપણે જયારે એ બનતું હોય તો એની પ્રોસેસમાં પણ ઘણું બધું પાણી,
2: એટલે એમાં તો 3 ગણું પાણી તો એમને જાય છે,
0: એટલે ઘણી છે ને જેમ કે આપણે પ્લાસ્ટિકનો આપણે દૂર કરીને હવે નોર્મલી લોકો બધા થેલી લઈ જાય છે, એટલે વસ્તુ છે કે થેલી

0: બારે માસ ચાલે બરોબર, અને પ્લાસ્ટિક ની થેલી તો તમે કહો ને
1: પાંચ
0: ક્યારે,
1: મીટર જ ચાલતી, આમ લીધી નામ ફેંકી,
0: અને ક્યારે એનું નાશ થશે
1: ક્યારે
0: એટલે
1: ખબર જ ન, વર્ષો
0: ધીમે
1: સુધી
0: ધીમે
1: ચાલે
0: શીખવું
1: છે.
0: પડશે, અને અત્યારે શીખી બી રહ્યા છે, એવું નથી
1: અવેરનેસ આવી રહી છે
0: અવેરનેસ આવી
1: લોકોમાં.
0: રહી છે.
2: હા, એટલે કુદરતી સંસાધનોનો બગાડ આપણે અટકાવીએ એ તો ખૂબ જરૂરી છે. એના ઘણી વખત હશે છે મારે ખભે એક થેલો હોય છે, એ 2015 નો બાયોડાયવર્સિટી ડે ની ઉજવણીનો એ થેલો છે, એટલે 11 વર્ષથી હું એ થેલો વાપરું છું. એક થેલો
0: ના પણ એ જે છે ને એ પદ્ધતિ બહુ જ સારી છે.
1: કાપડનો થેલો એ વર્ષોથી એમને વપરાય છે. બીજું સાલી સાહેબ, આમ ખેતીમાં મેક્સિમમ પાણીની જરૂર પડતી હોય છે, કારણ કે પાણી વગર ખેતી શક્ય જ નથી, અને એમાંય પછી હવે અત્યારે અલગ અલગ પદ્ધતિથી ખેતી થાય છે, એમાં પાણીનો ઉપયોગ થાય છે, જેમ કે આપણે ટપક સિંચાઈ પદ્ધતિ કહીએ, ડ્રીપ ઇરિગેશન, એવી રીતે કેટલી પદ્ધતિઓ છે. એવી રીતે
0: એમ જોવા જઈએ તો ઘણી બધી હવે એમ કે હવે
1: ડેવલપ થઈ રહી છે.
0: એવું જ કહેવાય છે કે જમીનની જરૂર નથી ને આપણે ઉપજ લઈ શકીએ,
2: ઉપજ લઈ શકીએ.
0: ઘણા બધા પાક એવા છે વર્ટિકલ કરી, હાઇડ્રોપોનિક્સ થાય છે, એરોપોનિક્સ છે, ઘણી બધી એવી પદ્ધતિઓ છે જે ડેવલપ થઈ ગઈ છે, કે જેનાથી તમારે ખાલી કહેવાય ને ન્યુટ્રિયન્ટ્સ વોટર જોઈએ.
2: બરાબર,
0: સૂર્યપ્રકાશ બી તમે આપણે કહીએ ને સાદી લાઇટ આપણી અને ઘરના રૂમમાં પણ આપણે ઘણી પદ્ધતિઓ
2: ઉત્પત્તિ,
0: પરંતુ આપણે જે આપણે કહેવાય ને કે નેચરલ એ નેચરલ છે, તો કુદરતમાં જે ઉગેલું છે તે બાબતે એવું થાય કે ભાઈ બહુ પાણીનો બગાડ થતો, તો ટપક સિંચાઈ પદ્ધતિ જે છે વર્ષોથી આપણે
1: જૂની છે,
0: બહુ સારી, અને એનો ઉપયોગ, કારણ કે એનાથી 40-60% જેટલો પાણીની જે નોર્મલ કરતા,
2: એટલે એવી રીતે ફુવારા પદ્ધતિ પણ વિકસાવી આપણે. તો પછી સાલવી સાહેબ, સામાન્ય નાગરિકો જળ સંરક્ષણમાં કેવી રીતે યોગદાન આપી શકે?
0: એટલે આપણે એમ કહીએ ને કે ઘણીવાર આપણે સૌથી જે પાણીનો બગાડ થતો હોય
1: અટકાવીએ,
0: એક તો અટકાવે, બિનજરૂરી જે બહારથી મિનરલ વોટરની ખરીદી છે એ અટકાવવી જોઈએ. પછી પાણી આપણે, ધારો કે હું પોતે જ મારી વાત કરું તો હું પોતે એક બોટલ રાખું છું, અમારા ઘરમાં જે 4 જણ છે 4 જણની પોતાની બોટલ હોય છે.
2: બરાબર,
0: તો એમ જોયું ને તો છેવટે કે આપણે પાણી સીધી ફ્રીજમાંથી ખોલીએ તો એ ફ્રીજની એનર્જી, એટલે આપણે કે એનર્જીનું વસ્તુ એવું છે, અથવા ઉર્જા એકમાંથી બીજામાં ટ્રાન્સફર થાય.
2: સાચી વાત,
0: બરોબર. પછી આપણે એક પાણીની વાત કરીએ તો એક મુદ્દો અત્યારે બહુ જ છે કે ડેટા, આપણે એઆઈ ને એની બધી વાત કરીએ,
1: સાચી વાત છે.
0: તો ડેટા જે સાચવવા અથવા એઆઈ જે ચાલે છે તો એને પર તો અત્યારે ઘણો બધો વિરોધ થઈ રહ્યો છે. મોટી મોટી કંપનીના જે ડેટા,
2: લાખો લીટર
0: પાણીનો વપરાશ થાય, બરોબર, અને એમાં પાછું ચોખ્છું પાણી, જે આ પ્રકારનું જે આપણે પીએ છીએ પ્રકારનું પાણીને, એટલે મનુષ્ય થોડું સમજી વિચારીને, ધારો કે આપણે મોબાઈલ કન્ટિન્યુઅસ ઉપયોગ કરતા તો એ સમજવું જોઈએ કે ભાઈ કેટલો ઉપયોગ કરવો જોઈએ નહીં. બીજું, આપણે નોર્મલી પીવાનું પાણી છે તો સાથે રાખવું, કોઈ વેડપ તો, કોઈ ઘણી વાર આપણે બહાર નીકળ્યા હોય જોઈએ તો ચકલી ખુલ્લી રહી તો આપણે
1: બરાબર,
0: અને જે બાળકો છે સ્કૂલમાં અથવા આવા જે આપણે પ્રોગ્રામ
1: કરવા
0: જોઈએ, એનાથી શું આપણે જાગૃતતા આવે. અને જેમ કે એક સમય હતો કે આપણે પ્રદૂષણ માટેનું કરતા હતા સપન, તો પાણીને પણ આપણે સાર્થક થઈશું લાગે છે.
1: હા, એટલે છેલ્લો પ્રશ્ન હવે એ જ થાય કે જળ સંરક્ષણ માટે આપણે અને આપણા દ્વારા એવા કેવા અભિયાનો આપણે ચલાવવા જોઈએ કે આપણી ભવિષ્યની પેઢીને આપણે સુરક્ષિત કરી શકીએ.
0: એટલે એમાં જો હું વાત કરું ને તો આપણે આજે આઝાદી થઈ છે ને તેમાંથી સૌથી મોટા 1950 થી 1970માં મોટા બંધ અને સિંચાઈના પ્રોજેક્ટો સ્ટાર્ટ થયા હતા. ત્યારબાદની જો આપણે વાત કરીએ 70 થી 85નો જે ગાળો ગયો ને તે વિસ્તાર, એ વખતે સૂકા વિસ્તારોને આપણે વિશેષ કાર્યક્રમો કર્યા,
2: એટલે 15 વર્ષમાં એ સૂકા વિસ્તારોને નવસાધ્ય કર્યા.
0: 87ની અંદર આપણે છે ને રાષ્ટ્રીય જે પોલિસી કહેવાય, નીતિ, એ રાષ્ટ્રીય જળ નીતિનું આપણે નિર્માણ કર્યું. ત્યારબાદ 90ના દાયકાના જે વોટરસેડના વિકાસના એટલે ડેવલપમેન્ટના કાર્યક્રમો થયા. તો 2002ની જો આપણે વાત કરીએ તો પાણીના લગતા ને સંરક્ષણના કાર્યક્રમો કરવા, 2009માં પણ જળ મિશન આયોજિત કરવામાં આવ્યું. એટલે કેવું, સરકાર દ્વારા થોડા થોડા વર્ષે કંઈક ને કંઈક પાણીનું સન, અને અત્યારે એમ કહ્યું તો 9 પછી 2015માં ડ્રોપ ફોર મોર ક્રોપ પીએમ કેસ
2: પર મોર ક્રોપ
0: એ 2015માં લાગુ પડી. અટલ ભૂજળ યોજના જે 2018માં લાગુ પડી, જે આપણે 19ની વાત કરી, જે જળ શક્તિ અભિયાનની વાત છે, તો કેચ ધ રેન અભિયાન જે 2021માં, અને અત્યારે 2023 થી 26ના ગાળા દરમિયાન અમૃત સરોવર અને સમુદાય આધારિત જળ સંરક્ષણના કાર્યક્રમ, કે આઝાદી પછી આપણે
1: અલગ અલગ ટીમ ઉપર આપણે સતત
0: કાર્યરત થયેલા છે.
1: બરાબર છે.
2: એટલે આમ જુઓ તો સરકારના તો પ્રયાસ પ્રયાસો છે જ, પણ માણસોએ જે પણ હવે મને એવું લાગે છે કે કુદરતી સ્ત્રોતોનો ખાસ કરીને પાણીનો બગાડ તો અટકાવવો જ પડશે. એટલે વચ્ચે તો પ્રધાનમંત્રીશ્રીએ ત્યાં સુધી કહ્યું હતું કે ખૂબ પાણીની જરૂર પડતી એવા પાકો

0: ટકો ઓછા
1: કરીએ.
0: દાખલા તરીકે શેરડી છે તો હવે શેરડીને તમે 8-8 મહિના સુધી એક દારૂ તમારે રેળ પાણી પીવડાવવું પડે
2: બરાબર,
0: અને ક્યારે ભરી રાખવો પડે. ડાંગરમાં પણ એવી એટલે એમણે તો એ વખતે કહ્યું હતું અને એને કારણે વૈજ્ઞાનિકોએ સંશોધન પણ કર્યું કે ભાઈ માત્ર ડાંગર જેમ આપણે જુવાર બાજરીની જેમ પાણી પીવડાવી અને ઉગી શકે એવી ડાંગરની જાતો પણ વિકસાવી, પણ આ બધાને કારણે થોડોક બગાડ અટક્યો છે એમાં નથી. પણ હજી આપણે આપને આપનો સંદેશ તરીકે શું હોય કે ભાઈ લોકોએ પાણીનો સંગ્રહ કરવો કઈ રીતે કરવો અને બગાડ કઈ રીતે ઓછો કરવો એમના રોજિંદા જીવનમાં?
1: એટલે કહેવાય ને કે રોજિંદા જીવનમાં એક તો પહેલા આપણે એક મંત્ર, આપણે નહીં કહેતા કોઈ બી પ્રતિજ્ઞા લઈએ, એક મંત્ર રાખવો જોઈએ કે ભાઈ આપણે જળ છે તો જીવન છે,
0: જળ છે તો જીવન છે,
1: એટલે સમજી અને આગળ ચાલીશું. અને જ્યાં લાગે છે કે ભાઈ આપણે પાણીનો બગાડ કરી રહ્યા છે અથવા ક્યાંય પ્રદૂષણ થયું છે તે અટકાવવાની કોશિશ કરીએ. આપણે સૌ પ્રથમ આપણે કહે ને કુટુંબથી શરૂ કરીએ તો આપણા બાળકોને પાણી વિશેનું સમજ આપીએ,
0: પેલું
1: તો
0: બહુ સારું,
1: તો એ જ વસ્તુ આપણે આગળ ભવિષ્યની જે પેઢી થશે એ ડેફિનેટલી વર્ક કરશે અને પાણી બચશે, અને પાણી બચશે તો આપણે બી જીવન સાથે સાથે જે કુદરતી સંપદા છે અથવા કુદરતી જે જીવો છે એનો ભી બચાવી શકીશું.
0: એટલે મને તો ત્યાં સુધી એવું લાગે છે એના કે હવે આપણે વરસાદ આવે તો એને કોઈ પણ રીતે ખાસ કરીને ગ્રામ વિસ્તારોમાં ખેત તલાવડીમાં એમાં સંગ્રહ કરવો જોઈએ કે જેથી માનો કે વચ્ચે વરસાદ ખેંચાય તો પણ આપણા પાકને આપી શકીએ.
1: બીજું એક કહેવાનું હતું કે આજે વાત કરીએ એટલે આપણે ત્યાં એક પખવાડિયું ઉજવવામાં આવે છે 1 સપ્ટેમ્બર થી 15 સપ્ટેમ્બર, એટલે જે સપ્ટેમ્બર મહિનો એવો છે કે એમાં અવેરનેસના બધા આખા ઇન્ડિયા લેવલ પર પ્રોગ્રામ થાય, એટલે આપણે સમજી શકો જે ચોમાસો જે પીરિયડ પતી જાય છે એ સપ્ટેમ્બર મહિના, એટલે 9મો મહિનો આપણો છે, એટલે આપણે કહીએ ને 15મી જૂન થી લઈને જુલાઈ ઓગસ્ટ સુધી વરસાદ પડે, તો એ દરમિયાન આપણે જે સંરક્ષણના ઘણા બધા પ્રોગ્રામ થાય છે કે જેમાં બાળકોને આપણે ઘણું બધું જ્ઞાન આપવામાં આવે છે, જાગૃતિ અભિયાન કરે, તો મેન તો એ છે કે જો સમજ જેટલી આવશે તો સંરક્ષણ તો થશે.
2: ખૂબ સરસ માહિતી રહી, ખૂબ મજા આવી, ખૂબ ખૂબ આભાર, નમસ્કાર, ધન્યવાદ.
0: ટૂંકમાં બહુ સરસ કહ્યું સાહેબ, ખૂબ આભાર, ધન્યવાદ.
3: મિત્રો, સરકારે તો પાણી સરળતાથી મળી રહે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. હવે આપણે
4: નવા આઈડિયા હશે તો એ અમને પણ જણાવો.
3: હા, તમારી વાત રેકોર્ડ કરાવવા અમે ફોન નંબર 94-276-0-65 આ નંબર ઉપર અમે હાજર જ છીએ.
4: સાથે કાલે પત્ર પણ લખી જ નાખજો. સરનામું તો યાદ જ હોય,
3: હરિયાળું ગુજરાત,
4: ગીર ફાઉન્ડેશન,
3: ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન,
4: પોસ્ટ ઓફિસ, સેક્ટર 7, ગાંધીનગર.
3: મિત્રો, કુદરતી સ્ત્રોતોનો કરકસર પૂર્વક ઉપયોગ કરીને પ્રકૃતિ અને પર્યાવરણને બચાવીશું તો જ આપણે બચી શકીશું
4: અને તો જ આપણી ભાવિ પેઢી